નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

છાઉની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-66-88-95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું।

કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, આપણે ગીતાના અમૃતનું રસપાન કરતા કરતા ગીતાને સમજવાનો આપણી પોતાની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે પ્રયત્ન કરતા કરતા ચોથો અંક પૂરો થયો ત્યાં સુધી પહોંચે છે. ચોથા અંકમાં શરૂઆત કરતી વખતે કૃષ્ણએ એમ કહ્યું કે આ યોગ મેં પહેલા સૂર્યને કહ્યો હતો, પછી સૂર્યથી મનુ પાસે, મનુ પાસેથી ઇક્ષ્વાકુ પાસે, એમ પરંપરાથી આ યોગ ચાલ્યો આવે છે. વચ્ચે થોડો વિસરાયો છે એટલે તારી આગળ ફરી એની વાત કરું છું. કર્મની વાત છે, એને કર્મયોગ તરીકે ઓળખાવીએ. અને ચોથા અંકનો અંત આવ્યો ત્યારે જ્ઞાન યોગની વાત છે. જ્ઞાન પ્રાપ્ત કર, જ્ઞાન મેળવીશ તો જ્ઞાનરૂપી અગ્નિમાં તારા બાકીના બધા કર્મો બળી જશે. આમ બે વસ્તુઓ જાણે કે સામે આવીને ઉભી રહી, વસ્તુતઃ આ બે અલગ નથી પણ એક જ છે, એમ આપણે પાંચમા અધ્યાયમાં જોવાનું છે. પણ અત્યારે તો એ વાત એમ જ છે

કે અર્જુન મૂંઝાય કે આ શું, મને આ કેમ પ્રાપ્ત થયું. કૃષ્ણએ પહેલા તો જ્ઞાનની વાત, કર્મની વાત કરી અને પછી જ્ઞાનની વાત કરી, તો મારે બેમાંથી સમજવું શું અને મારા માટે બંને રસ્તાઓ સારા હોય તો પણ શ્રેયસ્કર માર્ગ કયો. આ મૂંઝવણ અર્જુનને થાય તેમ ગીતાને સમજવાનો પ્રયત્ન કરનારા દરેકને થાય કે આમાં આપણે કયો માર્ગ અપનાવવો શ્રેયસ્કર છે. એટલે પાંચમા અધ્યાયની બિલકુલ શરૂઆતમાં અર્જુન પૂછે છે, મજાની વાત છે, આખી ગીતા કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે લખાયેલી છે. એટલે પુષ્પિકામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે એમ લખાયેલું છે. જ્ઞાનની પ્રાપ્તિની વાત કરતી વખતે પણ પરિપ્રશ્ને એને એવું કૃષ્ણએ કહ્યું જ છે, પ્રશ્ન થવો અગત્યનો છે. જો અત્યાર સુધી જેટલું કહેવાયું એટલું મગજમાં ઉતર્યું હોય તો પ્રશ્ન થાય. આવો પ્રશ્ન થયો આને અર્જુનને, આપણને પણ થવો જોઈએ કે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી યત શ્રેયે તયોરેકમ તન્મે બ્રૂહી સુનિશ્ચિતમ. મારી સામે બે વસ્તુઓ તમારે કહેવાથી આવી, કર્મનો સંન્યાસ અને કર્મયોગ, જેમાં જ્ઞાન છે. એક બાજુ તમે કર્મ સંન્યાસની વાત કરો અને બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો, તો આ બેમાંથી મારા માટે વધારે શ્રેયસ્કર શું? સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ સંસસી યત શ્રેય એતયોર એકમ તન્મે બ્રૂહી સુનિશ્ચિતમ. તમે નક્કી કરીને મને કહો, હું એને બિલકુલ સમજી જઈશ અને પછી મારી રીતે રસ્તો લઈશ, એમ મને ચોરાહા ઉપર લાવીને છોડી દેશો નહીં. તમે તો બે વાત કરતા જાઓ છો, હકીકતમાં બે એક જ છે. તો એ બે એક જ કેવી રીતે છે એની વાત કૃષ્ણએ હવે કરવાની છે. શ્રી ભગવાન વાચમ પાંચમા અધ્યાયનો બીજો શ્લોક છે.

લે સાંભળ સ્પષ્ટ, કર્મ સંન્યાસ અને કર્મયોગ. સાદી ભાષામાં સમજીએ તો કર્મનો સંન્યાસ કરવો, છોડી દેવા, એનાથી મુક્ત રહેવું, અને કર્મયોગ આવે તેને સમતાપૂર્વક નિર્લેપ બનીને કર્મ કરવા. આ કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બંને શ્રેયસ કરતો છે જ, બંનેથી લાભ થવાનો છે, બંને કલ્યાણકારી છે. જેના માર્ગે જશો તે માર્ગ તમને ઉપયોગી થવાનો છે જ. કર્મ સંન્યાસની અંદર શું થાય છે, કર્મના કર્તૃત્વનો નાશ થાય છે, હું કરતા છું એ વાત જ ચાલી જાય છે, અને કર્મયોગની અંદર સમત્વ બુદ્ધિથી કર્મો થાય છે. બંને લગભગ સરખા છે, બંને કલ્યાણકારી છે, પણ અહીંયા કહે છે કે આ બે માંથી કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. કર્મનો સંન્યાસ કરવો એના કરતા કર્મયોગ એ વિશિષ્યતે, એ વધારે સહેલો છે, વધારે શ્રેષ્ઠ છે, અને વધારે એમ કહેવાય કે સુગમ છે. હકીકતમાં વધારે સુગમ નથી. આ સમત્વ પ્રાપ્ત

અને નિર્લેપ પણ એની અંદર આપણે પેદા કરવું આ સરળ નથી. બિલકુલ આપણા બધા જીવનના કાર્યો કરતા જઈએ અને છતાં એ કર્મ યોગની રીતેથી કરીએ, અઘરું તો છે પણ શ્રેષ્ઠ છે. સંન્યાસ કરતા યોગ, કર્મના સંન્યાસ કરતા

ಸುಮತಿ ನಿರ್ದವನ್ವೋ ಹಿ ಮಹಾಬಾಹೋ ಸುಖಂ ಬಂಧಾತ್ ಪ್ರಮೋಚ್ಯತೆ. ಕರ್ಮಯೋಗಿ ಜೆ છે ને એ કર્મયોગી તો કયા વગર પણ નિત્ય સંન્યાસી છે. સંસારની અંદર રહે છે અને સંન્યાસી છે. સંન્યાસી થવા માટે થઈને ભગવા કપડા પહેરવા, પોતાની જાતને સંસારથી દૂર કરવી જરૂરી જ નથી. જે કર્મયોગી છે, કર્મ કરતા કરતા સમત્વ બુદ્ધિથી કર્મ કરતા કરતા, નિર્લેપ ભાવે કર્મ કરતા કરતા, પોતાના અહંકારને એની અંદરથી ખેંચી લઈને કર્મ કરતા કરતા જે કર્મ કરે છે એ એમ પણ સંન્યાસી જ છે. કેવો સંન્યાસી છે? નિત્ય સંન્યાસી. શ્રેયસ્ય નિત્ય સંન્યાસી, એ શ્રેષ્ઠ નિત્ય સંન્યાસી છે. કારણ કે યો ન દ્વેષ્ટતિ ન કાંક્ષતિ, એ કોઈ પણ વસ્તુ તરફ રાગ દ્વેષની મનોભાવનાથી જોતો નથી. એટલે જે કઈ બન્યું, જે કઈ કરવામાં આવ્યું, પોતે કર્યું કે અન્ય દ્વારા થયું, એ બધાની અંદરથી એનો રાગ અને દ્વેષ નાશ પામે છે. એના ગમા અને અણગમા એની સાથે બંધાયેલા રહ્યા નથી. ચલો સારું થયું, અથવા અરે આના કરતા વધારે સારું થઈ શક્યું હોત, આ ભાવ જ એની અંદર રહે નહીં. ન દ્વેષ્ટિ, અને ત્યારે થાય કે જયારે ન કાંક્ષતિ, એને કોઈ આ કર્મ પછી થનારા ફળની બાબતમાં કોઈ આકાંક્ષા રહી ન હોય. ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, ન રાગ દ્વેષ છે અને ના તો એને કોઈ પ્રકારની આકાંક્ષા છે. કર્મ કરે છે, કર્મ કરવા માટે કરે છે, ફળ માટે કરતો નથી. આ વાત બિલકુલ બીજા અધ્યાયથી શરૂ થઈ છે. એ માણસ શું કરે છે? સદા સંન્યાસી છે અને એને સુખમ બંધાત

સાધના કરે ને, સાધ્ય સાધન અને સાધના અને સાધક, આ ચાર શબ્દોને આપણે સમજીએ તો જે સાધક હોય છે એ સાધ્યને પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના સાધનોનો આશ્રય લે છે અને જે કરે છે તેને સાધના કહીએ. તો સાધક સાધના માટે અનેક પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે, એટલે જે કંઈ ભક્તિ, ભાવ, પૂજન, અર્ચન અને જે કંઈ અત્યારે દુનિયામાં થાય છે કે કરવામાં આવે છે મોક્ષને માટે થઈને, પોતાને પોતાના કર્મ બંધનો ન નડે તે માટે થઈને જે કંઈ કરવામાં આવે તે બધા સાધનો છે. અહીંયા કહ્યું કે જો તે કર્મયોગી હોય, નિર્દ્વંદ્વ થઈને, રાગદ્વેષથી મુક્ત થઈને, સારું નરસું જેને સ્પર્શે નહીં એવી મનોભાવનાથી જો એ કર્મ કરતો રહે તો એણે બીજા સાધનોનો આશરો લેવાની જરૂર જ નથી. જે કઈ કરે છે તે કરતો રહે, બીજા કોઈ સાધનની એને આવશ્યકતા નથી જો આ સાધક હોય તો. સાધ્ય નિશ્ચિત છે, સંસારના બંધનોમાંથી મુક્તિ. આજે નિર્દ્વંદ્વ વ્યક્તિ છે એને સંસારના બંધનોમાંથી સહેલાઈથી સુખપૂર્વક મુક્તિ મળી જાય છે. એને બીજા કોઈ પ્રયત્નો કરવાના રહેતા નથી. હકીકતમાં તો એ સંસારમાં હોવા છતાં મુક્ત છે. તો તારા મનમાં બે વાતો આવી ભાઈ, આપણે પણ આ બે વાતોનો વિચાર કરીએ કે એક થયો જ્ઞાન માર્ગ અને એક થયો કર્મ માર્ગ. માનો કે આપણે આ બેને આવી રીતે ઓળખવાનો પ્રયત્ન કરીએ તો એ રીતે ચોથા શ્લોકની શરૂઆત.

संन्यास ने अपने सांख्य मार्ग किए कर्म संन्यास संन्यास योग। शंकराचार्य जी ज्ञान ने प्रतिष्ठा करे छे। शंकराचार्य जी जे गीता नु भाष्य लख्यू छे ए अपने वाचिए तो ए संपूर्णपणे ज्ञान मार्ग नु छे, संन्यास मार्ग नु छे। अने तिलक जी ए लखेलु जो अपने गीता रहस्य वाचिए तो ए संपूर्णपणे कर्मयोग नु। દરેકે દરેક આ જેટલા શ્લોકો આપણે જોઈ રહ્યા છીએ એનું ગંભીરતાથી અર્થઘટન કરે તો જ્ઞાનના પહેલામાં શંકરાચાર્યજી કરે અને કર્મયોગના પહેલામાં કર્મના પહેલામાં આપણા તિલકજી કરે અને અનેક એના જે ભાષ્યકારો થયા વિદ્વાન એમને સાંભળીએ તો આપણી એ બુદ્ધિ કામ ના કરે। આપણે બહુ સરળતાથી સીધો ગીતાનો અર્થ સમજવા અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ કોઈ પણ મોટા વિદ્વાન નો આશરો લીધા સિવાય। અહીંયા કહે છે કે આ સાંખ્ય અને યોગ એ બેને અલગ ગણે છે એ લોકો અણસમજુ છે। સાંખ્ય યોગ બાલાહા પૃથક વદંતી, સાંખ્ય અને યોગ બે જુદા છે એમ બાળકો, બાળકો એટલે મૂઢમતી મૂર્ખ લોકો, મંદ બુદ્ધિ ઓછી બુદ્ધિ વાળા, ઓછા જ્ઞાનીઓ, બાળકને લાંબી વ્યાખ્યા ન્યાયશાસ્ત્રમાં આપી છે। આમ સાંખ્ય અને યોગ શબ્દ આવે એટલે આપણે થોડા મૂંઝાઈએ, કારણ કે જે ષડ દર્શન છે એ ષડ દર્શનમાં સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, પૂર્વ મીમાંસા દર્શન, ઉત્તર મીમાંસા દર્શન, એમ દર્શનોની અંદર, ષડ દર્શનની અંદર સાંખ્ય અને યોગ એ બે દર્શનો છે। અખો તો કે ષડ દર્શન ના જુજવા મતા, માય મોયો એને ખોઈ ખતા, છ દર્શન ના જાણે કે મત જુદા છે। સાંખ્ય શબ્દ નો એમ અર્થ થાય સમ્યક ખ્યાતિ, સાચું જ્ઞાન, સમ્યક જ્ઞાન, ખ્યાતિ એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન। આમ તો બધું આપણને જયારે આપણે આંખેથી જોઈએ ત્યારે જે દેખાય છે તે આંખો દ્વારા થયેલું જ્ઞાન કહેવાય, સાદા અર્થમાં કહીએ તો। એટલે આંખને જ્ઞાનેન્દ્રિય કહી, કાનને જ્ઞાનેન્દ્રિય કહ્યું, જીભને જ્ઞાનેન્દ્રિય કહી, દરેકનો પોતપોતાનો એક એક વિષય છે અને એ વિષયને ગ્રહણ કરીને એ ઉપર બુદ્ધિ સુધી પહોંચાડે છે અને બુદ્ધિમાં એવો પ્રકારનો એક અનુભૂતિ થાય છે કે મેં ઘડો જોયો હોય તો ઘટક જ્ઞાનવાન અહમ એમ થાય છે। તો જ્ઞાન એ મોક્ષનું સાધન છે, જ્ઞાનની ક્ષણ એ મોક્ષની ક્ષણ છે એમ જે દર્શન કહે છે એ સાંખ્ય દર્શન। અને આ માટે થઈને લાંબો અષ્ટાંગ માર્ગ બતાવે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આઠ પગથિયા, આઠ સ્ટેપ, અને સમાધિ સુધી પહોંચો એટલે મોક્ષ મળે, આ યોગનો માર્ગ। ત્યાં પણ યોગ એ જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો સાંખ્ય દર્શનમાં જે પ્રક્રિયા આપી છે એ જ જ્ઞાન પ્રક્રિયા ત્યાં પણ છે, એ જુદી વસ્તુતઃ નથી। એટલે સાંખ્ય યોગને જોડકું કહેવામાં આવે છે, ન્યાય વૈશેષિકને જોડકું કહેવામાં આવે છે, મૂળભૂત સિદ્ધાંતોની બાબતમાં બહુ ઓછા ફરક છે। પણ અહીં સાંખ્ય શબ્દ માત્ર જ્ઞાનના કે કર્મ સંન્યાસના અર્થમાં જ વપરાયો છે, સાંખ્ય દર્શનના અર્થમાં અહીં વપરાયેલો નથી, આ વાત સમજવા જેવી છે। કોઈ એને સાંખ્ય દર્શન અને યોગ દર્શન એમ કે, સાંખ્ય દર્શનના રચયિતા કપિલ મુનિ અને યોગ દર્શનના રચયિતા પતંજલિ મુનિ અને આ બેના બે મત છે એમ કહીને કોઈ આ શ્લોકનું અર્થઘટન કરવા જાય તો ખોટો પડે, એવું અર્થઘટન અહીંયા છે જ નહીં। પણ ગીતાના સમયમાં પણ આ શબ્દો એ રીતે પ્રચલિત થયેલા હશે એટલે અહીંયા વપરાયા છે। ગીતાની રચના વખતે પણ સાંખ્ય માર્ગીઓ, યોગ માર્ગીઓ એવા શબ્દો પ્રચલિત થતા હશે કદાચ, અને એટલે અહીંયા જરા એને સ્પષ્ટતાપૂર્વક સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે। તે કહે છે કે સાંખ્ય અને યોગ એ બે અલગ છે જ નહીં, એને પૃથક એટલે અલગ જે લોકો સમજે છે તે અણસમજુ છે, બાલાહા બાળકો છે, અને પૂરેપૂરી બીજી બધી વસ્તુઓને સમજો ને યુવાન થઈ ગયો ને વૃદ્ધ પણ થઈ ગયો પણ આ ના સમજ્યો હોય તો બાળક કહેવાય, બાલાહા અણસમજુ લોકો।

એ લોકો તો આ બેને એક જ કહે છે. શબ્દો ભલે જુદા વપરાય, પણ એ શબ્દો જુદા વપરાયા હોવા છતાં એ બે એક જ છે. ચાલ્યા તો એ પણ ફળ તો એ જ આપવાનો છે, પહોંચવાનું તો ત્યાં જ છે. કોઈ પણ નો આશરો તમે તમારી રીતે લો, તમે અલગ સમજીને આશરો લો, તો કોઈ પણ એકનો જ્ઞાન માર્ગ નો આશરો લો કે યોગ માર્ગ નો આશરો લો, તો એ બંનેનું જે તમને ફળ સ્વરૂપ પરમાત્મા તત્વની પ્રાપ્તિનો આનંદ છે એ સરખો જ પ્રાપ્ત થવાનો છે. સમ્યક ઉભયોર વિંદતે ફલમ, આનું જે બંનેનું જે ફળ એટલે ઈશ્વર પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ, એ બંનેને સરખે સરખું જ મળે છે, એમાં કોઈ ભેદ નથી. એટલે સાંખ્ય અને યોગ હકીકતમાં જુદા છે જ નહીં. મેં કહ્યું એમ અહીંયા આપણે સાંખ્ય દર્શન અને યોગ દર્શન એની દાર્શનિક પરંપરાઓ, આ દાર્શનિક પરંપરાઓની અંદર જવાની જરૂર જ નથી. અહીંયા સાંખ્ય શબ્દ કેવળ જ્ઞાન માટે વપરાયો છે. હું સમ્યક ખ્યાતિ મેં કહું ને, ખ્યાત હતું છે સાચું જ્ઞાન. બીજા દર્શનો પણ આ જ છે, જે આ 6 દર્શનો સિવાયના દર્શનો, જૈન દર્શન કે બુદ્ધ દર્શન, ત્યાં પણ જ્ઞાન માર્ગ બતાવવામાં આવ્યો છે કે આ જ્ઞાનને પ્રાપ્ત થઈ જવાય તો મોક્ષ પ્રાપ્તિ થાય. યોગ માર્ગ છે કે છે કે નિર્લેપ ભાવે નિર્દ્વંદ્વ થઈને જો સાધના થાય, જો કર્મ કરવામાં આવે, તો એ પણ જ્ઞાન માર્ગી જેવું જ છે. તો કહે છે કે એકમપ્યાસ્તિ તસ્ય સમ્યક, બંનેમાંથી જેનું સમ્યક ઉપાસના કરો તે એક જ સરખું ફળ આપનાર નીકળશે. યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે. 5મા શ્લોકમાં કહે છે કે સાંખ્ય પ્રમાણે એટલે જ્ઞાન યોગના

છે, બંને ચાલ્યા અને બંને એક જ જગ્યાએ પહોંચવાના છે, આ ચોક્કસ છે, સાધ્ય નિશ્ચિત છે. અને સાધન સ્વરૂપે તમે આ લો કે આ લો, બંને એક જ છે એમ માનો, કારણ કે આનાથી જે પદ પ્રાપ્ત થવાનું છે, તે જ પદ, તે જ સ્થાન, તે જ પરિણામ, એકથી જે પ્રાપ્ત થવાનું છે તે બીજાથી પણ એ જ પ્રાપ્ત થવાનું છે. યત સાંખ્ય પ્રાપ્યતે સ્થાનમ, જે સ્થાન સાંખ્યથી ઉપાસના કરનારાઓ વડે, સાંખ્યને સાધન બનાવીને, જ્ઞાનને સાધન બનાવીને જે

સ્થાન ઉપર પહોંચશે માટે થઈને હવે સિદ્ધાંત આપી દીધો અને આ સિદ્ધાંત યાદ રાખવા જેવો છે. એકમ સાંખ્યમ ચ યોગમ ચ યઃ પશ્યતિ સ પશ્યતિ. જે માણસ જ્ઞાન યોગ અને કર્મયોગ એ બંનેને એક જ રૂપે જુએ છે તે સાચું જુએ છે, તેનું દર્શન સાચું. આને અલગ જુએ અને આને અલગ જુએ અને પછી આ માર્ગ ઉપર મારે નથી ચાલવું ને આ માર્ગ ઉપર ચાલવું છે, આ માર્ગ તો આના કરતા સારો છે ને આ માર્ગ આના કરતા સારો છે ને, આવા કંઈક સંશયાત્મક રીતિથી જો કોઈ પણ માર્ગનું આચરણ કરવામાં આવે તો તેનું સાચું દર્શન નથી. સાચું દર્શન

तो ए छे के जे एकम सांख्यम च योगम च, सांख्य अने योग, ज्ञान मार्ग अने कर्म मार्ग, ज्ञान योग अने कर्म योग, ज्ञान वडे मुक्ति मळे छे, कर्म योग वडे मुक्ति मळे छे। आ बन्ने ने जे सरखा जुए छे, बन्ने ने सरखा नथी केतो, एक जुए छे, आ बन्ने एक ज छे, जुदा छे ज नहीं। एवुं जे माणस माने छे ते साचुं माने छे, एवुं जे माणस जुए छे ते साचुं जुए छे। એટલે યથાર્થ દર્શન એ આ બંનેને એક જોવામાં છે, આ બંને અન્યોન્યથી ભિન્ન છે એમ માનવું જોઈએ નહીં। તો વાત આવીને ઉભી રહી કે એકમ સાંખ્યમ ચ યોગમ ચ, સાંખ્ય અને યોગ બંને મળીને, બંને મળ્યા સિવાય પણ મળીને એમ કેવું ઠીક નથી, એ બંને એક જ છે એમ માનવું।

આજે કારણ કે કહે છે ને એ આ બંને માર્ગ ની સરખામણી ની વાત આવે છે. એટલે આ સાંખ્ય ને અને યોગ ને બંને ને એક માનવા પાછળનું કારણ છે. કારણ શું હોય શકે? જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું પડશે, અને કર્મયોગ ને સમજવા માટે જ્ઞાન નો આશરો લેવો પડશે. આગળ ચોથા અધ્યાયમાં જે કહ્યું છે તે તમારે પ્રયત્ન પૂર્વક શું કરવું પડશે? જ્ઞાન મેળવવું પડશે. જ્ઞાન આવશે તો તમે કર્મ ની અંદર સ્થિર થઈ શકશો, પેલા સમત્વ મને પ્રાપ્ત કરી શકશો. જ્ઞાન હશે તો, અને કર્મ હશે તો જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. આ બંને અન્યોન્ય આશ્રિત થઈ જવાની શક્યતા છે, એટલા માટે આ બેને અલગ નહીં માનવા. હવે પછીના શ્લોકમાં આ જ વાત કરવાના છે કે કર્મ સંન્યાસ કહો કે કર્મ યોગ કહો, આ બંને આપણને જુદા દેખાતા હોય, ભલે જુદા દેખાતા હોય, પણ કર્મ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના કર્મ નથી. એટલા માટે બે એક છે, એટલા માટે અલગ અલગ સમજવા નહીં. બે પ્રકારના માર્ગો એ વખતે પ્રવર્તમાન હશે, હજુ પણ છે. સંન્યાસના માર્ગે ચાલનારાઓને કર્મના માર્ગે ચાલનારાઓની સિદ્ધિઓની ખબર ન પણ પડે તો આ વાત અહીંયા પાંચમા અંકમાં મુખ્ય પડે છે કે યાદ રાખજે કે સાંખ્ય અને યોગને કેટલાક લોકો અલગ અલગ માને છે અને એને અલગ અલગ ઓળખવાનો પ્રયત્ન કરે છે, તો એ વસ્તુતઃ અલગ નથી. હકીકતમાં તો એ બંને એક જ છે. એમ જે માણસ સમજે તે માણસ સાચું સમજે છે એમ સમજવું. હકીકતમાં પાંચમો અધ્યાય છે, એનું નામ જ છે કર્મ સંન્યાસ યોગ. તો કર્મ સંન્યાસને સમજાવવા માટે આ રીતે એને શરૂઆત કરી છે કે સાંખ્ય અને યોગ એ બંનેને

0: पश्यति, प्रयोग विशेष है संस्कृत में, यह पश्यति सपश्यति, जे जुए छे ते साचू जुए छे, सम्यक दर्शन यथार्थ दर्शन साचू समझू ते त्यारे साचू जोवू, तमे जुओ तो छो पण साचू जुओ छो, એટલે આ એક વિશેષ પ્રકારનો પ્રયોગ છે, યહ પશ્યતિ સપશ્યતિ, જે આવું જુએ છે તે જ સાચું જુએ છે, અને એ રીતે જ્ઞાન માર્ગ, સંન્યાસ માર્ગ, કર્મ માર્ગ, એટલે નિર્લેપ ભાવે સમતાપૂર્વક કરવાના કર્મોનો માર્ગ, બંને સમાંતર, બંને સરખી રીતે ચાલે છે, બંનેને એક જોવા, અને શા માટે એક જોવા એની ચર્ચા હવે પછીના શ્લોકમાં કરેલી છે, જે આપણે હવે પછીના સોપાનમાં જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM, અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે મળીએ આર્મીમાં સિલેક્શન થયેલ બનાસકાંઠાનું ગૌરવ એટલે સેજલ પટેલ. હેલો સેજલ.
2: હેલો
1: સેજલ, આપ અત્યારે શું અભ્યાસ કરી રહ્યા છો?
2: અત્યારે હું SIBEમાં અભ્યાસ કરી રહી છું, સેકન્ડ યરમાં.
1: સેજલ, એક દીકરી તરીકે આર્મીમાં જવાનો વિચાર કઈ રીતે આવે?
2: દીકરી તરીકે આર્મીમાં જવાનો વિચાર, એટલે હું તો પહેલાંથી એવું જ માનું છું કે દીકરી અને દીકરામાં કોઈ ડિફરન્ટ ના જ હોવો જોઈએ. આપણે દેશ માટે કામ કરવાનું છે, એમાં દીકરી અને દીકરો એટલે શું? ભારત માતાના આપણે દીકરા અને દીકરી તો આપણે જન્મ તો ભારત માતાની અંદર જ લીધો છે, અને દીકરા અને દીકરીમાં ડિફરન્ટ તો ના જ હોવો જોઈએ. એમ કે સેવાનું કામ છે, આ દેશ માટે દેશનું રક્ષણ કરવાનું કામ છે. ધરતી માતા તો આપણી દીકરા અને દીકરીની બંનેની હોય છે, અને જેમ દીકરાઓ આગળ વધી રહ્યા છે અત્યારના યુગમાં, એમ દીકરીઓએ પણ ખૂબ જ આગળ વધવું જોઈએ. અને અત્યારના જમાનામાં આપણે એવું જ માનીએ છીએ કે દીકરાઓ જ આર્મીમાં જોઈન થતા હોય છે, અને દીકરીઓ તો કોઈ મોસ્ટ ઓફલી જતી જ નથી. અત્યારના 10 વર્ષ પહેલાંનો યુગ પણ એવો જ હતો કે કોઈ દીકરીઓ આર્મીમાં જોઈન થતી જ નથી. અત્યારે જનરેશન 5G ચાલી રહી છે, પણ 10 વર્ષ પહેલાં બી કંઈ અપડેટ નહોતું દીકરીઓને આર્મીમાં જવાનું, અને અત્યારે બી કંઈ જ નથી અપડેટ. એમ કે કોઈ આર્મીમાં છોકરીઓ જતી જ નથી, અને આમ વિચારે છે કે આર્મીમાં જોઈન થઈશ ને આગળનું કેવું હશે અને એવું બધું. એમ
1: પણ એ જનરલી વિચાર નથી કરતી,
2: વિચાર નથી કરતી. આમ કેવું કે બધું આમ ડરે છે, એમ એમના અંદર બધું છે કમ્પ્લીટલી, કે આમ ઈચ્છા છે જવાની, કોન્ફિડન્સ છે, પણ આમ સ્ટેપ નથી લઈ શકતી એમ.
1: બરાબર. તો આ આર્મી સિલેક્શન માટે કઈ કઈ પ્રોસેસમાંથી આપ પસાર થયા છો?
2: આર્મીમાં તો પહેલા તો થિયરી હોય છે, પછી પ્રેક્ટિકલ હોય છે. એના માટે થિયરીમાં મેં 1 વર્ષ જેવી પ્રેક્ટિસ કરી છે અને તૈયારી કરી છે ખૂબ જ આપણા દેશનું, અને જે ક્વેશ્ચન આવે છે એ આર્મીના ક્વેશ્ચન આવે છે, એના માટે મેં થિયરીમાં તૈયારી કરી. અને પ્રેક્ટિકલમાં તો રનિંગ અને વોર્મઅપ વોકિંગ બધું હોય છે, એની જે થોડી આર્મી એટલે થોડી હાર્ડ પ્રેક્ટિસ આવે, એન્ડ એ હાર્ડ પ્રેક્ટિસ કરવી પડે છે આપણે. અને થોડું આમ કે આપણે અંદરથી બી મજબૂત રહેવું હોય છે, કે આર્મીમાં જવાનું એટલે અંદરથી બી સ્ટ્રોંગ જ હોવું જોઈએ. ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડે છે એમ આર્મીમાં જવા માટે.
1: બાબતે તમને પરિવારે કઈ રીતે સપોર્ટ કર્યો આર્મીમાં?
2: પરિવારે તો પહેલાથી પપ્પાએ કીધેલું જ કે આર્મીમાં જોઈન કરવું જ છે, એમ કે મારી દીકરી એક દેશને અર્પણ કરવી જ છે એમ. એટલે મેં પહેલાથી આમ સ્ટ્રોંગલી બની, એમ આર્મી માટે આમ સદ્ધર જ બની રહીને ખૂબ જ પ્રેક્ટિસ કરી આર્મી માટે. આમ પપ્પાનું સપનું પૂરું કરવું એ મારી એક ઈચ્છા હતી, એમ કે મને જોઈને બીજી બધી છોકરીઓ બી આર્મી જોઈન કરે. અને આમ કેવું, જનરલી અમારા સમાજમાં કોઈ છોકરી આર્મીમાં હજુ સુધી ગઈ જ નથી, એટલે મને, હું આર્મીમાં જ્યારથી મારું સિલેક્શન

0: થયું છે ને, આખો સમાજ ને બધાને બહુ જ ગર્વ થયું છે કે મારા સમાજની છોકરી આર્મીમાં જાય છે. અને મને બે ત્રણ જે ફ્રેન્ડો મળી હતી એ મને પૂછતી હતી કે મેં મારી મમ્મીને વાત કરીને કે મારી આર્મીમાં જોઈન કરવી છે, પણ એ લોકો ના પાડતા ના. જ્યારે તારું આ સિલેક્શન થયું ને, એ તારી ફોટોઝ મેં બતાવીને તનું જે સિલેક્શનની વાત કરીને એ જોઈને મમ્મી પૂછતી બી નથી કે તારે કેમ આર્મીમાં જવું છે. મને કે હા સીધી હા જ પાડી દીધી છે કે તું આર્મીમાં જા અને આગળ દેશની સેવા કરે એમ.
1: અત્યારે સેજલના પિતાશ્રી પણ ઉપસ્થિત છે. તો મોતીભાઈ, આપ એક ખેડૂત ફેમિલીને બિલોંગ કરો છો અને ખેડૂત પરિવારમાંથી એક આર્મી દીકરીને આર્મી તરીકે મોકલવી, તો એક પિતા તરીકે આપને આ વિચાર ક્યાંથી આવે?
2: હું જ્યારથી અભ્યાસ કરતો હતો ત્યારથી મેં પુસ્તકોમાં વાંચ્યું અને સંઘમાં પણ જતો તો પણ વાતો સાંભળેલી કે આપણા દેશમાં જ્યારે અંગ્રેજોના સામે આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે બહુ સીધી લડી હતી અને બેને જે દુશ્મનોને ભગાડ્યા હતા, તો સ્ત્રી પણ એક રાજા કરતા વધુ કામ કરી શકે. તો મને એમાંથી પ્રેરણા મળી કે જો રાણી લક્ષ્મીબાઈ પણ કરી શકતી હોય તો મારી દીકરી લક્ષ્મીબાઈ કેમ ન બનાવી શકું. મને એમાંથી પ્રેરણા મળી અને મેં મનોમન નક્કી કર્યું કે મારી દીકરી મોટી બને, તૈયાર થાય, એટલે મારે બેબડીને એક દેશ ખાતે દેશની સેવામાં આર્મીને અર્પણ કરવી છે.
1: જનરલી બધા એવું વિચારતા હોય છે કે દીકરા હોય એ આર્મીમાં જાય અને એ આર્મી તરીકે સિલેક્શન મેળવે, પણ એક દીકરી તરીકે તમારા અંદર જે મોકલવાનો વિચાર આવ્યો એ જ ખરેખર ગૌરવની બાબત છે. બાળપણથી જ સેજલમાં એવા કયા ગુણો હતા કે જેના કારણે તમને એ કોન્ફિડન્સ લેવલમાં વધારો થયો કે ખરેખર સેજલ આ વસ્તુ કરી શકશે?
2: સેજલ જ્યારે ભણતી હતી ત્યારથી હોશિયાર, ચપળ, બધી રીતે સ્ફૂર્તિલી, મારો ખેતીનું બધું કામ કરે, ભેંસોનું કામ કરે, સ્કૂલમાં ભણવા જાય અને ભણીને આવી અને એ પણ ઘેર બે ત્રણ કલાક ભેંસોનું કામ કરે, એટલે મેં એનો માટે આળસ જોઈ નથી. મને એવો કોન્ફિડન્સ હતો કે એ મારા દરેક આદેશનું પાલન કરે છે અને જે બતાવ્યું એ કામ પૂરું કરે છે, એટલે મને એમાંથી પ્રેરણા મળી કે એને હું આર્મી મૂકીશ તો એવી અહીંયા જેવી ઘરે કામ કરે છે એવી દેશની સેવા કરશે.
1: શું વાત છે, ખૂબ સરસ. સિજલ, આપનો આર્મીમાં અને અભ્યાસની સાથે બીજા એવા કયા વિષયમાં શોખ છે કે એક દીકરી તરીકે તમે એ વિષયને અનુસરતા હો?
0: હા, એક તો એવું છે કે મને મારી મમ્મી પપ્પાને આમ કેવું કે ખુશી ખુશી જોઉં ને, હું કંઈક કામ કરું ને મારી મમ્મી પપ્પાને ગર્વ થાય, મારી મમ્મી પપ્પાને ખુશી થાય, એવું કામ કરવું મને પહેલેથી બહુ જ ગમે છે. પપ્પાને એમ મને તરત ખબર પડી જાય પપ્પાના ઈશારાથી કે હું આ કામ કરીશ તો પપ્પાને ગમશે, અને પપ્પાના જે ઈશારાઓ છે એ ઈશારાને અનુસરીને જ હું હંમેશા આગળ વધી છું. અને ખબર જ હતી પપ્પાને કે મારી દીકરી આગળ જઈને મારું નામ રોશન કરશે જ, અને આમાં હું જે આર્મીમાં મોકલું છે ને એ હજુ મારું નામ રોશન કરશે અને ખૂબ જ મહેનત કરીને આ દેશ માટે કંઈક કરશે એમ. અને આજે અમારા સમાજમાંથી કોઈ છોકરી આર્મી જોઈન કરી નથી, એ બધી જ છોકરીઓને આર્મીમાં લઈ જશે અને દેશને બહાદુર છોકરીઓની જરૂર છે અત્યારે. અત્યારે તમે જુઓ છો કે દીકરીઓ બહુ સારું કામ કરે છે, બધા લેવલમાં આપણે જોઈએ છીએ તો બધા લેવલમાં છોકરીઓ તો હોય જ છે, પણ આ આર્મીનું જે સ્ટેપ છે એ હું તો એવું માનું છું કે હવે છોકરીઓ તો મને જોઈને બધી જવાની જ છે આર્મીમાં, પણ અત્યારે જે મેં સ્ટેપ લીધું, જે મારી મમ્મી પપ્પાએ જે મને મંઝિલ બતાવી છે ને, એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. અને હવે તો હું મારા સમાજની કોઈ પણ છોકરી અત્યારે મને મળે તો હું બધું ગાઈડન્સ આપું છું આર્મી વિશે કે તમે આમ કે સમાજનું નામ રોશન કરો અને તમારા અંદર જે તાકાત છે એને બહાર લાવો, એમ કે તાકાત છે જ બધી છોકરીઓ અંદર. આપણી ભારતની છોકરીઓ એટલી બધી મજબૂત ને એટલી બધી સ્ટ્રોંગ છે ને, પણ આમ એક વખત એમને હાથ પકડીને દઈ ગયા હોય ને તો એ આખો હાથ પકડી નાખે, એમ કે ખૂબ જ દેશને બતાવી દે, એમ કે પોતાની તાકાત બતાવી દે. અને દીકરા કરતા બી દીકરી બહુ જ આમ કે સ્ટ્રોંગ હોય છે. આપણી ભારત માતા છે, ધરતી માતા છે, અને આપણી જે જન્મદાતા માતા છે એમાં એટલે સ્ત્રી જ આવીને સ્ત્રીમાં કેટલી તાકાત હોય છે, સ્ત્રી આમ શું નથી કરી શકતી એમ. જે આપણે જોઈએ છીએ કે આ બધું સ્ત્રી ઉપર જ ચાલે છે, સ્ત્રી બધું જ કરી શકે છે એમ. સ્ત્રીમાં બહુ જ તાકાત હોય છે, પણ એ આમ એક વખત આપણે સ્ત્રીની જે સ્ટેપ જોઈએ એને બહુ આગળ લઈ જવાને એમને તાકાત આપીએ ને એકવાર, તો સ્ત્રી બધું જ કરી શકે છે એમ. અને આ દેશ માટે તો સ્ત્રીઓ ખૂબ જ, હું તો કહું છું, બહુ જ આગળ વધી રહી છે. અને આ જનરેશન પ્રમાણે આપણે જોઈએ ને તો આજની દીકરીઓમાં મેં બધાના અંદર જોયું છે કે આમ કેવી વાત કરવાની સ્ટાઇલ જોઈએ આપણે, કે આમ બહુ જ આમ સ્ટ્રોંગલી વાત કરતી હોય અને એમ કે આગળ જઈને બહુ જ નામ રોશન કરશે અને આમ ખૂબ જ સરસ એવું કામ કરશે એમ. અને અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ, રનિંગમાં છે હિમા દાસ, બધી બહુ છોકરીઓએ નામ રોશન કર્યું છે એમ.
1: જનરલી દીકરીમાં એક કોમળતા હોય છે, પછી એક એવી કે કોઈ કે તો પણ એ સેન્સિટિવ હોય છે, તો આર્મી તરીકે તો એક સ્ટ્રોંગનેસ તમારામાં હોવું જરૂરી છે. તો આજની દીકરીઓને એ બાબતે તમે શું કહેશો?
0: અત્યારની દીકરીઓ તો જયારે અત્યારે હું જયારે મારું સિલેક્શન થયું છે, અત્યારે હું ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ

0: ચાલુ જ રાખ્યું છે, કારણ કે આગળ બી મારી ટ્રેનિંગ ચાલુ જ રહેવાની છે. તો અત્યારે હું જયારે પ્રેક્ટિસમાં જઉં ને તો બધી છોકરીઓ આમ મને ક્વેશ્ચન પૂછે કે તું કઈ રીતે આર્મી જોઈન કરવાની, તારે આમ મનોબળ કઈ રીતે, તું સ્ટડી શું કરી, પ્રેક્ટિસ કેટલા ટાઈમ કરે છે. હવે ગ્રાઉન્ડમાં જે છોકરીઓ મારા જોડે આમ અલગથી પ્રેક્ટિસ કરતી એ બધી મારી જોડે પ્રેક્ટિસ કરવા લાગી છે, એમ કે તું ગઈ છે તો અમને એ લેવલમાં લઈ જ જશે એમ. અને અત્યારે બધી છોકરીઓને હું મારી જોડે પ્રેક્ટિસ કરાવું છું, હું જેટલી પ્રેક્ટિસ કરું એમને ડબલ મારીથી પ્રેક્ટિસ કરાવું છું. ને મારી એવી ઈચ્છા છે કે જે મારી સાથે જે છોકરીઓ પ્રેક્ટિસ કરે છે એ બધાને મારે આમ મજબૂત કરવી છે, સ્ટ્રોંગ કરવી છે, અને મારી જોડે દેશ સેવા કરવા લઈ જવી છે. અને એમને હું લઈને જ રહીશ ને આ સમાજમાં જે અત્યારે તો હું મારું સિલેક્શન હવે થશે, પણ આ 2 વર્ષ પછી હું જોઈશ ને મારા સમાજમાંથી મોસ્ટ ઓફલી છોકરીઓને હું આર્મીમાં જોઈન કરી લઈશ દેશની સેવા અને દેશનું રક્ષણ કરવા માટે.
1: મોતીભાઈ, જનરલી છોકરીઓ માટે ડોક્ટર ફિલ્ડ અથવા કોઈ મેડિકલ લાઈન કે કોઈ કોલેજનું ગ્રેજ્યુએશન એવું બધું મા બાપ વિચારતા હોય છે, તો આજના સમાજને આપ એવું કહેવા માંગો છો કે શું આર્મી તરીકે તમે જેમ દીકરીને મોકલો છો એમ બીજા જે પેરેન્ટ્સ છે એ પણ આ વિચારને અનુસરે, તો સમાજને શું કહેશો?
2: હું મારા સમાજને અને દરેક સમાજને વિનંતી કરું છું કે પૈસા કમાવા માટે આપણે અને કોઈ બી નોકરી પ્રાઇવેટ મેળવી શકીશું, પણ આપણે જે જીવન એક નાનો ટૂંકો પરિવાર છે, કોઈ મોટો આ જીવન નથી હોતું, એટલે મારું ગર્વ એટલો જ છે કે આ દેશની સેવા અને માતૃભૂમિની સેવા, દેશ સલામત તો સબ સલામત, એટલે હું એમ જ માનું છું કે દેશ સલામત હશે તો આપણે બધા સલામત છીએ.
1: મોતીભાઈ, જનરલી બધા એવું વિચારતા હોય છે કે દીકરીને તો વળી કઈ આર્મીમાં ને એમાં મુકાતી હશે, તો એવા પણ તમારી આગળ પ્રશ્નો આવ્યા હશે, તો સમાજમાં તમને કેવો આ વ્યૂ કઈ રીતે મળ્યો?
2: તમારી આવાજ સાચી છે કે અમારા જે ઘણા મા બાપ છે, ઘણા વડીલો છે, એમની માન્યતા હતી કે આપણે દીકરીને બહાર ન મુકાય, દીકરીને આર્મીમાં તો મુકાતી છે, આવા બધા ઘણા અમને મળે છે મેસેજ. પણ હવે આધુનિક યુગ છે અને નવા જે અમારો વર્ગ છે એ લોકોએ અમને બહુ જ પ્રોત્સાહન આપ્યું, તમામ પત્રકારો ટીવીઓમાં અને મેસેજ ફોન મેસેજથી મને હજારો ફોન આવ્યા કે મોતીભાઈ તમે જે આ કામ દેશ સેવાનું કર્યું છે એ બહુ ગર્વની વાત છે, અને મને એમાંથી બહુ ખુશી મળી છે કે મને લોકોએ પ્રોત્સાહિત કર્યો છે અને તમે એક સારું પગલું ભર્યું છે અને સમાજની તમે એક પહેલ કરી છે, એ બદલ હું ધન્યતા અનુભવું છું.
1: સાચી વાત. સેજલ, આપના પિતાના વિચારને અનુસરીને આપે એમનું સપનું સાકાર કર્યું છે, તો આ સિવાય તમારું કયું સપનું છે કે જે આર્મી તો ખરું જ પણ એ સિવાય કે કોઈ એવી જગ્યાએ સારી જગ્યાએ પોસ્ટ આર્મીની મેળવી અને સમાજની દેશની સેવા તો કરવાના જ છો, પણ સાથે સાથે એવું કોઈ ફિલ્ડ કે જેનાથી તમને એ વસ્તુ સ્વીકારવા મળે કે સમાજની સાચી પ્રેરણાદાયી ગૌરવ આ બાબતે છે, તો એ બાબતે આપ શું કહેશો?
0: ઓકે, હવે સમાજમાં તો મને જે અત્યારે મારું સિલેક્શન થઈ ગયું છે દેશ સેવા કરવા તો મને મળી છે બરાબર. હવે મારા પપ્પાની બી ઈચ્છા હતી, મેં ઈચ્છા બી પૂરી કરી છે, અને અત્યારે હું સમાજમાં બી એવી કોશિશ જ કરી રહી છું કે જે મારી બેન દીકરીઓ છે એ બધી મારી જેમ જ ખૂબ જ આમ મહેનત કરીને આગળ વધીને આમ દેશની સેવા કરે, એમની જે ઈચ્છા છે એમના મા બાપની જે ઈચ્છા છે એ પૂરી કરે. એવું જરૂરી નથી, દેશ સેવા કરવી એ તો હું માનું જ છું કે દેશ સેવા કરવી એ તો ખૂબ મહત્વની વસ્તુ છે, પણ આમ એમની ઈચ્છા કદાચ દેશ સેવા કરવાની ના બી હોય તો એ જે એમના મા બાપ જે પોસ્ટમાં ઈચ્છતા હોય, એ જે છોકરી ઈચ્છતી હોય એ પોસ્ટમાં એમના મા બાપ મોકલે. અને હું તો બધાને જે અત્યારે મને સાંભળી રહ્યા છે એમના મા બાપને બસ એટલી જ વિનંતી કરું છું કે તમારી કુટુંબમાંથી એક છોકરી તો દેશને અર્પણ કરજો જ, અને ખૂબ ખૂબ સારી વસ્તુ છે કે દેશ માટે એ છોકરી જશે, આગળ વધશે. અને બસ મારું સમાજમાં અને મારા જે બી કુટુંબ સાંભળી રહ્યા છે અત્યારે, મને બસ મારો એક જ વિચાર છે કહેવાનો કે તમે તમારી એક છોકરીને દેશને અર્પણ કરજો અને ખૂબ જ એને સપોર્ટ કરજો. મીન્સ કે તમે એને ઘરમાં બેસી રાખવાનો કોઈ દિવસ વિચાર ના કરતા, જે ઈચ્છે જો તમે એનું સપનું પૂરું કરશો તો એ છોકરી બી કોઈ કમ ના હોય. છોકરી બી હંમેશા એવું જ ઈચ્છતી હોય કે મારા પપ્પા જે મારું માન રાખ્યું છે, મારા પપ્પાનું માન રાખીને હું એમ જે એમની ખુશી છે એમના કરતા બી વધારે સારું એવું કામ કરું, એમ એમની એવી ઈચ્છા હોય છે.
1: આ હતા આર્મી ગર્લ્સ સેજલ. ખૂબ જ આનંદ થયો આપને મળીને, અને તમારી વાતોથી એવું લાગે છે કે સમાજ આની ચોક્કસ નોંધ લેશે અને આર્મી તરીકે અનેક દીકરીઓનું સર્જન થશે. ખૂબ ખૂબ ધન્યવાદ.

નમસ્તે શ્રોતા મિત્ર, આપણી આ દીકરી શ્રેણીમાં આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું એક એવી દીકરી કે જેણે પોતાની કારકિર્દી કોમર્શિયલ મહિલા

0: પાયલોટ તરીકે બનાવી છે. તો એવી જ પાલનપુરની દીકરી રાગિણી ઈશ્વરભાઈ પરમાર સાથે ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવભટ્ટ લિખિત તત્વમસી. આપણે આવી ગયા છીએ 23મા એપિસોડમાં. તો શરૂ કરીએ છીએ. અરણ્યોની રાત્રિઓ નિત્ય નવીન ભાષા બોલે છે. સાંજ ઢળે અને અરણ્યોના રહસ્યો જાગે છે. દિવસની ભાષા બોલવી બંધ કરીને અરણ્યો અંધકારની ભાષા બોલવાનું શરૂ કરે છે. ઘુવડ, ચીબરીના ચિત્કાર, દૂર દૂર વાગતા ઢોલ, ક્યાંક સંતાઈને વહેતા ઝરણાનો ખળખળાટ, તમરાના રણકાર, વાઘ કે દીપડાના ઘુરકાટ, રાત્રિની નીરવ શાંતિમાં દરેક અવાજને સ્પષ્ટપણે અલગ સાંભળી શકાય છે. અનુભવી કાન તો થોડે દૂરથી જતા સરીસૃપ ગતિને પણ સાંભળી શકે તેટલી શાંત અને સ્પષ્ટ ભાષા અરણ્ય બોલે છે. પછી નિરખે છે વનોનું ભયાવ સૌંદર્ય. સુંદર ટેકરીઓ પર ક્યાંક વૃક્ષો પર પોતાનો શણગાર વિખેરતા આગ્યા કે ચાંદની રાત્રિ ચંદ્રનું પ્રતિબિંબ ઝીલતા સાગબાનના ચળકતા પાન. પૃથ્વી માનવ દેહ ધરે તો આ અરણ્યોને ખોળે ટેકરીઓ પર મસ્તક ટેકવીને સુવા આવે એવી સૌંદર્યમય સૃષ્ટિનું સર્જન અહીં થાય છે. કૃષ્ણ પક્ષની રાત્રિએ આ ઘન વિજન વનોને જોવા નીકળ્યા હોય તેમ એક પછી એક ઝાંખા ઉજ્જવળ તારકો ક્ષિતિજ પરથી ડોકિયા કરીને ધીરે ધીરે આકાશ માર્ગે ગતિ કરે છે. લ્યુસી મને પણ આકાશ દર્શનનો શોખ લગાડી દેશે. આજે અડધી રાત સુધી અમે આકાશ તરફ જોયા કર્યું. સુપ્રિયા પણ થોડો સમય અમારી સાથે રહી. આદ્રા, લ્યુસીએ ડાયરીમાં કંઈક નોંધતા મને કહ્યું, પારિજાત અને અભિજીત તે એમના સ્થાન જોયા? હા, મેં કહ્યું, પણ મને કંઈ યાદ નથી રહેવાનું. હું યાદ રાખવાનું નથી કહેતી. જરા વિચાર, તને કંઈક નવું સમજાય છે? હું જાણે તેનો વિદ્યાર્થી હોઉં અને તે શિક્ષિકા હોય તેમ લુસીએ પૂછ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નામ યાદ રાખવાનું નથી કહેતી, જરા વિચાર, તને કંઈક નવું સમજાય છે? હું જાણે એનું વિદ્યાર્થી હોવ અને તે શિક્ષિકા હોય તેમ લ્યુસીએ પૂછ્યું. એમાં મને સમજ નહીં પડે, મેં કહ્યું. તમારા બાપ દાદાઓને પડતી હતી, લ્યુસીએ આકાશ સામે જોતા કહ્યું. પેલા બુઢ્ઢા પાર્વતી માને પણ પડે છે. તું વળી પાર્વતી માને ઓળખે છે? તું વળી પાર્વતી માને ક્યાં મળી? મેં પૂછ્યું. એમના ઘરે જ વળી, લ્યુસીએ ટોર્ચના અજવાળે ડાયરીમાં કંઈક જોતા જવાબ આપ્યો. અહીં આવતા પહેલાં બે દિવસ હું ગુપ્તાજીને ત્યાં રહી. ગુપ્તાજીની દીકરીને વચ્ચે રાખીને મેં માજી પાસે વાર્તાઓ સાંભળી, કહીને ફરી પાછી તે આકાશ તરફ જોઈને

વિચારતી હોય તેમ આંટા મારવા લાગી. પછી મારી પાસે આવીને પૂછ્યું, માજી કહેતા હતા કે આ નામ નક્ષત્રોના છે, પણ આ નકશામાં તો તારાના નામ હોય તે જ રીતે લખ્યું છે, કંઈક સમજાયું? શું મને કંઈ સમજ ન પડી? આદ્રા પોતે મૃગશીર્ષ નક્ષત્રનો એક જ ભાગ છે, છતાં તમારા ખગોળ શાસ્ત્રોમાં તે એકલા તારાને પણ આદ્રા નક્ષત્ર હોવાનું ખાસ માન મળ્યું છે, એવું જ પારિજાત અને અભિજીતનું. આ બધા પોતે એક જ તારો હોવા છતાં આખું નક્ષત્ર બનવાનું માન મેળવી ગયા છે, આમ કહીને લ્યુસી અટકી. એવું શા માટે હોય? એ તો જાણે નક્ષત્રોના નામ પાડ્યા હશે તે જાણે. સાવ સાચું, લ્યુસી જરા ઉત્સાહથી બોલી. એ લોકો જાણે અને જાણતા જ હોવા જોઈએ કે આદ્રા અને પારિજાત બીજા તારાઓ કરતા અલગ છે. તે અતિ વિરાટ લાલ તારાઓ છે, ઘરડા તારાઓ છે, અને પેલો અભિજીત એક એવો તારો છે જેને પોતાના ગ્રહો હોવાના પ્રમાણ મળ્યા છે, કહીને લ્યુસી મૌન બેસી રહી. થોડી વાર આકાશ સામે ટોર્ચ ફેંકતી બંધ કરતી રહી અને પછી બોલી, કોણ હશે એ લોકો અને સી રીતે જાણતા હશે કે આ તારાઓને પોતાની આગવી લાક્ષણિકતા છે? કોણ હતા એ લોકો અને ક્યારે હતા? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

હવે તું ગાંડી થઈ જાય ત્યાર પહેલાં આ બંધ કર, મેં દૂરબીન સમેટતા કહ્યું. ભલી, લુસી પણ ઊભી થઈ અને બધું ભેગું કરવા લાગી અને કહ્યું, સવારે પાછું મારે બહાર જવું છે. ક્યાં? મેં પૂછ્યું. જંગલોમાં રખડવા, લુસીએ થેલો ખભી ચડાવતા બોલી. બીતુ બંગાલ લઈ જવાનો છે, અમારે ભીમતકિયા અને મુનિકા ડેરા જોવા જવાનું છે. બીતુ બંગા અને લુસી વચ્ચે મિત્રતા કઈ રીતે થઈ હશે તે મને સમજાયું નહીં. હું કંઈ બોલ્યો નહીં. દૂરબીનની ઘોડી ખભે મૂકીને હું ઘર તરફ ચાલ્યો. સવારે ઉઠ્યો ત્યારે લુસી રખડવા નીકળી ગઈ હતી. મારે

ભીડની ટોલામાં નવું મધ ઉછેર કેન્દ્ર જોવા જવાનું હતું એટલે મારો પણ આખો દિવસ પ્રવાસમાં જ ગયો. સાંજે આવ્યો ત્યારે લુસી હજી હમણાં જ આવી હોય તેમ સુપ્રિયાના ઓટલે બેસીને બૂટ ઉતારતી હતી. સુપ્રિયા ત્યાં જ બેસીને કંઈક લખતી હતી. બીતુ બંગા લુસીનો સામાન ઘરમાં મૂકવા જતો હતો. હું સીધો સુપ્રિયા પાસે ગયો અને ઘરમાંથી ખુરશી કાઢી ઓટલા સામે ગોઠવીને બેઠો. મજા આવી? મેં લુસીને પૂછ્યું. હા, લુસીએ કહ્યું અને પૂછ્યું, આ બિયાસ મુનિ કોણ છે? સુપ્રિયાએ લખતા લખતા જ મને કહ્યું, મુનિકા ડેરા જઈ આવી લાગે છે. હા, એ જ, લુસીએ કહ્યું. બીતુબંગા કહે છે કે તેણે એ ઉટલો તેણે બિયાસ મુનિને સુવા બેસવા માટે બનાવ્યો છે. બિયાસ મુનિ એટલે મહર્ષિ વ્યાસ, સુપ્રિયાએ કહ્યું, મહાભારતના રચયિતા. અરે ના, લુસી ચમકી પડી હોય તેમ બોલી, પણ બીતુબંગા તો કહે છે એ મુનિ. ફરતા ફરતા અહીંયા આવી ચડે છે અને ડેરા પર તેમને આરામ કરવાની જગ્યા છે. સુપ્રિયાએ વાક્ય પૂરું કર્યું અને આગળ બોલી, લુસી, અમે લોકો કેટલાક ઋષિઓ અને કેટલાક દેવતાઓને ચિરંજીવી માનીએ છીએ. અમને એવો વિશ્વાસ છે કે મહર્ષિ વ્યાસ, હનુમાનજી, અશ્વસ્થામા આ બધા સદાકાળ અરણ્યોમાં ભ્રમણ કરતા રહે છે. દેશના કોઈ પણ વનોમાં ગમે ત્યારે જઈ ચડે છે. એમાં આ રેવા તટના આ વનોમાં તો તેઓને અતિ પ્રિય હોય અહીં તો તેઓ અવારનવાર આવે છે. તમે માનો છો આવું? લુસીએ અમને પૂછ્યું. મારા માટે તો આ વાત જ નવી હતી, પણ સુપ્રિયાએ જવાબ આપ્યું, મારા માનવા ન માનવાથી કોઈ ફરક પડવાનું નથી, પણ હું નથી જ માનતી એવું કહીશ તો એ પણ સાવ સાચું તો નહીં જ ગણાય. હું માનતી ન હોઉં છતાં ઘણીવાર આશ્રમનો દરવાજો બંધ થતો હોય ત્યારે મને વિચાર આવ્યો છે કે રાત્રે કોઈ દરવાજો ખટખટાવે અને હું ખોલું અને સામે અસ્વસ્થામાં ઊભા હોય તો શું થાય? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સુપ્રિયાએ સહેજ અટકીને કાગળો બાજુ મૂકતા લુસી તરફ જોઈને કહ્યું, એ લોકોનું અસ્તિત્વ છે કે નહીં તેનું મારે મન બહુ મહત્વ નથી, પરંતુ તેવા જે પ્રવાસીઓના ક્ષેમ કુશળની જવાબદારી પોતાને માથે છે તેવું સ્વીકારતી પ્રજાનું મહત્વ હું સમજુ છું. આ દેશના કેટલાય લોકો શ્રદ્ધાપૂર્વક આ પ્રવાસીઓની ચિંતા કરે છે, અરણ્યોમાં તેમને માટે આવા સ્થાનો રચે છે. આ બીતુણીમાં નારદી જીવતી હતી ત્યાં સુધી રાત્રે ઘર બંધ કરતા પહેલા બારણી કુલડીમાં ભરીને તેલ મૂકવું કદી ભૂલતી નહીં. કદાચ કોઈ ચિરંજીવી પ્રવાસી આવી ચડે તો પગે માલિશ કરીને થાક ઉતારી શકે. અત્યારે પણ જોગા અને બીજી કેટલીય સ્ત્રીઓ તેલની કુલડી મૂકે છે. બહુ રોમાંચકારી લાગે છે, લુસી અચંબાથી બોલી. મને પણ એવું મન થાય ખરું કે આવા કોઈ મુનિ મને રસ્તામાં મળી જાય. મને જે ગમે છે તે મુનિનું મળી જવું નહીં, સુપ્રિયાએ કહ્યું. એમ તો નર્મદા તટે અસાધારણ માપના પગલાં જોનારા કેટલાય માણસો છે, પણ મને તેમાં રસ નથી. આવી બધી વાતોનું ઉપરથી મને જે ગમે છે એ આ પ્રજાની પ્રતિબદ્ધતા. મુનિ આવે કે ન આવે, પોતાની ઓટલે બેસે કે ન બેસે, પોતાની કુલડીમાંથી તેલની માલિશ કરે કે ન કરે, પોતે પોતાનું કાર્ય નિભાવવાનું છે. જે સંસ્કૃતિમાં જન્મ્યા અને ઉછર્યા તે સંસ્કૃતિનું ઋણ સ્વીકારીને તે નિભાવવાની પ્રતિબદ્ધતા જ મને આકર્ષે છે. તમે ઘણું જુદી રીતે વિચારો છો, હું આ વાતો લખીશ તો તમારો ઉલ્લેખ જરૂર કરીશ, લુસી બોલી. એ જરૂરી નથી, સુપ્રિયાએ કહ્યું. તું અહીં રોકાઈ શકે તો ઉલ્લેખ કરવા જેવા ઘણાને મળી શકાશે. હજી રોકાઈ શકત તો સારું થાત, પણ હવે મારે જવાનો સમય થવા માંડ્યો છે. મુંબઈમાં પણ મારે કામ છે અને હું જઉં ત્યાર પહેલાં મારે 60 સાલીઓને મળીને જવું છે. આમ કહીને લુસી બૂટ મોજા લઈને અંદર ગઈ. અંદર જતા બોલી, ભૂખ બહુ લાગી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજે ફક્ત આટલું જ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે વાત કરી રહ્યા છીએ માનવીની ભવાઈની, કે જ્યાં છેલ્લે આપણે અટક્યા હતા કે કાળુ હવે પોતાની પત્ની બલીને લેવા માટે આવ્યો છે અને હવે એ પોતાની પત્નીને લઈ જાય છે ત્યારે એની સાસુ તરફથી એને થોડા મેણા ટોણા સાંભળવા પડે છે અને રાજુ એ આ બધામાં કાળુનો બચાવ કરતી, સાસુ જમાઈમાં ઝઘડો ન થાય એ બચાવ કરતી આપણને જોવા મળે છે. તો ચાલો જોઈએ આગળ શું થાય છે. રાજુએ જેઠાણીને સમજાવવા માંડ્યું ત્યારે એમણે આ કારણ આપવાની ના કહી. રાજુ વિચારમાં પડી ગઈ, જોકે એણે હવે પોતે સાસરીમાંથી પગ બાંધીને રહેવાનો પાક્કો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને તો પિયરમાં ભાભીને એને નહોતું બનતું, પોતાના માટે જ સાસુવાવની લડાઈ થતી, ખુદ ભાઈનો જ ભાભી આગળ નહોતું વટતું તો પછી માનો તો ક્યાંથી વટે. અધૂરામાં પૂરું રાજુ નાનિયાને જવાની છે એ વાત કોણ જાણે કોણે ઉડાડી હતી, પણ આથી ભાઈ ભોજાઈ અને મા વચ્ચે ચકચક ચડતી રહેતી. વગર કહે જ રાજુ સમજી ગઈ કે પિયરની પાલખી કરતા એ સાસરીની સૂળી એ લાખ દર્જે છે. તો પણ રાજુએ હું છું ને અહીં એમ ન જ કહ્યું, બલકે તમારે કામની ભીડ પડે ત્યારે તેડી બોલાવજો આમ કહી ઉમેર્યું, પણ હમણાં તો મોકલો. છતાંય જેઠાણી ન માને, પણ એને જોયું તો ખુદ દીકરીનો એ કાંઈ ખાસ વિરોધ ન હતો, કંઈ જ બહાના ન હતી દેખાડતી. પગમાં ચૂડીઓ છે એને બદલે કડલા લાવે તો જોઉં, અને બોલાવ્યા પૂરા ન થતા હોય એની માંગણી ન કરી. માં સમજી ગઈ કે દીકરીને અહીં કોદરા ખાવા પડે છે જ્યારે સાસરીમાં મકાઈ મળે છે. અહીં દૂધના નામે ધોળી ધાર નથી મળતી તો ત્યાં ડૂબું દૂજે છે. કોણ જાણે કેમ દીકરી ઉપર કંઈ ઓછું આવી ગયું, તો બીજી બાજુ મને વળાવી લીધું, મળશે, સુખી થશે. તો ગમે તેમ હોય છોકરાની ઓત તો છે મારે. પણ મોકલવાને ટાણે માને યાદ આવ્યું, જમાઈને બોલાવી ઠપકો કર્યો, તું જાણે છે કે ગરીબ ઘરની છે એટલે ગમે તેમ રાખવું એમ નહીં બને. હા, હું અહીંયા ક્યાં ઓછો ગરીબ છું, કાળુએ નમ્રતાથી કહ્યું. તોય ભાઈ, તારે તો આ પરમજી જેવા કાકા પડ્યા અને અમારે તો ડોસો વચ્ચે બોલ્યો. સૌના એ ગારના ચૂલા છે વેવાણ, રાઈના કણમાં મોટો એ કોણ ને નાનો એ કોણ, ને શું કામ ગમે તેમ રાખે, ઘરમાં કોઈ નાનું નથી મોટું નથી તો પછી. ના મી સાંભળ્યું છે, સાસુ બોલે, પણ આ વખતે જો કાંઈ મારે કાને આવ્યું છે તો ફરી કોઈ દન નહીં મોકલું, પછી નાતે જે કરવું હોય તે કરે, મને તો પૈસો નથી જોઈતો, જાત જોઈએ છે. અહીં એક માની પોતાની વ્યથા દીકરીને લઈને સાચી છે. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.
1: Somebody

ખરું છે, એ પણ તે ખરું છે, પણ એ વાતે તમે બેફિકર રહેજો, કહેતા પરમજી ડોસો ઊભા થયા. કાળુએ હાથનો ટેકો આપી અને ફૂલજીએ માંગેલી આણેલી ઘોડીને ચડાવે. તું આવે ત્યારે ધીમે ધીમે હું આગળ પેથા પટેલના ઘરે બેઠો.

કહીને ઘોડી વહેતી મૂકી. આવ્યો તે વખતના અને અત્યારે નીકળ્યો તે વખતના કાળુમાં આસમાન જમીનનો ફેર હતો. ગઈકાલે આવતા જ એને કીડીઓ ચડવા લાગી, ઘેર જવા ઝંખી રહ્યો હતો, જ્યારે અત્યારે આ ગામ આ ઘર છોડવું પડતું હતું. વાલાના વ્યસામાંનો બીજો સમાન હતો. આવ્યો ત્યારે આ ઘર સાથે કોઈ નાતું ન હતું અને આમ

આજ પછી એવી ભીડનું કામ હોય તો કહેવડાવું, ચલો લઈ જઈશ વળી. અને પગ ઉપાડતા પેલી ભલીની સાથે વાત કરતી રાજુને પૂછ્યું, કોદરને કંઈ કહેવડાવું છે? રાજુએ પાછા પગ ઉપાડ્યો, કહેજો કે મજામાં છે ને તેડવા ન આવે, હું દિવાળી અહીં જ કરીશ. કાળો ન આવે શબ્દ સાંભળીને ભડકી ઉઠ્યો, શું સાચે જે ઘર માંડવા પગ બાંધીને રહે છે? આમ કરીને વિશ્વાસ બેસાડીને અહીંથી બારોબાર નાનિયાને પરણે, ભાઈને ઘેર જાય તો નાથ કોદરને દંડી ખાય, એટલે એમે હોય કાતું? અત્યાર પહેલાં તો કાળુને મન, રાજુ નાનાને અને કાળા ચોરને જાય તો કંઈ જતું ન હતું, પણ હવે એનું બધું જ જાય છે. પોતાનો કાકો સસરો જતો હતો, સાસુ સસરાનું દુઃખ વધતું હતું, નાનિયાએ મારું નાક તો લીધું પણ આ તો પાછું મારી સાસરીનું લેવા બેઠું. આમ થવા લાગ્યું, ઘર તો નિર્જન હતું પણ કોક વાર સાસરીમાં આવે એ સાવ નિર્જન બનતું હતું. કાળુને ઈચ્છા થઈ રાજુને ચેતવી દેવાની, એ વખત તો હું નાનો હતો પણ હવે જો આડાવડું થશે તો પીર્થા પટેલના બાપના પણ દાન તોડી નાખીશ. આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલ પર.

એને જોયું, રાજુની એક એક કળા એ શુક્લ પક્ષના ચંદ્રની જેમ પળે પળે ખીલતી હતી. રાજુએ ગામનો જાંપો વટાવી નેળિયામાં પેસતા કાળુને ઊભો રાખ્યો. જરા ઊભા રહેજો. રાજુ ભલેથી કંઈ છેટે હોય તો કાળુ એને પેલી નાનાવાળી વાત પૂછી નાખત, પણ શું કરે, ભલી તો રાજુના છાયડાની જેમ સાથે જ રહેતી. જુઓ, રાજુએ કાળુને ઉદ્દેશ્યું, તમે તો સમજો છો, હું તો તમારા આગળ છોકરું, તો એ તમને કહેવું પડે. આપણ ઢોર લાવીએ તો એને ગામના ઢોર સાથે હેડાડવું પડે, ઘરના ઢોર સાથે શ્વાસ ઘેરાય એમ બાંધવું પડે. તો આ તો મને જ છે, ઘરના ઢોરને જ મારે. પછી મને તે ઢોર ગણે? હસી કાળુએ રમૂજ કરી. કાળુની આંખોમાં પેલા તુકારામાં રાજુએ જૂની ઘણી નવી વાતો કહી દીધી. પણ બીજી ક્ષણે એને દેખી ન દેખી કરી નિખાલસ હાસ્ય કર્યું. ઢોર તો નહીં, પણ તમને આદમીની શી ખબર પડે કે બાપનું ઘર છોડતા પારકા ઘરને પોતાનું કરતા કેટલી વાર લાગે, ને પોતાનામાં તમારા જેવા હાડસીટ કરે. પછી તલવારની અણી જમીન પર ટેકવી ફેરવી અને કાળુએ 10 કદમ છેટે અણીના પાના તોડતી ભલી તરફ આંખ ઉલાડતા પૂછ્યું, પૂછી જો એને, જો કોઈ દન હાડછીટ. હું બધું જાણું છું, પણ હાડછીટ કરતા એ બાવાની પેઠે મુનિવ્રત લઈ લો અને ફરો, એ વધારે આકરું પડે. રાજુએ કહ્યું, લો જાઓ, મોડું થશે, હજુ તો 5 ગાઉં જવાનું છે. વિચારમાં પડી ગયેલા કાળુએ પગ ઉપાડ્યો. રાજુ ભલી તરફ પડી, શું કહ્યું બુન તમને, તમારે બીજું કંઈ નથી કરવાનું, પેલા તમને એક છણકો કરવાની ટેવ ભૂલવાની છે. હું જાણું છું તમારા પેટમાં પાપ નથી, પણ તમે તો મારા કરતા મોટા છો, તમને શું કહેવું પડે. પણ એટલું જ કહું કે બૈરાએ જો આદમીને જીતવો હોય તો જાણે જગ જીત્યું, આખો અવતાર જીતી લીધો. લો જાઓ, છેટું પડશે પાછું. ભલીએ આંસુભરી આંખે કાકીને જાણે જનેતાને વિદાય આપી.

જ્યારે કાળુ તો આગળ પાછળના ખ્યાલ ભૂલી વિચારોની ધૂનમાં જ આગળ ચાલ્યો ગયો. વિચાર તો રાજુના જ હતા, પણ અનેક જાતના. ઘડીકમાં રાજુ એને ડાયપરનો દરિયો લાગતી તો ઘડીકમાં એને અકાળ યુવન ખોઈ બેઠેલી દુખિયારી. એક બાજુ દોડડાઈ અને ચીબાવલી લાગતી તો બીજી બાજુ મોટા ગજાની દુઃખને ઘોળી અને પી જનારી ખૂબ દેવી લાગતી. પોતે તો એના આગળ જાણે અબૂત છોકરો એ ન હતો. કાળુને સમજ ન પડતી હતી કે ઘઉં મકાઈ ખાનારી, ઘી દૂધના છળા કરનારી, કોઈ છેલ છબીલાનું આંગણું ઉજાળે એવી છેલમાંની છેલ રાજુ અહીં કોદરાનો રોટલો છાશમાં ચોળી ખાય છે, પેલા હાડકાના મણખાની ધણિયાણી થઈને રહે છે. તે એમ મને કહ મને ના છૂટકે, એને દુઃખ જેવું કંઈ છે જ નહીં. કાળુ એ ગઈકાલથી અત્યાર સુધી રાજની વાતો, એની હરફર, એની કામકાજ વગેરે યાદ કરી જોઈ. ક્યાંય દુઃખના છાંટા સરખોય ન દેખાય, પણ આ એ કાળુ માટે અસહ્ય થયું. રાજુ દુઃખી થાય એમ એને ન ગમતું હતું, અને આ લહેરથી જીવતી પણ રહેતી એ પણ એને ન ગમતું. પાંચ ગામનો એ આખો એ પંથ રાજુના વિચારોમાં પૂરો થઈ ગામની સીમ આવતા જ કાળુ ભાનમાં આવ્યો. અંતરમાં મચેલા ઉલ્કાપાતનો એ મગજમાં ચાલતા વિચાર વલોણાનો ખ્યાલ આવતા જ કંટાળા સાથે બબડ્યો, આના કરતાં તો પેલા અબોલા જ ભલા હતા. એ આટલું બોલી ત્યારે બધી લાયો ચોટીને ન બોલતા હતા ત્યાં લગી સાસરીએ રોત ને કાળા ચોરને જાય તો મારે કંઈ લાય ન હતી, અને હસવાના પ્રયત્ન સાથે હૈયામાં જાણે અંગારો ચાંપ્યો હોય તેમ હાથ હલાવતા બબડ્યો, અરે રામ રામ, આ તો હસ્યા પણ પૂરા ફસ્યા ભાઈ, પેલા ભવાયાના ખેલ કાઢે એવું કંઈક છે. ચેત મંચતર ગોરખ આયા એવો ઘાટ જ લાગ્યો કાળિયા તાર હતો.

દિવાળી પર કાળું પેલા ઘેરવાળા કેડિયાને બદલે પાંચ ગાઉ જઈને પાંચ કાપનો બંધ કાળાવાળો કોટ સીવડાવી આવે. એક કોટ કોદર માટે સીવડાવતો આવે. કોઈ ચર્ચા કરે તો બે જણ જઈને વિરોધ તો કરી શકે ને? અને એવું જ થયું. પરમોડોસો વાનપ્રસ્થાસનની દશા ભોગવતા હતા ને પગમુખી પણ રણછોડે સંભાળ્યું, એટલે જ ત્યાં જ દિવાળીને દિવસે રાવણું બેઠું. કોઈ કાળું અને કોદરના કેડિયા જોવા લાગ્યા, ઘણા એવા ખાણ્યા અને સીવડાવાય તૈયાર થયા. જ્યારે થોડાકને ન ગમ્યું અને એમાં એ મુખીના નાના ભાઈ ને તો બિલકુલ ચર્ચા કરવાનો મોકો મળ્યો, આપણે તો આવું ખલતું હશે, નાતમાં કોઈ જુએ તો નાત બહાર મેલી કાઢે. જ્યારે કોદર તો સલાહ જ આપી, તમે કાળિયાના વાદે શું કરવા બેઠા? આજ પહેર્યું ને, પછી ન પહેરતા ને ક્યાંય નાત મેળાવતો થાય તો પહેરી ન આવતા. કોદર તો પાસે જો કાળું બેઠો હોત તો સંભળાવી જ દે, જા જા વે નાત મેળાવાળી, આવજે નાતમાં કહેવા. પણ અત્યારે તો નાત્યા ન હતો. પેલી બાજુ છોકરાઓમાં સુખડી વેચી રહ્યો હતો. ઠીક, કહી કોદર હુડા ગાવામાં ભળ્યો. જ્યારે નાનો ન તો હુડા ગાવામાં ભળ્યો કે ન કારભારું કરતો હતો, કોઈને જાણે કોઈની રાહ ન જોતો હોય એમ આજ બેચેન હતો. નાનો કોની રાહ જોવે છે? ચાલો જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો.

ઉદરને પોતાના પક્ષમાં લેવાનો નાનાનો વિચાર ઘણો હતો. પ્રયત્ન પણ ઘણા કર્યા. દાખલા તરીકે ચોમાસામાં હળ સુંડેલ ફેરવવાનો હોય કે પછી બળદ ચરાવવાનું હોય ને લણલું અને નેંદવાનું કે લણવાનું, મતલબ એક જ હતો. એમ કરીને કોદરને પક્ષમાં લેવાનો. તેની પત્નીને તો લઈ જ લીધી હતી, પણ કોદર તો જાણે કંઈ સમજતો જ ન હતો. તાલ આવે સુંઢલોએ કરા લેતો ને આસપાસ કાળુંનું હળ ફરતું હોય તો ત્યાં જઈને તમાકુ પી આવતો. નાનો સમજી ગયો કે કોદર કાળુંનો છેડો નહીં છોડે, જ્યારે રાજુ એની ભાભીનું પણ નહીં માને. એને બારોબાર રાજુને સાધવા માંડી. અલબત્ત વચ્ચે દલાલ રાખ્યા, અને આ દલાલના કહેવા પ્રમાણે તો આ દિવાળી દિવસનો કોલ જ હતો. પણ નાનાએ જોયું તો રાજુ એના પિયરમાં આવી જ નહીં. પછી લુગડા પહેરાવાનું તો રહ્યું જ ક્યાં. છતાં એણે 2 રૂપિયા ખર્ચીને પેલા વચેટિયા પર રાજુની સાસરી ગઈકાલે જણ દડાવ્યો. નાનાને તો દિવાળી એણે જ જતી હતી. શું રાજુના માટે નાનાના પ્રયત્નો સફળ થશે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નાનાને પૈસા કરતાંય પોતાનું રૂપનું ગુમાન વધુ હતું, અને સાચે જ કાળું કરતા એ રૂપાળોય હતો, ઊંચો પાતળો ને ગોરો, જ્યારે કાળું મધ્યમ કદનો ફરેલ બાંધાનું શ્યામ હતો. ઉપરાંત ગાણા હુડા વગેરે ગાવામાં નાનો એકો હતો. હળ હાંકતા દુહા ગાવાનો શોખ હતો એને, જ્યારે કાળું તો ભાગ્યે જ દુહા ગાતો. ગીત પણ કોઈ વાર લહેરમાં આવી જાય તો જ ગાતો, બાકી જાજો ભાગતો એ કંઈક વહેંચવું હોય, સુખડી શેકવી હોય, કોઈ તકરારમાં ન્યાય તોડવો હોય, કે ભેંસ બળદનું મૂલ કિંમત કરવી હોય, ઢોરના દુઃખ પણ એ સારા પારખી જતો. મોટા જોટા દર્દ પર ડામ દઈ દેતો. પોતાના રૂપના ગુમાન ઉપર જ નાનાને વિશ્વાસ હતો કે રાજુ મોહી પડશે, કાળીયા કરતા એ પેલી એને પહેલા આવશે, પેલા તમાજા પછી

તે વાર એણે રાજુની મશ્કરી કરી જોઈ. રાજુ એને સાંભળી લીધી. સાચી રીતે તો ન બોલી ને ઉપેક્ષા જ કરી. નાનાએ રાજુના મનને અડધી હા ગણી અને તેમાં અધરિયા જે વચીટિયા એમને મળ્યા. પણ સાચું પૂછો તો એ લોકોને વાંક ન હતો. એમને શ્રદ્ધા હતી કે રાજુ પરમા પટેલના નાનિયાને જવાની ના નહીં પાડે. આપણે તો જીભ હલાવવાના જ 5-25 મળશે તો ભલાઈ તો લટકાની છોગાની. શું આ પ્રયત્નો સફળ થશે જાણે શિવા નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલન.

વચેટિયાઓ પર આ ભલાઈ અને રૂપિયા ભારે પડી ગયા. રાજુએ તો નાતો પાડી નહીં અને ઉધડા લઈ લીધા. ઉપરથી વળી નાતમાં વાત નાખવાની તલવાર એ માથે રાખી અને કહ્યું, મને બોળવવા આવ્યા છો, પણ યાદ રાખજો, જો તમારી વાત નાતમાં ન નાખું તો. વચેટિયાઓને તો સૂડી વચ્ચે સાલ ભેરાયું ને નાનો આખા અડધાનું આખું લઈ બેઠો. ખરી વાત, કાળિયાએ આ તેડવા ગયો ત્યારે રાજુને કાન ફૂંકી દીધા. નાનો તો લાલ પીળો થઈ ગયો. ત્યાં સુધી સુખડી લેવા આવેલા કાળુને કહ્યા વગર ન રહી શક્યું. તારા મોઢામાં શું આવ્યું લે કાળિયા? કાળુ તો ક્ષણભર ઝંખવાતો પડી ગયો. બીજા જણે આપવાની સુખડીથી ચપટી એમ જ રહી ગઈ. શું થયું ભાઈ? ઠીક થયું છે જે થયું. નાનાના શબ્દો કરતાંય એ હાલતું માથું, આગા પાછી થઈ રહેલા પગ અને આંખો આગ વેરતી આંખો, અરે એના અંગ પ્રત્યંગમાં ભયંકર ધૂંધવાત મચી રહ્યો. બોલી ઉઠે, યાદ રાખજે, કોક દન વગર મોતે ન મરી જાય તો નાનીઓ શું કહેતો હતો? કાળું ક્યાં સુધી કાળ મારે? બે પ્રકારની અકળામણ હતી. એક તો ન સંભળાય એવી કાળો બાંધતો હતો અને બીજું કોઈ કારણ આપતો ન હતો. કાળુએ મોછા મળતા નાનાનું ફટ કાંડું પકડ્યું. આ બધું શું કહે છે? નાનો અત્યારે મરણીયો બન્યો હતો. કાંડું છોડાવતા કાળુને ગળે જઈ વળગ્યો. કાળુના હાથ ઉપરથી સુખડી ભરેલો થાળ બેઠેલા માનીઓ પરથી કુંભીના પાળા પર જઈ અફીણિયા લોકો તો ક્યારનાય અવાક બની, પણ આ થાળે તો પેલા હુડા ગાનારાઓને પણ ચૂપ કરી દીધા. ક્ષણભર તો એકબીજાને પૂછી રહ્યા હતા, આ શું છે, કોણ કોણ લડે છે, કાળિયાને નાનિયાને, પણ એમાં વાંક કોનો? આગળ શું થાય છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પૂછો તો કાળું આ ઘર ઉપર ઘણા દિવસથી અને ઘણા વર્ષોની દાજ હતી. એ દાજ ઉતારવાનો એકાદ ઘાટ લાગ મળ્યો હતો અને એ માલી તથા રણછોડ ઉપર, ને આજ તો એનો સાત ભાવનો વેરી એના સામે હતો. કાળુએ ગળામાંથી હાથ છોડાવતા કહ્યું, ઘણા દંતથી તારવતો હતો પણ પેલા ડોસાનું મોઢું આડું આવતું હતું, પણ આજે તો તું હાથે કરીને જ રહે. અને ઊંચક તાજ મૂક્યો નાનાના પડછ હતો. સારું થયું કે બીજા લોકો એને પકડી રાખ્યું, નહીં તો રામો બોલી ઉઠ્યો કે હાય હાય, હમણાં તો કંટાળાની પેઠે 10 શેર દહીં નીકળી જતું. 50 માણસોથી ભરેલી આખી ચોપાટ ઊભી થઈ, પણ કાળુને પકડતા હતા તો કોઈ વળી રણછોડ. નાથો એ આખર તો ભાઈ હતો ને, પણ વધારે ભાગ તો માણસોની ઈચ્છા વટવા દેવાની હતી. કોઈ કોઈ તો અંદર અંદર કહેતા, ઘણા ધન કાળુના બાપાને વિતાડી છે, વાળવા દો એને કાળિયાને સાટું. ને લોકોને વિશ્વાસ હતો કે બાણામાંથી ગાળો ભાંડતી દાંત વગરની માલી ને રણછોડની બહુ એ બી જુદા પાડવા પરમો અને જુદા પાડવા મતો પરમો પટેલ જો છોકરાના પક્ષમાં ઉતરે તો એ કાળુ એ બધાને નહીં બતે. જો ભોગે જોગે કાળુ પર આવી પડશે તો વેચા કાસમ કોદર અને શંકરનો ભગો કંઈ પાછા થોડી પડવાના છે. આ લડાઈ કેટલા પહોંચે છે જાણીશું આ નાના

કાળુએ નાનાને પછાડ્યા પછી ગળદાપા ટૂંકા રણછોડને ચેતવી દીધો, મોભો રાખવો હોય તો થઈ જા વેગળો, નહીતર ખચ પકડ જોર આતા હે, કહી નાના માટે પેલા લોકોને કહ્યું, મેલી દો, આવા દો એને, હું એના ભાવ ભાંગું. કાળુએ પોતાને પકડનારોને દાંતિયા કર્યા, જોતા નથી તમારા, એ ભાંડે છે, મેલી દો મને. અને એકે આંચકે માતેલો સાંડ જેમ નવી રાશો તોડે એમ કાળુએ પેલા લોકો એને પકડી લે, એ પહેલા તો એને ગાળો ભાંડતા નાનાના મોં ઉપર પંજો ઝીંકી દીધો. પેલો રામો બોલી ઉઠ્યો, અરે તારા પેલા ડોસીના દાંત ભગવાને જ પાડી નાખ્યા કાળી. આસપાસના લોકો હસી પડ્યા, જાણે કોઈને કોઈ રામા ઉપર રીસ ના ચડી હોય. મોં અને નાકમાંથી નીકળતા નાનાના લોહીએ પેલા ઉઠસ્તર ઉભેલા લોકોને ફાળ પડી. ગજબ કર્યો કાળીયાએ, વેચાત કોદર વગેરે દોડી

આવે ને પકડેલા કાળુને ઓર જકડી લીધો. ગાળો બાંધતા નાનાને ઘરમાં મોકલ્યો. આડું લઈને ધસતા રણછોડને પકડી લીધો. નાથાને સમજાવીને એક તરફ ગયા અને કાળુને તો ઘર તરફ ખેંચવા માંડ્યો. રણછોડે ફરિયાદ કરી. શંકર, વેચાત, કાકા વગેરે આડા ફર્યા. કનો વાંક છે? મારો બાપ જાણે શું કામ તે, રણછોડે કહ્યું. લો, તમે ફરિયાદ કરી ને નાનિયાનો વાંક નીકળ્યો તો, વાંક નીકળે તો આમ મારી નાખવાનો? તો રણછોડ તરડાઈ ઉઠ્યો. આવો ને આ કરો છો? અને રણછોડે પગ ઉઠાડ્યો. આ ઝઘડામાં હવે કોણ જીતશે? શું કાળુને ન્યાય મળશે? જેમાં એની કોઈ ભૂલ જ નથી અને ઉશ્કેરવામાં આવ્યો. નાનો શું પોતાના ષડયંત્રમાં સફળ થશે? શું રાજુ ખરેખર નાનાને આવશે કે પછી એને કહેલી ના ઉપર એ અકબંધ રહેશે? જાણીશું આવતા એપિસોડમાં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM અને હું છું આરજે પ્રિયંકા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: जनगणना ना प्रथम चरण मा घर यादी अने मकानो नी गणतरी एटले के तमारा मकान नी गणतरी थशे। चालो तमारी भागीदारी थी तेने सफल बनावीए अने विकसित भारत 2047 तरफ एक वधु डगलू भरीए।
1: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।

0: નમસ્તે બાળ દોસ્તો.
1: નમસ્તે.
0: હા, હવે એક વાર્તા સાંભળવી છે ને. ટાઢુ ટબોકલું. જો, એક ડોશી હતી, તે એક કુબામાં રહેતી હતી. કુબામાં રહેતી હતી એટલે કુબો એટલે શું બોલો?
1: ઝૂંપડી.
0: હા, હવે બરાબર. કુબો એટલે ઝૂંપડી. તો આ ડોશી એક કુબામાં રહેતી હતી. હવે વરસાદના દિવસો આવ્યા અને વરસાદ તો ભાઈ સાહેબ બહુ થયો એટલે ડોશીના કુબામાં તો ચારે કોર ચૂવા લાગ્યું, પાણી પડવા માંડ્યું અને ઠેક ઠેકાણે પાણીના ખાબોચિયા ઘરમાં ભરાઈ ગયા. હવે આ ડોશીને આ પાણીથી બહુ જ ત્રાસ થાય. ચૂવાના ટીપા તેના શરીર ઉપર પડતા હોવાથી ડોશીમાં તો બિચારા કંટાળી ગયા. હવે એકવાર એક સિંહ ડોશીના કુબા પાછળ રાતના લપાઈને ઊભો હતો. તમને બીક લાગે સિંહની? હે, લાગે?
1: હા.
0: તો ડોશી મને લાગે?
1: હા.
0: તો એકવાર આ એક સિંહ ડોશીના કુબા પાછળ રાતનો લપાઈને

હતો. એવામાં ડોશીને પગમાં ઠેસ લાગવાથી ડોશી તો ખાબોચિયામાં પડી ગઈ અને શરીરે ઠંડુ ઠંડુ લાગવાથી એ તો બોલી

ડોશીને આવું બોલતી સાંભળીને સિંહ વિચાર કરવા લાગ્યો કે આ તો ખરી ડોશી સિંહથી કે વાઘથી બીતી નથી અને ટાઢા ટબુકલાથી પીવે છે. ત્યારે આ ટાઢું ટબુકલું કેવું હશે? એટલામાં પાછો ડોશીના વાંસા ઉપરથી એક મોટું પાણીની ટીપું ટાપ ટાપ કરીને પડ્યું. પાછી ડોશી કંટાળીને શું બોલી?

સિંહ તો ફરી વાર ડોશીને બોલતી સાંભળીને ગભરાયો અને ટાઢા ટબુકલાથી બચવા માટે ઉભે પૂંછડે જંગલ તરફ દોડ્યો. હવે રસ્તામાં એક વડ આવ્યો. હવે વડ ઉપર એક વાંદરો ધ્રુજતો બેઠો હતો. નીચે ભૂલો પડેલો એક મુસાફર વડના થડ પાસે તૂઠવાઈને પડ્યો હતો. હવે સિંહને દોડતો જતો જોઈને વાંદરાએ પૂછ્યું, એ સિંહ ભાઈ, આમ વનરાત થઈને ધ્રુજતા ધ્રુજતા ક્યાં દોડ્યા જાઓ છો? સિંહ કહે, ભાઈ, હું ઓલા ટાઢા ટબુકલાથી બહુ બીવું છું. એક ડોશી બોલતી હતી. શું?

ત્યાંથી આથી ડોસીને બોલતી સાંભળીને હું તો જીવ લઈને ભાગ્યો ભાઈ. હવે સિંહની વાત સાંભળીને વાંદરાને પણ બીક લાગ્યો. ઝાડ પાસે સિંહને ઉભેલો જોઈ નીચે બેઠેલા માણસને બીક લાગી. એને બીક લાગી કે કદાચ સિંહ ખાઈ જશે તો. એટલે એણે ઝાડ ઉપર ચડવાનો વિચાર કર્યો. જ્યાં ડાળી પકડીને ઝાડ ઉપર ચડવા જાય છે ત્યાં તો તેના હાથમાં વાંદરાનું ટાઢું ટાઢું પૂંછડું આવ્યું. ટાઢું ટાઢું પૂંછડું આવ્યું. મુસાફરે તો વાંદરાનું પૂંછડું પકડ્યું એટલે વાંદરો ચમક્યો. શું કામ ચમક્યો? એને તો એમ થયું કે આ હા હા હા હા, ટાઢું ટબુકલું આવી ગયું અને એ તો ચીસ પાડી કૂદ્યો. ચીસ પાડીને કૂદ્યો કૂદ્યો ને તો મુસાફરના હાથમાંથી પૂંછડું પાછું લપસી ગયું એટલે એ તો ધડ દઈને નીચે પડ્યો. વાંદરાએ ચીસ નાખી. મુસાફર ધડ દઈને નીચે પડ્યો એટલે સિંહને લાગ્યું કે આ ટાઢું ટબુકલું આવી ગયું. વાંદરાને પકડ્યો લાગે છે. આથી સિંહ વધારે ગભરાણો અને અંધારામાં ત્યાંથી દોડતો દોડતો કરતો ભાગ્યો. હવે તે જ રાત્રે એક વરાજીની બકરી ખોવાઈ ગયેલી. તેથી તે તો જંગલમાં તેને શોધવા માટે નીકળેલા. અંધારામાં કઈ દેખાય નહીં પણ આમથી તેમ અફડાતા હતા. ત્યાં સિંહ તેની સાથે અથડાડો. સિંહને કઈક અથડાડું એટલે એને બીક લાગી. એને એમ કે ટાઢું ટબુકલું આવ્યું ને વોરાને કઈક અથડાયું એટલે એને થયું કે આ મારી બકરી હાથમાં આવી ગઈ. સિંહ તો ટાઢા ટબુકલાની બીક થી લપાઈને ટાઢો થઈને એકોર જઈને ઉભો રહ્યો. હવે વોરાજીને લાગ્યું કે નજીક ઉભેલું પ્રાણી નક્કી એની બકરી છે એટલે એકદમ એની પાસે જઈ તેનો કાન પકડી તેને બે ચાર ખેંચી લીધી. સડાક સડાક. સિંહના મનમાં તો થયું કે ભોગ લાગ્યા, ટાઢા ટબુકલાના હાથમાં આવ્યા છીએ તો હવે છૂટશું નહીં. બીકમાં ને બીકમાં સિંહ જેવા સિંહે માર ખાઈ લીધો અને

0: ની મીંદડી જેવો બની ગયો અને વોરાજીની સાથે સાથે ચાલવા માંડ્યો. વોરાજીએ ઘેરે આવી અને તેને બકરી સમજીને ખીલે બાંધી દીધો. સવારમાં ઉઠીને જ્યાં વોરાજી બકરી દોવા જાય ને, ત્યાં તો તેણે બકરીને બદલે સિંહ જોયો. વોરાજીએ વોરીજીને વાત કરી કે આ સિંહ છે એમ ખાતરી થતા દૂરથી જ છરી વડે દોરડું કાપી નાખી અને બંને જણા ઘરમાં બેસી ગયા. અને સિંહને એમ થયું, હાસ ટાઢા ટબુકલામાંથી તો છૂટ્યો, વાર્તા ગમી. હા,
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

એક વાણિયો હતો. તેની પાસે ખાધે ખૂટે નહીં એટલું બધું ધન હતું, પરંતુ દેવયોગે તે નિર્ધન બની ગયો, શ્રીમંતમાંથી શ્રમણ બની ગયો. હવે તો વાણિયાને ખાવાના સાંસા પડવા લાગ્યા. રાત્રે સૂતા સૂતા તે વિચાર કરવા લાગ્યો, આ દુઃખ ક્યાં સુધી ભોગવવું? કાલથી તો ઉપવાસ કરીને આ શરીરનો અંત લાવવું. આવો વિચાર કરતા કરતા વાણિયો ઊંઘી ગયો. મધરાત પછી તેને સ્વપ્ન આવ્યું. હે વણિક, તું ચિંતા ન કરીશ, તું અખૂટ સંપત્તિનો સ્વામી થઈશ. કાલે ભાગ્યદેવ યતિનું રૂપ લઈને તારા ઘરે આવશે. યતિ આવે એટલે તું એમના માથામાં લાકડી મારજે. લાકડી વાગતા જ તે સોનાનું પૂતળું થઈ જશે. પછી

સોનું તું વાપરજે. સવાર પડ્યું, વાણિયો જાગી ગયો. સ્વપ્નાની વાત સાંભળતા તે ખડખડાટ હસવા લાગ્યો. કેવું સ્વપ્ન, એમ કઈ ભાગ્યદેવ આવે ખરા? વાણિયો વિચાર કરતો હતો, એટલામાં એક યતી ત્યાં આવી પહોંચ્યા. યતીને આવેલો જોઈ વાણિયાને નવાઈ લાગી. તેણે સ્વપ્નની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. વાણિયો ઘરમાં ગયો, લાકડી લઈ આવ્યો અને હળવેથી યતીના માથામાં અડકાડી. લાકડી અડકતા જ યતી સોનાનો થઈ ગયો. જીવતો માણસ ઘડીકમાં પૂતળું બની ગયો. વાણિયાના કુતૂહલનો પાર ના રહ્યો. એવામાં એક વાણંદ વાણિયાને ત્યાં આવી ચડ્યો અને આ ઘટના તેણે સગી આંખે જોઈ. વાણંદ મનમાં ગાંઠ વાળીને ઘેર ગયો. તેનું મન હિલોડે ચડ્યું. ધન મેળવવાની કેટલી બધી સહેલી રીત! આટલી વાતમાં સોનું મળતું હોય તો ઘડી ઘડી સલાડી ઉપર અસ્ત્રો નાખીને શા માટે હાથ થકવવા? બીજે દિવસે તે એક સંન્યાસીના મઠમાં ગયો અને કહ્યું, સ્વામીજી, કાલે ચાર યતીઓને મારે ત્યાં આમંત્રણ છે, આપ સવેળા મારે ત્યાં પધારજો. સંન્યાસીએ વાણંદને કહ્યું, ભાઈ, અમારાથી ઘેરઘેટ પેટ ભરવાના જવાય, અમે કઈ ભિખારી થોડા છીએ? ના સ્વામીજી, આમાં પેટ ભરવાની વાત નથી. મારી પાસે લહિયા પાસે લખાવેલા થોડાક અપ્રાપ્ય પુસ્તકો છે, તે મારે આપને અર્પણ કરવા છે. પુસ્તકોની વાત સાંભળી યતીએ વાણંદને ત્યાં જવા માટે સંમતિ આપી. બીજે દિવસે સવારે વાણંદને ત્યાં જવાનું ઠરાવ્યું. બીજે દિવસે સવારે વાણંદને ત્યાં ચાર યતીઓ આવ્યા. યતીઓને જોતા જ વાણંદ બારણું બંધ કરી ઘરમાં ગયો અને ડાંગ લઈ બહાર આવ્યો. યતીઓ કંઈ વિચારે તે પહેલા જ તેણે યતીઓના માથામાં એક એક ડાંગ ફટકારી દીધી. યતીઓએ તો બૂમરાણ મચાવી દીધી. બિચારા લોહી લુહાણ થઈ ગયા અને જીવ બચાવી બારણું ઉઘાડી નાસી છૂટ્યા. તેઓ સીધા રાજા પાસે જઈ ન્યાય માંગવા લાગ્યા. રાજાએ તરત વાણંદને બોલાવ્યો અને તેને એમ કરવાનું કારણ પૂછ્યું. વાણંદે કહ્યું, મહારાજ, મેં તો પેલા વાણિયાએ કર્યું હતું તેવું જ કર્યું છે. શિક્ષા કરવી હોય તો પહેલી શિક્ષા વાણિયાને કરો. વાણંદની વાત સાંભળી રાજાએ પેલા વાણિયાને બોલાવ્યો. વાણિયો રાજા પાસે આવ્યો અને પોતાના સ્વપ્નની વાત કહી. વાત સાંભળતા રાજાએ વાણંદને કહ્યું, મૂરખ, એને તો આ બધું દૈવયોગ્ય બન્યો અને તે વગર વિચારે આંધળું અનુકરણ કર્યું. સાધુ સંતોને માર્યા એ મોટો અપરાધ કર્યો છે. આમ કહી રાજાએ વાણંદને 2 વર્ષ કારાવાસમાં પૂરવાની શિક્ષા કરી.

0: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66.

ભલે બાર તમારા સંદેશાઓને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्ति ने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડા

પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબુ જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા પાક્કું. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે

કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ. એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 55

9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો સમય છે એ આધુનિકતાનો, અને ખેતીમાં પણ તેના લાભ આપણને જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં દિવસે દિવસે જે બાગાયતી ખેતી છે તેનો વ્યાપ વધી રહ્યો છે, અને તેને કારણે જે ગુજરાતમાં ઉત્પાદન છે તેમાં પણ ખાસો સુધારો જોવા મળી રહ્યો છે, અને તેને લઈને કહેવાય કે એક પ્રકારે ગુજરાતમાં બાગાયતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. એવા કેટલાક સફળ ખેડૂતો છે કે જે ગુજરાતને તેને લઈને સમૃદ્ધ કરી રહ્યા છે. તો આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું, અને તે પણ ફિલ્ડમાં આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં.

0: નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બાગાયતી ખેતીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને તેને જ લઈને જે વિવિધ બાગાયતી પાકો છે તેના સફળ ખેડૂતો પણ આપણને જોવા મળી રહ્યા છે. અને ત્યાં સુધી કે એ સફળતાને લઈને જે અન્ય ખેડૂતો છે, જે અન્ય પાક લે છે, તેઓ પણ બાગાયતને સફળતાપૂર્વક લઈને તેઓ આગળ વધી રહ્યા છે. અને અમરપુરા ગામમાં એક એવા જ સફળ ખેડૂત છે, પ્રગતિશીલ ખેડૂત છે કે જેઓ બાગાયતી ખેતી અને તેમાં પણ ખાસ કરીને આંતર પાક દ્વારા સફળતા તેમણે પ્રાપ્ત કરી છે. ચાલો તેમને મળીએ, આજ વિશે વધુ માહિતી પ્રાપ્ત કરીએ. રણછોડજી, આપનું ખૂબ સ્વાગત છે. નમસ્કાર.
1: નમસ્કાર.
0: સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને માહિતી આપશો કે આપ જે બાગાયતી ખેતી કરો છો તો કયા કયા પાક લો છો અને એનું ઉત્પાદન આપણને કેવું મળે છે તે દર્શકોને જણાવો.
1: અહીં અમારી જમીન થોડીક નીચાણવાળી છે અને ચોમાસામાં બીજા પાકોમાં અમને ઘણી બધી તકલીફો પડતી હોય છે, એટલે ચોમાસું ગયા પછી અમારે આ બાગાયતી ખેતી પાકો લેવા માટે બહુ સરળતાથી લઈ શકાય છે, એટલા માટે અમે બાગાયતી પાકો તરફ વળ્યા છીએ. ઘણા બધા ક્રોપ એવા છે જે 3 મહિનાની અંદર તૈયાર થતા હોય છે, એવા ક્રોપ પણ અમે વર્ષની અંદર લેતા હોઈએ છીએ. ડિસેમ્બર પછી જાન્યુઆરી ફેબ્રુઆરી એ મહિનામાં અમે તરબૂચ છે, કાકડી છે, ટમેટા, મરચાં આ બધા પાકો 3-3 મહિનાના ક્રોપનું વાવેતર અમે કરીએ છીએ. અને ગલગોટા પણ વર્ષમાં 2 વાર અમે તૈયાર કરીએ છીએ, જે ચોમાસે તૈયાર કરીએ છીએ, નવરાત્રિથી લઈ દિવાળી અને દેવદિવાળીની સુધી ચાલે એવો ક્રોપ છે. અને જે ચૈત્ર મહિના માટે તૈયાર કરીએ છીએ અમે જાન્યુઆરીમાં એનું વાવેતર કરતા હોઈએ છીએ, તો જાન્યુઆરીથી લઈ અને એપ્રિલથી મે સુધી એક પાક ગલગોટાનો ચાલતો હોય છે, એ પાક પણ અમે લઈએ છીએ. મરચાનો પાક પણ એ થોડોક લોંગ ચાલે છે, લગભગ 3-4 મહિનાનો ક્રોપ છે. અને ધાન્ય પાકોમાં અમે એરંડા, કપાસ અને પશુપાલનના વ્યવસાયમાં

0: અમે લીલા કાચારાની પણ ખેતી કરતા હોઈએ છીએ.
1: અચ્છા, દર્શકોને આપણે એ જણાવો કે તમે કેવું કે આંતર પાક લો છો, બરાબર, આ પાકની સાથે આ પાક લો છો, તો તેનું કારણ શું અને તેનાથી ફાયદો થાય તો શું થાય?
0: આંતર પાક ના લઈએ તો એક કોઈ બી પાક લગાવીએ તો એક પાકમાં કદાચ કોઈ ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે પાક જો નિષ્ફળ જતો હોય તો અમને ટોટલી ખર્ચોનો પાક અમને નિષ્ફળ જાય અને અમને પૂરું વળતર મળતું. એટલે અમે બંને પાક લગાવવાનું કારણ એક કે કોઈ બી એક પાકમાં કદાચ નુકસાન જાય ભાવના કારણે કે કોઈ રોગ જીવાતના કારણે નુકસાન થતું હોય છે તો એક પાક કદાચ સારો રહે અને ભાવ સારા આવે તો એમાં અમને સારું રહે. અને બીજું કે મજૂરી તો અમારે જે કરતા હોઈએ એ જ મજૂરી એની અંદર લાગતી હોય છે, નિંદામણની કે અને એને એની અંદર જે અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ વોટર સોલ્યુબલ ખાતરોના કે કોઈ દવાના સ્પ્રે આવતા હોય તો એક પાકમાં એ જ એના જ ખર્ચામાં અમારે એ ક્રોપ તૈયાર થતા હોય છે, એટલા માટે અમે આંતર પાક પસંદ કરીએ.
1: અચ્છા, તમે તડબૂચની સાથે ભીંડા ઉગાડો છો, બરાબર, એવી રીતે ફૂલની સાથે આપ ચોળી ઉગાડો છો, તો આ બંને જે પાક છે બંને અલગ અલગ છે, એક કઠોળ વર્ગનો પાક છે એક બાગાયતી છે, તો બંને વચ્ચે અંતર કેટલું રાખવું પડે?
0: બંને છોડ વચ્ચેનું અંતર જે અમે મલ્ચિંગ બે હોલવાળું લઈએ છીએ, ફૂટ ફૂટના અંતરે એના હોલ આવતા હોય છે, તો અમે બંને લાઇનમાં એક હોલ છોડી અને બીજા હોલમાં અમે તરબૂચનું વાવેતર કરતા હોય છીએ. વચ્ચે જે એવું હોલ ખાલી રહેતો હોય છે એની અંદર અમે અંતર પાકમાં કોઈ બી રીંગણ લઈએ યા ભીંડા કોઈ બી પાક અમે લેતા હોય છીએ.
1: અચ્છા રણછોડજી, આ જે વિસ્તાર છે દેત્રો, જે ખાસ કરીને ઉનાળામાં એકદમ સૂકો કહેવાય એવો આ પ્રદેશ છે, અહીંયા પાણી લગભગ કેટલા ફૂટે મળે છે? અને પહેલા જયારે આપ છૂટું પાણી જયારે ખેતરમાં વેવડાવતા હતા, હવે આપ ટપકનો ઉપયોગ કરે છે, તો પાણીમાં લગભગ કેટલી બચત જોવા મળે છે?
0: અમારા વિસ્તારમાં પાણીનું સ્તર પહેલાં તો 600 થી 800 ફૂટે હતું, અત્યારે નર્મદાના નીર વહેતા પાણી થાય એના કારણે અત્યારે થોડુંક એનું સ્તર ઊંચું છે. અને ટપકની વાત કરું તો ટપકના કારણે ઘણું બધી પાણીની બચત થતી હોય છે. અને અમારા વિસ્તારમાં આમ તો છૂટા પાણીથી જે ચીલા ચાલુ ખેતી કરે એમાં એક જ પાક લેતા હોય છે સિઝનનો, અને આજે હું ટપકથી ખેતી કરું એમાં અમે વર્ષમાં 3-3 પાક લેતા હોય છે ટપકના કારણે, અને એમાં પાણીની ઘણી બધી બચત થતી. પેલું વીઘા દીઠ 2 થી 3 કલાક 4 કલાક છૂટા પાણીથી એ તમે કરતા હોઈએ અને ટપકથી અમે મિનિમમ 1-1.5 કલાકમાં વીઘો ટપકથી પી જતો હોય છે.
1: અચ્છા, ઘણીવાર ખેડૂતને એ પ્રેરણા કોઈ આપવા વાળું હોય કે ભાઈ આવું કરો તો આ ફાયદો થશે, ટપક માટેની પ્રેરણા તમને કોણે આપી?
0: ટપક માટેની પ્રેરણા અમે ઘણી વખત આ ચાલુ ચીલા ખેતીથી ખરેખર કંટાળેલા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમે એક આ નવી ટેકનોલોજી જોતા હતા સોશિયલ મીડિયાના માધ્યમ, તો અમને પણ એક એવો વિચાર આવ્યો કે આ ટપક મલ્ચિંગથી જો ખેતી કરશું તો કંઈક ને કંઈક આમાં ફાયદા થશે. એટલે પહેલાં તો અમે આ ટપક મલ્ચિંગથી વંચિત હતા, એટલે ટપક કેવી રીતે કરવી, ટપક શું છે એ અમે જોયું નહોતું કે જાણ્યું નહોતું. એટલે અમે બીજા ખેડૂતોથી આ પ્રેરણા લઈ અને શીખવા મળ્યું હતું. અને શરૂઆતમાં તો ટપક કરવી હતી એટલે અમારી પાસે પહેલાં તો ખેતરમાં કોઈ સગવડ હતી નહીં, એટલે ટપક ઘણી સિસ્ટમથી થતી હોય છે, કોઈ બોરથી કનેક્શન કરી ટપક કરતા હોય છે, કોઈ વોચ બનાવી મોટર દ્વારા ટપકની સિંચાઈ કરતા હોય છે. એટલે બીજા ખેડૂતો પાસેથી શીખી અને મેં આ શરૂઆત કરી હતી ટપક અને મલ્ટિંગથી. અત્યારે બહુ સરળ થઈ ગયું અમારા માટે ટપક કરવું, અત્યારે સરળ થઈ ગયું.
1: વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અચ્છા, આપે જે વાત કરી કે આજે ટેકનોલોજીનો આપે ઉપયોગ કર્યો, તો ખાસ કરીને આર્થિક રીતે તમને શું ફાયદો જોવા મળ્યો, જમીનની ફળદ્રુપતામાં કોઈ ફેર જોવા મળ્યો?
0: ટપક અને મલ્ચિંગથી પહેલાં તો આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો, કારણ કે છૂટા પાણીથી જે આપણે ફળ ટેટી હોય તરબૂચ હોય ટમેટા હોય એ બધા જમીન અડીને તૈયાર થવાવાળા પાકો છે, એ છૂટા પાણીથી જે અમે પહેલાં કરતા હતા એની અંદર ઘણી બધી તકલીફો. માર્કેટમાં અમે જ્યારે અમારો માલ મૂકીએ ત્યારે જે મલ્ચિંગથી તૈયાર કરેલા હોય એ અને ચાલુ ચીલામાં જે છૂટા પાણીથી તૈયાર કરેલા એમાં ઘણો બધો ડિફરન્સ હોતો હતો. અત્યારે અમે જે ટપક મલ્ચિંગથી શરૂઆત કરી એટલે અમારા પાકોની ગુણવત્તા વધી, જમીનની ફળદ્રુપતા પણ વધી, અને હાલ માર્કેટમાં અમે જે અમારો માલ મૂકીએ એટલે પહેલાં વેચી જાય છે, પહેલાં અમારો માલ વેચાતો નહોતો, અત્યારે અમને ટપક મલ્ચિંગના મોટા એ ફાયદા થયા.
1: રણછોડજી, ખાતર અને દવાનો છંટકાવ એ જે તે પાકોમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હો છો, તમે એ કામ કઈ રીતે કરો છો?
0: ખાતરમાં એવું કે કોઈ બી પાક હોય તો એના પ્રથમ ડોઝથી લઈ અને આખી ડોઝ સુધી જે સ્ટેપ બાય સ્ટેપ વોટર સોલ્યુબલ ખાતરો આપવાના હોય છે પાયાની અંદર, તો એ ખાતરો અમે જે ટપકના વેન્ચુરી દ્વારા આપવામાં આવે છે અને ઉપર કોઈ રોગ જીવાતનો સ્પ્રે આવે એ અમે પંપથી આપતા હોઈએ છીએ.
1: રણછોડજી, જે પાક છે એની ઉત્પાદન અને

0: ગુણવત્તા જળવાય એ માટે ક્રોપ કવર નું પણ મહત્વ છે. દર્શકોને જણાવો કે ક્રોપ કવર એ શું છે અને તમે કયા પાકમાં કઈ રીતે કરો છો?
1: ક્રોપ કવર એ અમે જ્યારે ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બરથી કોઈ પણ જે ક્રોપ લગાવીએ એ સમયે ઠંડીનું વધારે પ્રમાણ હોય છે, ઝાકળનું પ્રમાણ પણ વધારે હોય છે. એ સમયે ક્રોપ કવર લગાવ્યા વગર કોઈ પાક તૈયાર થતો નથી, એટલે અમે ક્રોપ કવર લગાવતા હોઈએ છીએ. અને ક્રોપ કવરના ફાયદા જોવા જઈએ તો એ ઋતુમાં ઝાકળથી ઘણા બધા પાકો નિષ્ફળ જતા હોય છે ક્રોપ કવર ના હોય તો. ક્રોપ કવર લગાવવાથી પાકોની ગુણવત્તા અને પાકોની જે ગ્રીનરી પણ સારી રહેશે અને રોગ જીવાતની પણ ઘણી બધી બચત થાય છે. રોગ જીવાતની કોઈ પણ મિનિમમ 45 થી 50 દિવસ સુધી કોઈ રોગ જીવાતનો સ્પ્રે આપવાનો રહેતો નથી.
0: અચ્છા, તમારા ત્યાં જે તૈયાર થતો પાક હોય એ ફૂલ હોય કે પછી તડબૂચ હોય, તેની વેચાણ વ્યવસ્થા શું છે અને નજીકમાં માર્કેટ ક્યાં છે કે જ્યાં તમે માલ વેચો છો?
1: પાકોમાં અમારે જો મરચાં, લીલા મરચાંનું અમે માર્કેટ અમારે નજીક કડી છે, મહેસાણા છે, ત્યાં અમારે આપવા જવાનું હોય છે. ફૂલોની વાત કરીએ તો ફૂલોમાં અમે માર્કેટમાં તો અમારે અહીં બે માર્કેટ છે, પણ માર્કેટની અંદર ફૂલોની કોઈ જાહેર હરાજી થતી નથી. એટલે એ ફૂલોમાં અમે માળીઓ જે અમારે આજુબાજુના કોઈ ધાર્મિક સ્થળો હોય ત્યાં માળીઓને અમે સંપર્ક કરેલા હોય છે અને માળીઓના ઓર્ડરથી અમે ફૂલો આપવા જતા હોય છે. ઘણીવાર કોઈ એવા પ્રાઇવેટ લોકલ ગ્રાહક હોય તો એ ખેતરે પણ આવીને લઈ જતા હોય છે. અને બીજા બધા તરબૂચ જેવા પાકો છે એ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે કોઈ પાક અમારો તૈયાર થાય ત્યારે અમે કોઈ રીલ વાયરલ કરીએ તો અમારા સંપર્કથી ખેતરે આવીને પણ લઈ જતા હોય છે. ઘણીવાર અમારે માર્કેટ પણ જવાનું થતું હોય છે.
0: અચ્છા, ઘણીવાર એવું ખેડૂતોમાં ખાસ જોવા મળે છે કે જ્યારે જે તે કોઈ પાક છે એની બીજની રોપણી કરવાની હોય કે પછી જ્યારે એ પાક તૈયાર થઈ જાય અને એ વખતે એ જેમ કે ફૂલ તોડવાના હોય કે તડબૂચ કે ટેટી, તો એ વખતે લેબર માટે તમે શું વ્યવસ્થા કરો છો? તમારા ઘરમાંથી જ કોઈ હોય છે કે પછી બહારથી શ્રમિકો બોલાવવા પડે છે?
1: લેબરમાં અમારે પાક તૈયાર થાય, કોઈ મરચાંની વીણી હોય, કોઈ ફૂલની વીણી હોય કે કોઈ નિંદામણ હોય, તો એવા સમયે જો અમારા ઘરના અમે સભ્યો 3 થી 4 સભ્યો છીએ અને જરૂર પડે તો અમે અમારા ગામમાં કદાચ લેબર ના મળે તો બહાર ગામથી પણ અમે લેબરો લાવતા હોઈએ છીએ ઘણીવાર.
0: અચ્છા રણછોડજી, જ્યારે આ પાકની વાત કરીએ છીએ બરાબર, તો આપે કીધું કે કેટલાક પાક છે વર્ષમાં 2 વાર પણ લઈએ છીએ, તો સામાન્ય રીતે એ જુદા જુદા પાક છે એનો હેક્ટર કે એકર દીઠ કેટલો ઉતારો આવે છે?
1: પાકમાં શરૂઆત અમે ચોરીની કરીએ છીએ ડિસેમ્બર મહિનાથી, તો ચોરીમાં મિનિમમ 100 મણથી લઈ અને 100 મણ ઉપર પણ એ પાક જતો હોય છે. અને ભાવનો તો ભાવ માર્કેટના ઊંચી નીચે રહેતા હોય છે, એટલે એના કારણે વીઘા દીઠ 1 લાખની આજુબાજુ રહેતો હોય છે ઉતારો. તરબૂચની વાત કરીએ તો તરબૂચ 600 થી 700 મણનો ઉતારો મળતો હોય છે, એ પણ ભાવના આધારે ઊંચ નીચ રહેતું હોય છે, એમાં પણ 1 લાખની આજુબાજુ મિનિમમ એનો પણ બેનિફિટ રહેતો હોય છે. ટમેટા જોઈએ તો ટમેટા પણ ઘણીવાર માર્કેટમાં ઊંચા નીચા ભાવ રહેતા હોય છે. એમાં જોવા જઈએ તો જે ઉત્પાદન છે એ તો અમારી જે માવજતના કારણે ઉત્પાદન તો અમે લેતા જ હોય છે, પણ ભાવના આધારે જોવા જઈએ તો ઘણીવાર આગળ પાછળ જે બેનિફિટ થતું હોય છે. મરચાંની વાત કરું, મરચાંમાં પણ શરૂઆતમાં માલ સારો અને વેરાયટી પણ સારી હોય છે, એ વખતે માલનું ગુણવત્તા પણ સારી હોય છે. એ વખતે શરૂઆતમાં બજાર થોડી ઓછી હોય છે, એ વખતે માલ ભરપૂર હોય છે. પાછળથી જ્યારે બજાર હાઈ થાય ત્યારે માલ અમારા જોડે થોડો ઓછો થતો હોય છે, પણ સરવાળે એનું બેનિફિટ અમને મળી રહેતું હોય છે.
0: એટલે કહી શકાય કે જે ચીલા ચાલુ તમે ખેતી કરતા હતા અને એની બદલે હવે જ્યારે તમે આ મલ્સિંગનો ઉપયોગ કરો છો, ટપકનો ઉપયોગ કરો છો, વોટર સોલ્યુબલનો ઉપયોગ કરો છો અને આવકમાં પણ આપણને એ ફેર જોવા મળે છે બરાબર, તો બીજા ખેડૂતોને ખાસ કરીને એને લઈને શું કહેશો કે જે આધુનિક પદ્ધતિઓ છે અપનાવવી જોઈએ, શું કહેશો?
1: હા, બીજા ખેડૂતોને હું કહેવા માગું છું કે જે ચાલુ ચીલા ખેતી છે એમાં જોવા જઈએ તો એરંડા છે, વર્ષનો એક જ પાક છે, એ પણ વરસાદ આધારિત. કદાચ ઘણી વખત એવું થતું હોય છે વર્ષમાં 2 વાર વાવણી કરીએ છતાંય પણ એમાં કોઈ કોઈક સમયે લોસ પણ જતી હોય છે. કપાસ છે, કપાસમાં પણ વરસાદના કારણે ઘણી વખત પાછળથી નુકસાન થતું હોય છે, ઘણીવાર આગળથી નુકસાન થતું હોય છે. એના જો ડિફરન્સમાં જોવા જઈએ તો જે ટપક મલ્ચિંગથી ખેતી કરીએ એમાં ઘણો બધો ફાયદો છે, કારણ કે ટપક અને મલ્ચિંગની જે ખેતી છે એ વરસાદ પૂરો થઈ જાય, કારણ કે વરસાદની સિઝન પૂરી થઈ જાય પછી શરૂઆત કરવાની હોય છે, એટલે ટપક મલ્ચિંગની ખેતીમાં 100% ફાયદો છે. અને બીજા ખેડૂતોને કહેવા માગું છું કે ટપક મલ્ચિંગથી તમે શરૂઆત કરશો તો ઘણો બધો ફાયદો છે.
2: અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે ફળપાકોમાં આંબા, જામફળ, લીંબુ, દાડમ જેવા ફળપાકોનું વાવેતર થાય છે, તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં

ખેડૂતોના અથાગ પ્રયત્નો અને એમની મહેનત વડે જિલ્લામાં કમલમ, ટીસ્યુ, ખારેક જેવા ફળપાકોનું પણ વાવેતર થયું છે. અમદાવાદ જિલ્લામાં લગભગ 5200 હેક્ટર જેટલા ફળપાકનું વાવેતર છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો શાકભાજી પાકોમાં મુખ્યત્વે ટામેટા, મરચાં, રીંગણ, ભીંડા જેવા શાકભાજી પાકો તેમજ વેલાવાળા શાકભાજી પાકોની વાત કરીએ

0: ઉપરાંત આપણે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના મુખ્યત્વે ધોળકા તાલુકામાં ફૂલપાકોમાં સૌથી સારું વાવેતર થયેલું જોવા મળે છે. લગભગ 2100 હેક્ટર જેટલા ફૂલપાકોનું વાવેતર થાય છે અને આ બાગાયતી પાકો થકી ખેડૂતો સારી આવક મેળવી અને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે.
1: એવું કહેવાય છે કે અત્યારનો જે ગાળો છે તેમાં એક બાગાયતી પાકોમાં ક્રાંતિ શબ્દ વપરાય છે, શા માટે?
0: જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂતો ચીલાચાલુ અને પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ અવેરનેસ પ્રોગ્રામો, ખેડૂત શિબિરો, ખેડૂત તાલીમો અને સોશિયલ મીડિયા થકી અત્યારે ખેડૂત મિત્રો બાગાયત ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો જે બાગાયત ખેતી કરતા ખેડૂતોને પોતાની આવકમાં વધારો થાય છે, એકમ યુનિટમાં પોતે સારી એવી ખેતી કરી, મલ્ટી લેયર ક્રોપિંગ કરી અને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરે છે. આ ઉપરાંત સમય અને ટેકનોલોજી સાથે ખેડૂતો આગળ વધી પોતે બાગાયતી પાકોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી, જેમ કે ખેડૂતો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિ, ગ્રો કવર જેવા વિવિધ આયામોનો ઉપયોગ કરે છે, તેમજ રક્ષિત ખેતીના વિવિધ ઘટકોનો ઉપયોગ કરી અત્યારે ખેડૂતો પોતે પોતાની આવકમાં ખૂબ વધારો કરતા જોવા મળ્યા છે.
1: એટલે આજના સમયમાં બાગાયતી ખેતીમાં કયા કયા મુદ્દા ખૂબ જરૂરી છે જે ખેડૂતોએ ધ્યાનમાં રાખવા જોઈએ?
0: હાલના સમયમાં આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રોએ પોતે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક ટેકનિક, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા જો થાય તો પોતે પોતાની આવકમાં ચોક્કસ વધારો કરતા જોવા મળે છે. ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે એક વિનંતી કરીએ કે પોતે અત્યારે જે પણ નવી ટેકનોલોજી છે એમાં વાત કરીએ ખાસ તો પોતે મલ્ચિંગ, ટપક પદ્ધતિનો ઉપયોગ, ગ્રો કવરનો ઉપયોગ, ક્રોપ કવરનો ઉપયોગ, ફ્રૂટ બેગનો ઉપયોગ, તેમજ અત્યારે માર્કેટમાં જોવા મળતા વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો પોતે પોતાના ખેતરમાં આજ પ્રકારે બાગાયતી ખેતી કરે તો તેઓ પરંપરાગત ખેતી કરતા વધુ આવક મેળવે એ ચોક્કસ ખેડૂત મિત્રોને આપણે આ તબક્કે વિનંતી કરીએ છીએ.
1: સાહેબ, આપ એક બાગાયત નિષ્ણાત છો, આપની પાસેથી એ જાણવું છે કે બાગાયતી પાકો લેતા જે ખેડૂતો હોય એમને ખાસ કરીને કયા પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને તે માટેના સોલ્યુશન શું હોય છે?
0: બાગાયતી પાકોમાં વાત કરીએ તો સૌથી મોટો પડકાર હોય છે જે ભાવનો ચઢાવ અને ઉતાર. માર્કેટમાં વાત કરીએ તો શાકભાજી પાકોમાં જ્યારે સિઝન હોય ત્યારે ભાવ ખૂબ નીચા જોવા મળે છે, તેમજ કોઈ સિઝન એવી જોવા મળે છે કે જેમાં ખેડૂતોને ખૂબ સારા ભાવ મળતા હોય છે. આ ઉપરાંત બીજો પડકારની વાત કરીએ તો બાગાયત ખેતીમાં સૌથી વધારે રોગ અને જીવાતનું પ્રમાણ પણ જોવા મળે છે. આના ઉકેલ માટે આપણે વાત કરીએ તો જે ખેડૂતોને ભાવના ચઢાણ અને ઉતાર માટેના પ્રશ્નો રહેતા હોય તો અત્યારે સૌથી સારું માર્કેટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો કન્સેપ્ટ ચાલી રહ્યો છે. તો ખેડૂતો પોતે કોઈ કંપની જોડે પહેલાથી જ એગ્રીમેન્ટ કરી અને પોતાની પેદાશનો ભાવ પહેલાથી જ નક્કી કરી અને એમને વેચે છે. આ ઉપરાંત રોગજીવાતના પ્રશ્નો પણ બાગાયતી ખેતીમાં ખૂબ જોવા મળતા હોય છે. તો અત્યારના સમય પ્રમાણે જૈવિક દવાઓ અને એના ઉપયોગ વડે આપણે આ પણ રોગજીવાતના પ્રશ્નો નિવારી શકીએ છીએ. તેમજ રોગજીવાતમાં વાત કરીએ તો જે ખેડૂત મિત્રો રક્ષિત ખેતીથી ખેતી કરતા હોય, એટલે કે ગ્રીન હાઉસ, નેટ હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરે તો એમાં પણ ખેડૂતોને રોગજીવાતના પ્રશ્નો ખૂબ ઓછા જોવા મળે છે.
1: સાહેબ, એક વાત એ જાણવી છે કે જયારે ગુજરાતમાં આપણે બાગાયત પાકની વાત કરીએ ને તો એમાં વિશેષ કરીને કેટલીક ટેકનોલોજી છે અત્યારે ખેડૂતો અપનાવતા થઈ ગયા છે, તો એ ટેકનોલોજી કઈ છે અને તેના લાભ કેવા મળી રહ્યા છે?
0: અત્યારે ખાસ કરીને જોઈએ તો ગુજરાતના તમામ વિસ્તારોમાં ખેડૂતો પોતે અવેર થઈ અને મલ્ચિંગ, ક્રોપ કવર, ટપક પદ્ધતિનો ઉપયોગ કરી સારામાં સારી આવક મેળવી રહ્યા છે. આપણે એમાં ખાસ વાત કરીએ તો મલ્ચિંગમાં, કે જે ખૂબ અગત્યનો રોલ બાગાયતી ખેતીમાં અને એમાં પણ શાકભાજી ખેતી કરતા ખેડૂતોમાં સૌથી અગત્યનો રોલ મલ્ચિંગ ભજવે છે. મલ્ચિંગની આપણે વાત કરીએ તો મલ્ચિંગ બે પ્રકારના જોવા મળે છે, જેમાં પ્લાસ્ટિક મલ્ચિંગ અને બીજું જૈવિક મલ્ચિંગ એટલે કે આચ્છાદન. પ્લાસ્ટિક મલ્ચિંગમાં આપણે વાત કરીએ તો શાકભાજી કરતા ખેડૂતો જો પ્લાસ્ટિક મલ્ચિંગથી વાવેતર કરતા થાય તો એમાં ખેડૂતોને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે છે, પોતે નિંદામણ માટે એટલે કે મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે. આ ઉપરાંત ટપક પદ્ધતિ સાથે મલ્ચિંગ હોય તો મલ્ચિંગમાં વોટર સોલ્યુબલ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરતા ખેડૂતો જોવા મળે છે, જેનાથી ખેડૂતોની આવક વધે છે અને છોડ તંદુરસ્ત રહે છે. આ તબક્કે આપણે ખાસ વિનંતી કરીએ ખેડૂતોને કે સિઝનમાં જે પણ આપણે શાકભાજી પાકો વાવતા હોય એમાં મલ્ચિંગનો ઉપયોગ કરો અને એમાં

0: બાગાયત ખાતા દ્વારા પણ સહાય મળવા પાત્ર થાય છે. બાગાયત ખાતા દ્વારા મલ્ચિંગ કરતા ખેડૂતોને એક હેક્ટરમાં અંદાજે 26,000 રૂપિયા સહાય મળે છે. આ ઉપરાંત અત્યારે ખેડૂતો પોતે પોતાનો માલ બજારમાં વહેલા આવે અને સારો ભાવ મળે એ માટે ક્રોપ કવર એટલે કે ગ્રો કવરનો ઉપયોગ કરતા થયા છે. ગ્રો કવરની વાત કરીએ તો એક એવી વસ્તુ છે જે નોન વુવન મટીરિયલ હોય જેને શરૂઆતના તબક્કામાં છોડ ઉપર પૂરેપૂરું ઢાંકી દેવામાં આવે છે. એટલે કે છોડનું વાવેતર થઈ ગયું હોય તો એને ઢાંકીને અને 30-35 દિવસ સુધી રહેવા દેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું તો જનરલી શક્કર ટેટી અને તળબૂચ જેવા પાકોનું વાવેતર સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જોવા મળે છે, પરંતુ તેની આવક એપ્રિલ અને મે મહિનામાં થતી હોવાથી ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. તેથી ખેડૂત મિત્રો હવે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ્યારે ઠંડીની વાતાવરણ હોય ત્યારે આ પાકોનું ખેતરમાં વાવેતર કરે છે અને તે ગ્રો કવરનો ઉપયોગ કરે છે. ગ્રો કવરમાં ઉપરથી ઢાંકી દીધેલું હોય અને સાઈડમાં માટી પૂરેલી હોય તો અંદર રોગજીવાતના પ્રશ્નો થતા નથી. ખેડૂતોને શરૂઆતના તબક્કે કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરવો પડતો નથી, જેથી ખેડૂતોને પોતાની ખેતીનો ખર્ચ ઘટાડી શકે છે. અને એ જ માલ માર્કેટમાં ફેબ્રુઆરી મહિના કે માર્ચ મહિનાના શરૂઆતમાં આવે તો ખેડૂતોને સારામાં સારી આવક થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિ કે જે ખેડૂતો ટપક પદ્ધતિ અપનાવતા હોય બાગાયતી પાકોમાં એમાં ટપકના ઉપયોગ વડે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે એટલે 70-80% પાણીની બચત થાય છે. આ ઉપરાંત નિંદામણનો ખર્ચ ઘટે છે, મજૂરી પણ ઘટે છે અને એમાં વોટર સોલ્યુબલ ખાતરો આપવાથી છોડને તંદુરસ્ત રહે છે. આ માટે દરેક ખેડૂતને આપણે આ તબક્કે વિનંતી કરીએ કે તેઓ પોતાના ખેતરમાં જ્યારે પણ બાગાયતી પાકોની પસંદગી કરતા હોય, ચાહે ફળ પાકો હોય કે શાકભાજી પાકો, એમાં ખાસ ટપકનો ઉપયોગ કરતા થાય તો આપણે ભવિષ્યમાં પાણીનો જે પ્રશ્ન છે એનું પણ નિવારણ કરી શકીશું.
1: અચ્છા, ખાસ કરીને જ્યારે બાગાયતી પાકની વાત કરીએ છીએ તો એવું કહેવાય છે કે જો આંતરપાક લીધો હોય તો એ નુકસાન કદાચ જો થાય કોઈ પણ કારણસર, વાતાવરણ હોય કે અન્ય કારણસર કે પછી બજારના ભાવ હોય, તો એક પ્રકારે બેલેન્સ થઈ જાય છે, તમે કઈ રીતે જુઓ છો?
0: આંતરપાકની આપણે વાત કરીએ તો ખાસ કરીને આ કોઈ નવીન ટેકનોલોજી નથી, પરંતુ પરંપરાગત ખેતીમાં પણ વર્ષો પહેલા ખેડૂતો આંતરપાકનું અને મિશ્ર પાકનું વાવેતર કરતા હતા. પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધારે આંતરપાકનું અને મિશ્ર ખેતીનું ખૂબ મહત્વ રહેલું છે. આંતરપાકની આપણે બાગાયતી પાકોમાં વાત કરીએ તો એક જ સાથે બે કરતા વધારે પાક ખેડૂત એક જ ખેતરમાં લઈ શકે તેને આંતરપાક કહેવામાં આવે છે. આંતરપાકમાં આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ જેથી એક પાક અને એના સહાયક તરીકે આપણે બીજો પાક વાવી શકીએ. ધારો કે કોઈ પણ પાક સાથે, શાકભાજી પાક સાથે આપણે ફળીવાળા એટલે કે લેગ્યુમિનસ ક્રોપનું વાવેતર કરીએ તો એ લેગ્યુમિનસ ક્રોપ એમાં જમીનમાં નાઇટ્રોજન ફિક્સેશન કરશે, જેથી આપણે નાઇટ્રોજનનું ફિક્સેશન થવાથી ખાતરનો ઉપયોગ પણ ઓછો કરીશું અને ખેતી ખર્ચમાં પણ બચત થશે. એટલે આપણે એવા પાકોની પસંદગી કરવી જોઈએ આંતરપાકમાં કે જે એક પાક એ બીજા પાક ઉપર સહાયક બની શકે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે પણ બજારમાં કોઈ એક પાકની માંગ ઓછી હોય, બજાર ભાવ ઓછા હોય, તો આપણે એને સરભર કરવા બીજા અને ત્રીજા પાકમાંથી એમાંથી સારામાં સારી આવક મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ખેડૂત મિત્રો અત્યારે ફૂલપાકનું એટલે કે ગલગોટાનું પણ આંતરપાક કરતા જોવા મળે છે, જેમાં વચ્ચે ગલગોટાનું વાવેતર અને આજુબાજુમાં કોઈ પણ લેગ્યુમિનસ ક્રોપ કે શાકભાજી પાકનું વાવેતર કરતા હોય છે. તો આનાથી નેમેટોડનો કંટ્રોલ થાય છે, પોલિનેશનના પ્રશ્નો જે હોય એનાથી નિવારી શકાય છે. મધમાખી આવવાથી આ પોલિનેશન થાય છે, જેથી મુખ્ય પાકમાં આપણે 30-40% જેટલો ઉત્પાદનનો પણ વધારો જોવા મળે છે. ખેડૂત મિત્રો જો આ રીતે આંતરપાક કરતા હોય અને એક બે થી વધારે પાકનું વાવેતર કરતા હોય એનાથી જમીન પણ સુધરે છે, પાણીનો બચાવ થાય છે. આ તબક્કે આપણે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કરીએ કે આંતરપાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે બંને પાકને પાણીની સુલભતા સરખી હોવી જોઈએ. હાઇટની વાત કરીએ તો એક પાક ઊંચો અને એક પાક નીચો હોય તો સૌથી સારું આંતરપાક એને કહી શકાય છે. બાગાયતી પાકોના શાકભાજી પાકોમાં વાત કરીએ તો આપણે લસણની સાથે ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ, ભીંડાની સાથે પણ ગલગોટાનું વાવેતર કરી શકીએ છીએ. આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીનું પણ જો વાવેતર કરવામાં આવે તો પણ એ નાઇટ્રોજન ફિક્સેશન કરી દે, ખૂબ સારું જમીનમાં પરિણામ જોવા મળે છે.
1: જે પ્રમાણે આજના સમયમાં બાગાયતી પાકનું મહત્વ છે તે સતત વધે.

રહ્યું છે, ખેડૂતો તે તરફ દોરાઈ રહ્યા છે અને તેના લાભ મળી રહ્યા છે. ખાસ વાત એ પણ છે કે જે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે તેનાથી જે લેબરની અછત હતી તેના પ્રશ્નો સોલ્વ થયા છે, જે ઉત્પાદકતા છે તેમાં વધારો થયો છે અને ગુણવત્તા છે તે પણ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરું, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
1: હરે

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાય સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓના પત્રનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સએપ નંબર 9592966688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે વેદાંશ. વેદાંશે આપણને ફરમાઈશ કરી છે સોંગ જીયા ધડક ધડક. આ સોંગ એ કલયુગ મૂવીનું છે અને બહુ સમય પહેલા આવેલું આ સોંગ. પણ આ સોંગની જે ચામનેસ છે ને અત્યારે બી એવી જ છે. આ સોંગ નોર્મલી જે 90s છે એમને વધારે ગમે છે, કારણ કે આ સોંગની અંદર એક એક લિરિક્સ જે હતા એ સમય બહુ ફેમસ થયેલા અને બધાને આ સોંગ જે સમયમાં હતા એ બધાને આ સોંગ ચોક્કસથી મોટા યાદ છે. વાત કરીએ આ સોંગની તો આ સોંગ રાહત ફતેહ અલી ખાન દ્વારા ગાવામાં આવેલું છે અને આની અંદર કુણાલ ખેમુ અને સ્માઈલી આ બે એક્ટર તમને જોવા મળશે. આ મૂવી કલયુગ જે સારી એવી મૂવી હતી અને એના સોંગ સૌથી વધારે ફેમસ થયેલા એ સમય. તો ચાલો સાંભળીએ વેદાંશની ફરમાઈશ.

આપણા નેક્સ્ટ ફરમાઈશકર્તા છે રુસ્તમ. રુસ્તમે આપણને ફરમાઈશ કરી છે 2007 ની અંદર આવેલું મૂવી અનવરનું એક સોંગ. આ સોંગનું નામ છે આંખે તેરી. આ સોંગ બહુ જ ફેમસ સોંગ છે અને આ સોંગને જ્યારે બી તમે સાંભળો અત્યારે બી, પહેલાં દૂરદર્શન ઉપર આ સોંગ વાગતું જ્યારે ગીતોનો એક કાર્યક્રમ ફિક્સ આવતો એ સમય, અને ત્યારે એમ થતું કે આ સોંગને કેટલી બારીકાઈથી લખવામાં આવેલું છે કોઈ છોકરીની કે કોઈ વ્યક્તિની, જે એની અંદર જે નિરૂપણ કર્યું છે એના એક એક જેને ઉપમા આપવામાં આવી છે. આ સોંગ એના અંદર એક અલગ જ ફીલ લઈને બેઠું છે.

ફરમાઈશ કરતા છે. ઓમ ઓમે આપણને ગુજરાતી ગીતની ફરમાઈશ કરી છે. નોર્મલી ગુજરાતની અંદર ગુજરાતીઓને ગમે એટલા હિન્દી સોંગ સાંભળે લે, પરંતુ ગુજરાતી સોંગમાં જે વાઇબ આવે ને એવા વાઇબ ક્યાંય ના આવે. ઓમે આપણને ફરમાઈશ કરી છે જિગરદાન ગઢવીના અવાજમાં ગવાયેલું સોંગ તું હૈયે હાલી આવે. આ ગીત એ બહુ જ ફેમસ થયેલું સોંગ છે અને આ ગીતની અંદર સલોની રાવલ એ તમને જોવા મળે છે. આ સોંગ ગુજરાતી ગરબા તરીકે જુઓ કે નોર્મલી સાંભળવા માટે તમને એટલું જ મજા આવે આ સોંગ સાંભળવાની. તો ચાલો સાંભળીએ ઓમની ફરમાઈશ.

આજના ફરમાઈશ કરતા છે રાકેશ. રાકેશે આપણને ફરમાઈશ કરી છે ચનિયા ટોલી, એક મૂવી આવેલું હમણાં જ રિસેન્ટલી, ગુજરાતી મૂવી કે જેની અંદર યશ સોની એ એના લીડિંગ એક્ટર હતા, અને એનું ગીત પાંજરામાં પોપટ બોલે. આ ગીત નોર્મલી પાંજરામાં પોપટ બોલે ગુજરાતી ગરબો બી છે મને ખ્યાલ છે ત્યાં સુધી, અને એના ઉપરથી આ ગીતને મોડિફાઈ કરીને બનાવવામાં આવેલું છે. આ ગીતની અંદર જાનકી બોડીવાલા તમને જોવા મળશે, અને બહુ ફેમસ થયેલું આ ગુજરાતી સોંગ કે જેની અંદર આપણને એવું લાગે કે હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ બોલિવૂડ સાથે કે પછી સાઉથની મૂવીઝ સાથે કમ્પેર કરવાનું શરૂ થઈ ગયું છે, અને આટલું આગળ વધી ગયું છે આપણું ગુજરાતીનું જે આપણું ઇન્ડસ્ટ્રી છે એ. તો ચાલો સાંભળીએ રાકેશની ફરમાઈશ, અને તમે પણ એન્જોય કરો આ.

આપણે છેલ્લા ફરમાઈશ કરતા છે અમિત. અમિતે આપણને ફરમાઈશ કરી છે અમિત ત્રિવેદી દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા એક ગીતની. અમિત કહે છે કે એમને અમિત ત્રિવેદીના ગીતો બહુ ગમે છે, અને જો કે એમનું નામ પણ અમિત છે એટલે નોર્મલી અમિતના સોંગ સાંભળતા હોય છે. એમને જે બી સોંગ કમ્પોઝ કર્યા છે, અમિતે આપણને ફરમાઈશ કરી છે મઈમ ખાનના અવાજમાં ગવાયેલું ગીત ચૌધરી. આ ચૌધરી ગીત નોર્મલી રાજસ્થાની સોંગ છે, અને એની અંદર રાજસ્થાની જે એસન્ટ આવે છે એ બધાને મજા પડાવી દે એવું છે. તો ચાલો સાંભળીએ અમિતની આ ફરમાઈશ ચૌધરી.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાંય આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર. હરે ઘર.

0: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, એ બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

હેલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, આપ સૌનો હોસ્ટ દોસ્ત, અને લઈને આવું છું ગુજરાતી ભાષાની ઉત્તમ સાહિત્યિક રચનાઓને. આપણે છેલ્લા બે એપિસોડથી જે પુસ્તકનું રસપાન કરી રહ્યા છીએ તેનું નામ છે સૌમ્ય તેજસ્વીની, અને જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. તેમના સોમનાથના ઓએસડી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે સોમનાથની પૃષ્ઠભૂમિ પર જે ઘટના અને પ્રસંગો સાંભળ્યા, માણ્યા, વિચાર્યા, વિવેચન કર્યા, તે તમામ પ્રસંગોને વાર્તા સ્વરૂપે તેઓએ આપણી સમક્ષ અહીંયા આ પુસ્તકમાં મૂક્યા છે, અને હું આરજે યાર આપ સૌને તે સંભળાવી રહ્યો છું. ગત એપિસોડમાં આ પુસ્તકના પ્રકરણ 3 એટલે કે ગુરુ દક્ષિણા વાર્તાની આપણે વાત કરી રહ્યા હતા, જેમાં ગુરુ સાંદિપનીના આશ્રમમાં કૃષ્ણ અને બલરામ જ્યારે એમના દીક્ષાંત દિવસના દિવસે એમની સાથે અને એમની ગુરુમાં સાથે જે વાર્તાલાપ કરે છે ત્યાં આપણે અટક્યા હતા. ગુરુમાં અને ગુરુને બંનેને ખબર છે કે હવે તેમના દીકરા સમા આ બંને શિષ્યો અહીંથી વિદાય લેવાના છે, અને એટલે તેમના એ વાર્તાલાપની વચ્ચે કૃષ્ણ કહે છે, એ તો માતાજીએ સવારે સવારે મસ્તક સૂંઘીને ગોરી ગાયનું દૂધ પાયું ને એનો જ આ પ્રતાપ છે કે અમે બધી જ કળાઓ ને બધા જ ગ્રંથો આત્મસાત કરી દીધા છે. ને માતા બોલી ઉઠ્યા, હસતો ને વળી, મારો પુત્ર છે તેજસ્વી, ગુરુજી કંઈક બોલવા ઉતાવળા થયા છે, આકાશના છેડે કંઈક શોધતા હોય એમ બોલી ઉઠે છે, એને અધ્યયન કરાવતા એમ લાગે જાણે ગુરુજીની વાચા થંભી જાય છે, દીવા સ્વપ્નમાં છે, ગુરુપત્ની તેમને શબ્દોથી ઢંઢોળે છે, ક્યાં ખોવાયા, શું જાણું જાણે એમ કરી રહ્યા છો. અને ગુરુજી કહે છે, જાણે એ વિદ્યાઓનું અધ્યયન નથી કરતો,

વિદ્યાઓ એમાંથી પ્રગટ થાય છે. અમે તો શબ્દો વેરી જાણીએ, એ તો જાણે વિદ્યાઓના સ્ત્રોત છે, વિદ્યાઓના સ્વામી છે. ગુરુદેવ, હમણાં સુધી મૌન બલદેવ ધીરેથી બોલી ઉઠે છે. ક્ષમા કરો ગુરુદેવ, અમારી પ્રશંસા કરી આપ અમને. તેને અધવચ્ચે અટકાવી ગુરુ સાંદુપની બોલી ઉઠે છે. સમજી ગયો વત્સ, તું શું કહેવા માગે છે, પણ મને વિશ્વાસ છે તમે બંને એવી પ્રશંસા કે પ્રતાપ કે પ્રભાવ કશાથી પોતાના માર્ગથી ચલિત નથી થવાના. આપના આશીર્વાદ એ જ ગુરુદેવ, કૃષ્ણ મધુર સ્વરે બોલ્યા. અમારે અહીંથી નીકળીને વિકટ માર્ગો કાપવાના છે, ઘણા ઘણા કાર્યો અમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. વળી ગુરુજી પોતાની સહજ સ્વસ્થતા ગુમાવીને બોલે છે, હા વત્સ, આવી વિભૂતિઓ એમ જ પૃથ્વી પર અવતરતી નથી, યુગધર્મ એમનો ચાલક હોય છે. અને ગુરુપત્ની ત્યારે જ બોલી ઉઠે છે, તમે હવે બધી મોટી મોટી વાતો બંધ કરશો, મારે તો. ને માતાજીનો કંઠ રૂંધાઈ જાય છે, આંખોમાં આંસુ ને ડુસકાના દબાવવાના પ્રયત્ન પછી પણ તે બહાર નીકળી જાય છે. એવું તો શું દુઃખ છે કે ગુરુ માં આ શિષ્યોને કહેવા ઈચ્છે છે પણ કહી નથી શકતા. એ વાતને આગળ માણીશું, પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

આ શું આશ્રમના કુલપતિના અર્ધાંગિનીને આ શોભતું નથી? શાંત થાવ. હા, મારે તો શાંત જ થવું ઘટે. ને છૂજ, વર્ષોથી પીડાને ભંડારીને બેઠી, પણ આજે આ બીજો દીકરો જશે એ જાણીને જ્વાળામુખી સક્રિય થઈ ગયો છે. મને રડવા દો નાથ, રુદન એ એકમાત્ર મારો આરો છે, સહારો છે. કૃષ્ણ બલરામ સ્તબ્ધ છે, પંખીઓના જ્ઞાન થંભી ગયા છે. સંસારને હસતા મલકતા જોનાર મુનિ પણ સ્વસ્થતા

ભાષા છોડી માતાજીને માથે હાથ ફેરવી રહ્યા છે. મને રડવા દો નાથ, આજે છેલ્લી વાર આ જાય છે ત્યારે ને ફરી. ધ્રુસ્કુ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજેઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. અસમંજસમાંથી બહાર આવીને કૃષ્ણ વાંસળીના સૂર જેવા મંદ મધુર અવાજે માતાને પૂછવા માંડે છે, માં શું છે આ વર્ષોથી સંગ્રહેલી વેદના? એક પુત્ર તો ગયો, મને કંઈ સમજાતું નથી. બલરામ તરફ ફરીને કૃષ્ણ બોલે છે, દાઉ તમને સમજાય છે? દાઉ પણ મૂંઝવણમાં છે, એમને પણ નથી સમજાતું. કોના અને કેવી રીતે શબ્દોનું અર્થઘટન કરવું? કાના મને પણ નથી સમજાતું, દાઉ જવાબ આપે છે. એ સાચું કે માતાજીએ આપણને માતૃવ્રત સ્નેહ આપ્યો, આપણા અધ્યયનમાં કોઈ અવરોધ ઉભો ન થાય તેની કાળજી રાખી, ક્યારેક પોતાના હાથે આપણને ભોજન કરાવ્યું અને ક્યારેક પોતાના નિજી કામો આપણને સોંપ્યા. પણ એ તો એમ જ હોય ને, આ અકળામણ અને આ રૂંધાયેલી સંવેદના હું પણ નથી સમજી શકતો કાના. ગુરુજી, અને ત્યાં સુધીમાં તો ગુરુજીએ સ્વસ્થતા મેળવી લીધી છે, આખરે જ્ઞાન નિધિ હતા. કઈ નહીં વત્સો, ખાસ કઈ નથી, એ તો સ્ત્રી હૃદય છે એટલે લાગણીશીલ થઈ જાય, પણ એમ કંઈ સંસારનો ક્રમ થોડો બદલાય છે. તમે બંને નિશ્ચિંત થઈને વિદાય લો એમ ગુરુજી કહે છે. પણ બલરામની ઉત્સુકતા વધી ગઈ છે. ના ગુરુજી, એમ વાતને ટાળશો નહીં, માતાજી એમ કંઈ આટલા વ્યાકુળ ન થઈ જાય, કંઈક તો છે. કૃષ્ણ પણ ભાવશક્તિ સ્વરે બોલી રહ્યા છે, અને માતાજીના એક એક અશ્રુબિંદુનું મૂલ્ય ન ચૂકવીએ તો અમારું શિષ્યત્વ લાજે, પુત્રત્વ લાજે. શિષ્યો તરીકે પણ એ ગુરુમાને માનો પ્રેમ આપે છે અને પોતાની જે કર્તવ્ય ભાવનાને છે એ વ્યક્ત કરે છે. હવે શું થશે તે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.

ગુરુજી ગુરુજી, બંને શિષ્યો તેમને પોકારે છે અને ગુરુજી હવે પૂર્ણપણે સ્વસ્થ છે. ફરી નિસ્પૃહ શાંતિ ચહેરા ઉપર ઉભરી છે. પૂર્વના ગંભીર સ્વરે કહે છે, રહેવા દો વત્સો, મને વિવશ ન કરો.

આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશો, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, આપણા ગુરુ. બલદેવ છતાં વ્યાકુળતાથી જ બોલી ઉઠ્યા, બદલા, આ બદલા એ જ આખા જીવનમાં ક્યાંય પણ નવા સંઘર્ષોને સ્થાન આપ્યું છે. અને બદલાય ગુરુજી, પરિસ્થિતિ પણ બદલાય. કુલમાતાના અશ્રુબિંદુનું મૂલ્ય ચૂકવવાનું થાય ત્યારે બ્રહ્માંડ સકલના નિયમો બદલાય. નિયતિએ નમતું જોખવું પડે, વિધાતાએ લેખની તોડવી પડે. સાંદીપની બલરામને મસ્તકે હાથ મૂકી તેને શાંત કરતા કહે છે, શાંત થા વત્સ, જાણું છું કે તમે બંને અસામાન્ય છો. કોઈ વિરાટ કાર્ય પૃથ્વી રસાતલ જતી હોય તેને બચાવવા સમૂહ વિરાટ કાર્ય કરવા આવતર્યા છો. ત્યાં બ્રાહ્મણના વ્યક્તિગત સ્વાર્થ માટે તમારો માર્ગ રૂંધવો નથી મારે. એ તો તમે જશો એટલે આર્યા પણ પૂર્વવત સ્વસ્થતા મેળવી લેશે. માતાજી બોલી ઉઠ્યા, હા મેળવી લેશે, સ્વસ્થતાનો આંચળો ઓઢી લેશે. આચાર્યની સહધર્મચારિણીને અશાંત ન હોવાનો દંભ હસ્તે મુખે આચરવો પડશે. પણ આ હૃદયના શૂળનું શું? હવે કૃષ્ણ માની પાસે જઈને હળવેથી બોલે છે, માં, ગુરુજી તો કહે પણ તમે કહો ને. આ ગુરુજીની આંખના ઊંડાણમાં કેવી ઘેરી ઉદાસી છે. કહો માં, જરૂર કહો, તમારા આ બંને પુત્રો તમારી વ્યથાનું નિવારણ અવશ્ય કરશે. સાંભળો, અમારે એક પુત્ર હતો અને ગુરુ સાંદીપનીના ધર્મપત્ની તેમના પુત્ર વિશેની વાત કહે છે. શું હશે એ પુત્ર વિશેની વાત, તે માણવા માટે મારી સાથે જોડાયેલા રહો. સતત રેડિયો પાલનપુરને માણતા રહો. 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા

તો સાંભળો, અમારે એક પુત્ર હતો, આર્ય. ના, મને કહેવા દો. વત્સ, તારા જેવો જ મધુર, લાડકો અને તેજસ્વી. અને એક દિવસ અચાનક એક દુષ્ટ અસુર આવીને એને ઉપાડી ગયો. બલદેવ બોલી ઉઠે છે, આપણા ગુરુ સાંદિપનીના સંતાનનું હરણ કરવાનું સાહસ! કહો માતાજી, કોણ હતો એ અધમ? માતાજી કહે છે, કોને ખબર, પણ કહે છે કે પ્રભાસ તીર્થના પાસેના સમુદ્રમાંથી આવ્યો હતો કોઈ શંખ નામે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, પૌરાણિક આપણી ધાર્મિક માન્યતાઓને વાર્તા સ્વરૂપે, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. કૃષ્ણ કહે, ગુરુદેવ, હવે તમને અમારા શપથ છે, પૂરી વાત અમને વિગતે કહો. બલદેવ બોલે છે, હા, ગુરુ ઋણમાંથી મુક્ત થવા અમારું મન રોમે રોમ તડપે છે. ના બેટા, એ સામાન્ય કાર્ય નથી. શંખ કે પંચજન નામે આ કોઈ રાક્ષસ એને ઉઠાવી ગયો. પ્રભાસ તીર્થ પાસેના રત્નાકરમાં એ ડૂબી ગયો. આજે તો કોણ જાણે. ગુરુજીના ઉચ્છવાસમાં વેદના ઉઠે છે. ગુરુમાતા અત્યંત આવેશમાં આવી જાય છે અને આવેગપૂર્વક બોલી ઉઠે છે, કૃષ્ણ, રામ, તમે આશ્રમમાંથી વિદાય થવાના છો તો ગુરુ દક્ષિણા માગું છું, મારો પુત્ર મને પાછો લાવી આપો. અને ગુરુજી કહે છે, અરે આર્ય, આવી તો કઈ ગુરુ દક્ષિણા હોતી હશે ને, તે પણ માગીને લેવાની. કૃષ્ણ કહે છે, ના ગુરુજી, માતાજીને રોકશો નહીં, અમે આ માટે જ આ પ્રભાતે અહીં આવ્યા હતા. ગુરુ દક્ષિણામાં આ અકિંચન આચાર્યને શું આપવું, તેમને જ પૂછી લઈએ. એમ કરીને અમે સદભાગી છીએ કે માતાજીએ દક્ષિણા માગી લીધી. અમે પ્રાણના ભોગે પણ એ દક્ષિણા જરૂર આપીશું. ખરેખર આવા શિષ્યો ક્યારે મળે અને ક્યાંથી મળે? શું થશે? કૃષ્ણ ખરેખર કેવી રીતે સંઘર્ષ કરીને પુત્રને, પોતાના ગુરુપુત્રને પાછો લઈ આવે છે તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ગુરુજી બોલી ઉઠે છે, અરે પણ એમ કહી અમારા સ્વાર્થ માટે તમને મૃત્યુના મુખમાં ધકેલવા, અને કોણ જાણે એ બાળક અત્યારે ક્યાં હશે. માતા બોલી ઉઠે છે, માફ કરશો આર્યપુત્ર, પણ આ કંઈ આપણો જ ક્ષુદ્ર સ્વાર્થ નથી. તમારા પછી તમારા આશ્રમનો

ઉત્તરાધિકારી કોણ બનશે? આર્ય તમે જ કહો. બલદેવ બોલી ઉઠે છે, ને યોગ્ય ઉત્તરાધિકારી નહીં મળે તો બીજા રામ અને કૃષ્ણ પણ ક્યાંથી પાકશે ગુરુજી? ગુરુજી કહે છે, પણ વત્સ, એ ક્યાં હશે? કદાચ તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકની વાર્તાઓને મારા સ્વરમાં, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ આઈ ઠાકર. કૃષ્ણ કહે છે, અમારો એ બંધુ યમ સદનમાં હશે તો ત્યાંથી પણ એને ખેંચીને માતાજીની ગોદમાં લાવી દઈશું. દેવી, મને ચિંતા થાય છે આ બાળકોની, ગુરુજી કહે છે. અને માતા જવાબ આપે છે, ચિંતા ન કરો આર્યપુત્ર, આ બાળકોના પૂતનાથી કંસવદ સુધીના વૃતાંતો મેં સાંભળ્યા છે, તેથી જ બધી લજ્જા તજીને એમની પાસે ગુરુદક્ષિણા માગી છે. એ તો નિશંક છે, આ બંનેના પરાક્રમોમાં ને પુરુષાર્થમાં મને વિશ્વાસ છે, ગુરુજી કહે છે. તો વત્સો, મને પણ એ જ ગુરુદક્ષિણા ખપે જે તમારા ગુરુ માતાને. ને બંને સાથે કહે છે, તો ગુરુજી આજ્ઞા આપો, આશીર્વાદ આપો, હવે ક્ષણનો વિલંબ સહવાતો નથી. અને ગુરુજી આશીર્વાદ આપે છે, જાઓ ત્યારે મારા આશીષ છે, વિજયી ભવ. અને તત્ક્ષણ જ બંને કિશોર તેજ પૂંજો હવામાં ઓગળી જાય તેવી ત્વરાથી ઉપડ્યા અને પહોંચ્યા પ્રભાસ ક્ષેત્રના સમુદ્રના તટ પર અને ગરજી ઉઠ્યા, એ રત્નાકર ધોબી જા, તારી સદૈવ વહેતી લહેરોને અટકાવી દે અન્યથા. અને સમુદ્ર સ્વયં અનેક રત્નોથી શોભતો છતાં કૃષ્ણ બલરામ સામે તેજહીન દેખાતા દીન બનીને બે હાથ જોડીને ભગવાન ક્ષમસ્વ કહીને ઊભો રહ્યો. ધ્રુજતા અવાતે બોલ્યો, પ્રભુ મારો અપરાધ શું એ કહેશો મને? અને પછીનો વૃતાંત સાંભળવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

કૃષ્ણ કહે છે, ગુરુ સાંદિપની અમારા ગુરુદેવ, એમનું એકમાત્ર સંતાન એમનો પુત્ર તારા અગાધ જળમાં ડૂબાડી દીધો છે, લાવ એને અહીં સમક્ષ લઈ આવ, એને તરત જ અમારી સમક્ષ હાજર કર હે સમુદ્ર. બલરામ તો ભારોભાર ગુસ્સામાં હતા, પણ સમુદ્રનો ઉત્તર સાંભળવા તે થોભ્યા. ને સમુદ્રે અતિ નમ્રતાપૂર્વક કહ્યું, દેવ હું કોઈ બાળકને એમ હરી ગયો નથી. હવે બલરામનો ગુસ્સો સીમા છોડી રહ્યો હતો. એમ તું બાળકને વહાવી ગયો નથી? તો કોણ છે જેણે આ દુષ્કૃત્ય કર્યું હોય? જલ્દી બોલ, અથવા શિક્ષા સહન કરવા તૈયાર થઈ જા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. એમ તો બાળકને વહાવી ગયો નથી? તો કોણ છે જેણે આ દુષ્કૃત્ય કર્યું હોય? જલ્દી બોલ, અથવા શિક્ષા માટે સહન કરવા તૈયાર થઈ જા, બલરામ આમ ઉત્ક્રાંતતાથી કહે છે. ના પ્રભુ, આપની શક્તિઓને હું જાણી ચૂક્યો છું, ક્ષમા કરો, મેં બાળકનું હરણ નથી કર્યું. તે સત્ય છે, પરંતુ કદાચ અંતર જલચર મારા જળમાં રહેતો પંચજન નામનો શંખરૂપધારી અસુર એને હરી ગયો હોય. સમુદ્રનું વાક્ય પૂરું થાય તે પહેલા તો કૃષ્ણ બલરામ જળમાં પ્રવેશી ચૂક્યા. પંચજનને પકડ્યો, હણ્યો, તેનું પેટ ચીરી નાખ્યું, પણ બાળક મળ્યો નહીં. તેના અંગમાંથી ઉત્પન્ન પાંચજન્ય શંખ લઈને કદાચ આ બાળક યમસદનમાં હશે એવી ધારણાથી કૃષ્ણ અને બલરામ યમપુરી ગયા અને યમને આજ્ઞા કરી. ત્યાંથી ગુરુપુત્ર મેળવ્યો અને શીઘ્રાતિશીઘ્ર ગુરુ સાંદિપનીના આશ્રમ પહોંચી ગયા. ગુરુદેવ, માતાજી, અમે આપની કૃપાથી આપના પુત્રને આપની પાસે લઈ આવ્યા છીએ, કૃપયા અમારી આ ગુરુ દક્ષિણા સ્વીકારો. માતાજી ચોધાર આંસુએ બાળકને ભેટી પડ્યા અને સાંદિપની ભાવ વિવશ બોલી ઉઠ્યા, વત્સ, તમારા જેવા શિષ્ય હોય તે ગુરુને કઈ કામના શેષ રહે ખરી? તમારું જ્ઞાન, તમારી વિદ્યાઓ સદાય તમને તેજસ્વી. તમે સમાજ કલ્યાણ અર્થે અવતર્યા છો, તમારું અવતાર કાર્ય સફળ હો. તમાહ ભગવાનાશુ ગુરુપુત્ર પ્રદીયતામ યો અસાવિહ ત્વયા ગ્રસ્તો બાલકો મહત્તોર્મિણા ન ચાહાર્ષમહમ દેવ દૈત્ય પંચજનો મહાન અંતરજલચર કૃષ્ણ શંખરૂપે ધરો અસુર. શ્રીમદ ભાગવત પુરાણના આ શ્લોકમાં આખી વાર્તાનો અર્થ આપવામાં આવ્યો છે. આવા જ પ્રસંગોને આ પુસ્તકમાંથી માણતા રહીશું. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહો અવિરામ બાદ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલો પાલનપુર, તો તમે માણી રહ્યા છો સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને આરજે ઈઆરના સ્વરમાં. અને હવે આ પુસ્તકનું પ્રકરણ 4, જેનું નામ છે રાવણેશ્વર, આ નવી વાર્તાને હું આપને વહેંચી રહ્યો છું. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ આઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. વેદકાળથી આધુનિક સમય સુધીના અત્યંત વિસ્તૃત કાળખંડમાં પ્રભાસ ક્ષેત્ર અનેક પ્રેરક ઘટનાઓથી ભરેલું રહ્યું છે. પૌરાણિક કાળ તો કથાઓનો જ કાળ છે અને અગણિત કથાઓ પ્રભાસમાં ઉપલબ્ધ છે, જે સમયાંતરે આપણે જોતા રહેવાની છે. હવે ઐતિહાસિક કાળ તરફ આવવાનો હમણાં તો ઈરાદો છે, પણ નવરાત્રી નજીકમાં હોવાથી લેખકે નવરાત્રીના પ્રસંગને અનુરૂપ વાર્તાનું આલેખન અહીં આ પ્રકરણમાં કર્યું છે. વર્તમાનમાં એટલે કે તે સમયમાં જ્યારે નવરાત્રીને અનુકૂળ વાર્તા મળે તો ઈષ્ટ ગણાય એવી એમની અપેક્ષા છે. નવરાત્રી યાદ આવી એટલે અચૂક શિવશક્તિની સાથે ભગવાન રામ પણ યાદ આવે છે અને રામની સાથે રાવણ પણ. યોગાનુયોગ પ્રભાસ પાટણમાં રાવણેશ્વર નામે શિવ મંદિર હયાતી ધરાવે છે. પ્રભાસ પાટણમાં હોવા બાબતે અનેક મત મતાંતરો હોઈ શકે. હમણાં તો આપણે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડને જ અનુસરીએ. આ વાર્તા ઇન્દ્રાદી દેવતાઓના ધન ભંડારના ભંડારી કુબેર ભંડારીનો સહોદર બ્રહ્માજીનો જ પ્રપૌત્ર પુલત્સ્ય કુળનો કુળદીપક ભગવાન શંકરનો પરમ ભક્ત શિવની સાક્ષાત અર્ચના આરાધનારો અને તે શિવ અર્ચનામાં પૂર્ણ એવા શિવના કૈલાસને પણ અદ્ધર કરી દેવાની ક્ષમતા ધરાવનારો રાવણ પોતાના પુષ્પક વિમાનમાં આરૂઢ થઈ કૈલાસથી લંકા સુધીની યાત્રા સહજ ભાવે કરતો. શંકરનો આ પરમ ભક્ત રાવણ એક દિવસ પુષ્પકમાં બેસીને પ્રવાસે નીકળ્યો હતો. ક્ષિતિજોમાં સૂર્ય અને ચંદ્ર બંનેના સૌંદર્યનું પાન કરતો સંધ્યા ઉષાના

રંગો સાથે પોતાની સ્વયંની તેજસ્વીતાને ભેળવી અલૌકિક આનંદમાં મગ્ન હતો. પણ આ શું, વાયુના વેગથી ચાલતું પુષ્પક વિમાન અચાનક અટકી કેમ ગયું? કેમ તેની ગતિ અચાનક થંભી ગઈ છે? અરે પ્રહસ્ત, આ વાયુયાન અહીં સ્થિર કેમ થઈ ગયું છે? શીઘ્રતાથી ચલાવો. પ્રહસ્ત ખરેખર ત્રસ્ત છે અને વાયુયાન કેમે કર્યું ટસ્તું મસ નથી થતું. પ્રભુ, કંઈક ઔચિંત્ય અચિંત્ય છે, અન્યથા પુષ્પક આમ થંભી ન જાય. ને રાવણ વિચારે ચડ્યો, શું હશે આ ભેદ ભરમ? તે માણીશો વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રાવણનું વિમાન અટકી જાય છે અને રાવણ વિચારે ચડે છે, હું રાવણ, અગ્નિ, વરુણ, સૂર્ય, યમ વગેરે દેવોનો બધી જ પ્રાકૃતિક શક્તિઓનો સ્વામી અને બધી જ મને વશવર્તી છે. વાયુની ગતિનું નિયમન કે અગ્નિના પ્રવર્તનનું બળ મને સુસાધ્ય છે, તો અહીંયા શું છે જેણે મારા યાનની ગતિને અટકાવી છે? કંઈક તો પ્રભાવી તત્વ છે જ. પ્રહસ્ત, જાવ નીચે પૃથ્વી પર જાવ અને જોઈ આવો કોણે મારા યાનની ગતિને અટકાવી છે. જી દેવ, જીવી આજ્ઞા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના અંશોને, તેના પ્રકરણ નંબર 4ની વાર્તા રાવણેશ્વરને. જી દેવ, જીવી આજ્ઞા. અને વાયુયાનમાંથી રાવણ પૃથ્વી તરફ ચારે દિશાઓમાં જોવા લાગ્યો. પૃથ્વી આકાશ બંને અત્યંત પ્રકાશિત છે. એક તરફ સમુદ્રની લહેરો અનોખું દ્રશ્ય સર્જે છે અને સામે જ બે નદીઓ એકત્ર થઈ સમુદ્રને ભેટવા

આ દોડી રહી છે અને નીચે પૃથ્વી પરથી અનેક સ્થાનોથી યજ્ઞનો ધુમાડો આકાશ તરફ આવી રહ્યો છે ને ધૂમ્ર આવે તે પહેલા તેની સુગંધ પવિત્રતા ફેલાવી રહી છે. સહેજ કાનને સતેજ કરીએ તો ગંભીર વેદ ધ્વનિ સંભળાઈ રહ્યો છે. ભલે શબ્દો સ્પષ્ટ નથી પણ મંત્રોચ્ચારના ઉદ્દાત્તા દિક્રમ ચિત્તમાં શાંતિ પ્રેરે છે, સુષુપ્ત જ્ઞાનને તરંગિત કરી મૂકે છે. અત્યંત પવિત્ર સ્થાન છે એ તો સ્પષ્ટ, પણ મારા રાવણના યાનને સ્થગિત કરી દે એવી શક્તિ ધરાવનાર કોણ છે? પ્રહસ્ત કેમ હજુ પરત નથી આવ્યો? રાવણ આવું વિચારતો હતો ત્યાં પ્રહસ્ત દેખાયો. એના ચહેરા પર આનંદની ઉર્મિઓ છલકાતી દેખાતી હતી, આંખો વિસ્ફારિત અને હોઠ કંઈક બોલવા ફરકતા હોય તેમ ક્ષણાર્ધમાં તે રાવણને સન્મુખ થયો. દેવ વંદન. હા પ્રહસ્ત, જઈ આવ્યો પૃથ્વી પર? શું જોયું? કેમ આટલો પ્રસન્ન અને આટલો વિસ્મિત દેખાય છે? અને એ જોયું કે જે શક્તિએ લંકેશને વિમાનને ગતિહીન કરી નાખ્યું છે તે? શાંત થાવ પ્રભુ, પ્રહસ્ત બોલી રહ્યો. અદ્ભુત પ્રભુ, અદ્ભુત દ્રશ્ય મેં જોયું, મારા રોમ રોમ પુલકિત થઈ ઉઠ્યા છે. પણ શું વાત હશે તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલન.

અને એ જવાબ આપે છે. લાગુ જ ને સ્વામી, હું બહુ પ્રભાવિત લાગુ જ ને સ્વામી. દેવોના દુર્લભ દૃશ્યને મેં જોયું છે, અલૌકિક શિવલિંગની અવર્ણનીય ભક્તિ અને જ્ઞાનપૂર્ણ સેવા મેં જોઈ. ઠેક ઠેકાણે થતા નાના મોટા યજ્ઞો કાર્યો તો મેં નિહાળ્યા હતા. ઘરે અને ઘરેથી ચારે દિશાઓમાં ઉડતા મંગલ વેદ ધ્વનિ મેં સાંભળ્યા હતા. તમને મારે આ વૃત નિવેદિત કરવાની કોઈ જરૂરિયાત લાગતી જ નથી. કારણ કે આપે પોતે જ આ એટલે કે આ દ્રશ્યને માણવું જોઈએ. જો મને સભાનતા ન હોત તો કદીએ ત્યાંથી પાછા ફરવાનું મન જ ન થાત. આપે પણ ઉપરથી સર્વગ્રાહી નજર તો કરી જ હશે સ્વામી. કયું સ્થળ હશે આ? આ પ્રશ્નનો જવાબ રાવણ શું આપે છે અથવા તો પ્રહસ્ત શું કહે છે તે માણવા તમારે મારી સાથે આવતા એપિસોડમાં જોડાવવું પડશે. સમય થયો છે અલવિદા કહેવાનો. તમારા પ્રતિભાવ અમને મોકલી આપો 90.4 મેગાહર્ટ્ઝના સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક, યુટ્યુબ પર. આ સાથે તમે અમારી મોબાઈલ એપ્લિકેશન જે તમે એન્ડ્રોઈડ ફોનમાંથી ગૂગલ પ્લે સ્ટોર, આઈફોનમાંથી આઈટ્યુન્સ સ્ટોર પરથી ડાઉનલોડ કરો. પ્રતિભાવ આપો, તમારી ઈચ્છાઓ ફરમાઈશ અને જે યોગ્ય હશે તેનો પ્રતિભાવ આપવાની અમે પણ કોશિશ કરીશું. તો ફરી મળીશું દોસ્તો. અલવિદા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જયારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: કેમ છો પાલનપુર? હું છું આરજે પૂજા. આજે રૂપલ બેન આવ્યા છે, જે એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે, જે મારી પણ પર્સનલી ફેવરેટ છે. તો રૂપલ બેન, તમે અમારા શ્રોતા મિત્રોને જણાવશો કે તમે કઈ વાનગી લઈને આવ્યા છો?
1: સૌ પ્રથમ તો મને અહીંયા બોલાવવા માટે આભાર તમારો પૂજા. જે હું વાનગી લઈને આવી છું એનું નામ છે અંગુરી બાસુંદી.
0: અચ્છા, તો અંગુરી બાસુંદી.

0: હિન્દી, એટલે આમાં થોડું આ નામ વિશે જણાવશો?
1: નામમાં તો એવું છે કે અંગુરી બાસુંદી, એટલે કે આમાં જે આપણે જે મટીરીયલનો યુઝ કરવાના છીએ એની જે ગોળીઓ બનશે ને એ અંગુર જેવી નાની નાની હોય છે. અને બાસુંદી એટલા માટે કે આપણે આ વાનગીમાં દૂધનો ઉપયોગ કરીશું, એટલે એનું નામ આપણે બાસુંદી આપીએ છીએ. આનું ડિટેલમાં નામ કેમ પડ્યું એનું તો મને પણ

0: અને મીઠી લાગે ને કે આમ કેટલાય આમ થાય કે કેટલી વાર પી જઈએ આપણે.
1: હા, અને કેવું હોય છે કે આ એવી વાનગી છે કે આપણે મેરેજ ફંક્શનમાં પણ તમને જોવા મળશે, યા તો તમારી
0: જગ્યાએ આપણે જોતા જોઈએ છીએ કે રિસેપ્શનમાં મેરેજમાં આનો એકદમ મોટો ઉપયોગ થતો હોય છે.
1: હા, અને તમારા ઘરમાં પણ અચાનક કોઈ ગેસ્ટ આવ્યા હોય ને કંઈક અગર પ્રી પ્લાનિંગ હોય કે કોઈ આવવાનું છે
0: એટલે કે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ.
1: હા, ઇન્સ્ટન્ટ એટલે કે ખબર હોય કે એક કલાક પહેલાથી આપણને ખબર હોય કે કોઈ ગેસ્ટ આવવાનું છે તો આ વાનગી આપણે ઘરે બનાવી શકીએ.
0: જી,
1: અને એક કલાક જેટલો સમય લાગે છે વાનગી બનાવવા માટે.
0: તો તમે આ વાનગી ક્યાંથી શીખ્યા?
1: એકચ્યુઅલી આ વાનગી મને મારી મમ્મીએ શીખવાડી. મારી મમ્મી બહુ સારા એવા કુક છે.
0: તો એક વાર જરૂરથી તમારી મમ્મીને પણ અમારા સ્ટુડિયોમાં જરૂરથી લઈને આવજો.
1: શ્યોર શ્યોર પૂજા, નેક્સ્ટ ટાઈમ અગર આવો કોઈ પ્રોગ્રામ હોય યા કઈ નવી વાનગી હોય તો હું શ્યોર મારી મમ્મીને સ્ટુડિયોમાં લાવીશ અને એમના થ્રુ આપણે એક નવી વાનગી શ્રોતા મિત્રોને શીખવાડીશું, યા તો એમને પણ આ નવી કોઈ વાનગી એ શીખવાડે તો વધારે ફરક પડશે.
0: અચ્છા, તો આમાં કઈ કઈ સામગ્રી જોશે?
1: આમાં જે સામગ્રી જોઈશે ટોટલ આપણે ઘરમાં 5 સભ્યો માટે બની જાય એટલા પ્રમાણની સામગ્રી છે.
0: હા, તો નોર્મલી આ વાનગી બનાવવા માટે ઘરમાં વસ્તુ મળી જશે કે બહારથી લાવવી પડે?
1: મોસ્ટ ઓફ તો મળી જતી હોય છે. જો ઘરમાં આપણે અવારનવાર કઈક નવી નવી વાનગીઓ બનાવતા હોઈએ તો મમ્મી લોકોને ખબર હોય છે તો મોસ્ટ ઓફ તો મળી રહેશે. પણ અમુક જો એવું હોય કે એક બે વસ્તુ ખૂટતી હોય તો એ તમારા નજીકના કરિયાણા સ્ટોર્સમાં મળી રહેતી હોય છે. વધારે એટલું કંઈક યુનિક નથી નામ કોઈ સામગ્રીનું કે ના મળી રહે.
0: હા,
1: તો આમાં આપણે કઈ કઈ સામગ્રી જોઈશે હું તમને કહી દઉં છું અને શ્રોતા મિત્રોને પણ વિનંતી છે કે નોટ ડાઉન કરી લે. 2 લિટર દૂધ, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો, 2 કપ ખાંડ, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો ભૂક્કો, 2 ટેબલ સ્પૂન બદામની કતરી અને 1 ટેબલ સ્પૂન ચારોળી.
0: એક વાર ફરીથી જણાવી દેશો જેથી કોઈ જો રહી ગયું હોય તો ફરીથી નોટ ડાઉન થઈ શકે.
1: હા શ્યોર, કેમ નહીં. 2 લિટર દૂધ જોઈશે, 50 ગ્રામ પનીર, 1 ટીસ્પૂન મેંદો જોઈશે, 2 કપ ખાંડ જોઈશે, 1/2 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર એટલે કે ભૂક્કો એન્ડ 2 ટેબલ સ્પૂન બદામની કતરી, 1 ટેબલ સ્પૂન ચારોળી. આ સામગ્રી જોઈશે આપણને.
0: સરસ, તો સામગ્રી તો હવે આપણને ખબર પડી ગઈ છે કે આ આ વસ્તુઓ લેવાની. હવે નેક્સ્ટ શું કરવાનું?
1: નેક્સ્ટ હવે તમારી પાસે આ સામગ્રી આવી જાય એના પછી તો બહુ ઈઝી છે બનાવવું. પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી લેવો અને પછી એની નાની દ્રાક્ષ એટલે કે આમાં અંગુર જે નામ પડ્યું છે ને અંગુર બાસુંદી એટલે કે દ્રાક્ષના આકારની નાની નાની ગોળીઓ બનાવી દેવી.
0: એટલે કે અંગુર દ્રાક્ષ એટલે દ્રાક્ષ આપણે ગુજરાતીમાં કહીએ છીએ, અંગુર એ હિન્દી નામ છે.
1: હા હા, એ હિન્દી નામ છે અને આ જે નામ પડ્યું છે અંગુર બાસુંદી એવી હિન્દી છે. બટ આપણે લોકોને પણ ખબર પડે કે દ્રાક્ષ ના આકારની એટલે કે અંગુર ના આકારની ગોળીઓ બનાવવાની છે.
0: હા,
1: તો આ દ્રાક્ષ જેટલી નાની ગોળીઓ બનાવી લેવાની અને ખાંડમાં પાણી નાખીને ઉકાળી લેવું એટલે કે ચાસણી બની જશે. અને ચાસણી એવી રીતે બનાવી કે એનો એક અડધા કહેવાય ને કે આમ આંગળીથી ચેક કરવું પડે અને કે એક અડધો તાર બને ને તો ચાસણી પરફેક્ટ થઈ એમ કહેવાય. તો આ માટે આપણી ચાસણી બની જાય ખાંડમાં પાણીમાં ખાંડ નાખીને ચાસણી બનાવી લેવી અને ચાસણી બની ગયા પછી જે પનીરની આપણે ગોળીઓ બનાવી છે એમાં નાખી દેવી. એ ફૂલી જાય થોડા સમય એને રાખી મૂકવી અને આપણને એનો જે આપણને દેખાઈ આવશે કે ફૂલી ગઈ છે. કેમ કે અંદર પાણી શોષાતું હોય ને આપણે કઈ પણ મટીરિયલ ચાસણીમાં ઉમેરીએ. ગુલાબજાંબુમાં પણ એવું મોસ્ટ ઓફ થાય છે કે આપણે ગોળ એના રવા બનાવીને ચાસણીમાં મૂકી દઈએ એટલે ઓટોમેટિક એનું ઓબ્ઝર્વેશન કરી લેતું હોય છે,
0: આપણને ખ્યાલ આવી જ જાય છે.
1: એટલે કે આ જે આપણી દ્રાક્ષ નાની નાની જે ગોળીઓ છે એ ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડી દેવી.
0: બરાબર,
2: અહીંયા લઈએ છીએ એક નાનકડો વિરામ અને પાછા ફરીએ છીએ આ નાનકડા વિરામ પછી.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: હવે નેક્સ્ટ જે સ્ટેજ છે એમાં આપણે એક વાસણમાં દૂધ નાખી લેવું, ઉકાળવું બરાબર, અને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી એ જાડું ના થઈ જાય, લાઈક બાસુંદી જેવું આપણને ના લાગે ત્યાં સુધી એને ઉકાળવું, પછી એને ગેસ પરથી ઉતારી લેવું એટલે કે ઠંડુ કરવા મૂકી દેવું, પછી બાસુંદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવું। હવે એમાં પણ આપણે થોડું મીઠાશ એટલે કે ચાસણી નાખવી પડશે, કેમ કે એકલું દૂધ હશે તો એનું જે મીઠાશ છે કેવું હોય છે કે ગોળીઓ તો આપણે ચાસણીમાં મૂકી જ છે, એમાં ઓલરેડી મીઠાશ પકડાઈ ગઈ છે, પરંતુ દૂધમાં પણ થોડી મીઠાશ હોવી જરૂરી છે જેથી કે બાસુંદીનો ફ્લેવર આવે।
2: પણ દૂધ તો આપણે જોતા જ હોઈએ છીએ કે મીઠાશ વાળું જ હોય છે, તો એમાં કેટલી ખાંડ અને આમ વધારે ગળી ના થઈ જાય એ પણ જોવા જેવું હોય છે, કારણ કે બહુ ગળી તો પછી હેલ્થ માટે પણ।
1: એક્ચ્યુઅલી કેવું હોય છે કે દૂધ જ્યારે કાચું હોય છે ને ત્યારે આપણને મીઠું લાગતું હોય છે, પણ જેમ મેં કહ્યું કે દૂધ આપણે ગરમ કરવું પડશે, ઉકાળવું પડશે, ત્યારે એની મીઠાશ રહેતી નથી, તો એના માટે આપણે એમાં ચાસણી નાખવી પડે છે જેથી એનો ટેસ્ટ એકદમ મીઠો અને સ્વીટ બને, એટલે એ ટેસ્ટ મેન્ટેન કરવા માટે એને ચાસણી નાખીને હલાવવાનું। એન્ડ ધેન આફ્ટર કે જે પનીરની ગોળીઓ જે આપણે બનાવી છે દ્રાક્ષની,
2: હા,
1: એમાં નાખી દેવી, એન્ડ ઇલાયચીનો, ત્યાર પછી ઇલાયચીનો જે ભૂક્કો આપણે કીધું હતું સામગ્રીમાં એ, પછી જે બદામની આપણે છોલેલી જે કતરી છે એન્ડ ચારોળી એ નાખી દેવું એમાં, પછી આખું જે બની જાય છે એને પછી ફ્રીજમાં મૂકી દેવું।
2: બરાબર,
1: ઓકે। ફ્રીજમાં એટલા માટે મૂકવું કે ગરમ ગરમ અંગૂરી બાસુંદી ખાવાની એટલી મજા નથી આવતી જેટલી કે ઠંડી ઠંડી ખાવાની મજા આવે છે,
2: એ વાત તમારી બહુ રાઈટ કરી,
1: બટ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે વધારે પડતું ગરમ હોય આ વાનગી, એટલે કે અંગૂરી બાસુંદી જયારે આપણે બનાવી છે ત્યારે વધારે પડતી ગરમ હશે, તેને થોડું હોમ ટેમ્પરેચરમાં મૂકી રાખો, થોડી ગરમ થઈ ગયા મતલબ એનું ટેમ્પરેચર નીચું આવી ગયા પછી એને રેફ્રિજરેટરમાં મૂકો એટલે કે ફ્રીજમાં મૂકો, જેથી એનું જે મેન્ટેન છે એનું જે હીટ ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન થશે અને સારી રીતે એનો ટેસ્ટ ઓબ્ઝર્વ કરશે। અને એવું પણ છે, એક આપણે કંઈક નવું યુનિક કરી શકો કે તમે પનીરની ગોળીઓમાં કહેવાય ને ગ્રીન કલર યુઝ કરો, ફૂડ કલર્સ આવતા હોય છે, તો એ તમે યુઝ કરો તો એ વધારે એટ્રેક્ટિવ બની શકે છે।

0: થી લાગવામાં દેખાવમાં એકદમ અલગ.
1: અને તમે કેસર નું પણ ગાર્નિશ કરી શકો છો એના ઉપર. તો આ પ્રમાણે અંગૂરી બાસુંદી 1 કલાકમાં રેડી થઈ જાય છે 5 લોકો માટે. ઘરમાં 5 લોકો સભ્ય હોય તો જે પ્રમાણેનું મેં મટીરીયલ કીધું એ તમે યુઝ કરી શકો છો, અને એના કરતા વધારે સભ્યો હોય તો તમે મટીરીયલની થોડું વધઘટ કરી શકો છો.
0: સરસ. તો આ 1 કલાકમાં જ તૈયાર થાય એવી વાનગી છે.
1: હા હા,
0: ખૂબ જ સરસ. થેન્ક યુ રૂપલબેન, તમારો બહુ જ આભાર કે તમે આજે આટલી સરસ વાનગી અમારા શ્રોતા મિત્રોને જણાવી.
1: તમારો પણ આભાર પૂજા, અહીંયા મને રેડિયો સ્ટેશનમાં બોલાવવા માટે એન્ડ આ વાનગી સાંભળવા માટે.
0: અને એક વાત પક્કું કે તમે હવે જ્યારે પણ આવો ત્યારે તમારી મમ્મીને જરૂરથી સાથે લાવજો.
1: હા, શ્યોર.
0: ઓકે. તો મિત્રો, તમે આજે સરસ મજાની વાનગી અંગૂરી બાસુંદી વિશે જાણ્યું ડિટેલમાં. તો હવે આપણા આવતા વાનગી એપિસોડમાં એક નવી વાનગી સાથે હું આરજે પૂજા. ત્યાર સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તો આપ પણ આપના સ્નેહીઓને આ જ પ્રકારે બર્થડે વિશ કરી શકો છો વોઇસ મેસેજીસ દ્વારા. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512996688 પર કે આપણા ફેસબુક પેજ પર તમે તમારા સ્નેહીનું નામ, બર્થડે તારીખ અને આપનો સંદેશો મોકલી આપો. રેડિયો પાલનપુર આપના તરફથી તેઓને બર્થડે વિશ કરશે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સર પ્લીઝ મારી વાતનો વિશ્વાસ કરો. હું મારી લાઈફમાં ક્યારે પણ પોલીસ સ્ટેશન ગઈ જ નથી, તો પછી ત્યાંથી પેશન્ટ લઈને આવવાનો તો સવાલ જ નથી.
1: હા સર, ડોક્ટર દીવાનના ચારિત્રની ગેરંટી હું તમને આપું છું.
2: તારી ગેરંટી આપવા કોણ આવશે? તારી મોટી બા ઉપરથી. થોડી ધીરજ રાખો. રોહિત પોલીસ સ્ટેશન ગયો છે ઇન્સ્પેક્ટર માનેને લેવા. હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
0: પણ સર, એવું પણ તો બની શકે ને કે ડોક્ટર રોહિત ઇન્સ્પેક્ટર માનેને પૈસા ખવડાવીને મને ફસાવવા માંગતા હોય?
2: એને એવું કરવાની શું જરૂર છે? પણ ઇન્સ્પેક્ટર માને તમને આવીને ઓળખી બતાવે એટલે પછી પેલા પેશન્ટને પણ શોધી કાઢીશું અને કાયદો કાયદાનું કામ કરશે.
1: હા, કાયદો કાયદાનું કામ કરશે જ. અને મિસ દીવાન, જો તમે નિર્દોષ હોય ને તો તમારે જરાય ડરવાની જરૂર નથી, કારણ કે મારી મોટી બા કહેતી હતી કે સાચકો હાથ નહીં.
2: આ રોહિત હજી કેમ નથી આવ્યો?
1: આવી જશે. આવી ગયો સર, આવી ગયો, આવી ગયો. ફોન આવી ગયો.
2: ફોન પણ મણિયાર. હેલો. નહીં નહીં નહીં, હું હમણાં નહીં આવીશ.

0: 15 મિનિટ કેમ ના હોય તો પણ નહીં આવી શકું, હમણાં એક ઇમ્પોર્ટન્ટ કામમાં છું.
1: શું થયું સર?
0: ચાવડાનો ફોન હતો, એક ઇમરજન્સી કેસ આવ્યો છે.
1: હા તો જાઓ સર, જાઓ.
0: પણ
1: તમે જરાય ચિંતા નહીં કરો સર, હું છું ને, તમે મારા ઉપર વિશ્વાસ રાખો, હું આ બાય ઉપર બરાબર નજર રાખીને બેસીશ. પણ તમે જાઓ સર, મારી મોટી બા કહેતી હતી કે ડોક્ટરનું પ્રથમ કર્તવ્ય એટલે દર્દીની સેવા.

0: હાશ, મારા તો શ્વાસ જ અંદર થઈ ગયા હતા. સારું થયું ફોન આવી ગયો.
1: ફોન આવ્યો નતો, ચાવડાને એસએમએસ કરીને ફોન મેં કરાવ્યો હતો.
0: અને તું શું કહેતો હતો? કાયદા ને કાયદાનું કામ કરવા દો. મારી મોટી બા કહેતી હતી, સાંજ કહો આંચ નહીં. જો મણિયાર, એક વાત યાદ રાખજે, જો હું ફસાઈશ ને તો તું પણ નહીં બચે.
1: રિલેક્સ બેબી, આ તારો હસું તને ક્યાંય ફસાવા નહીં દે.
0: હા તો જે કરવું એ જલ્દી કર, હમણાં પેલો રોહિત ઇન્સ્પેક્ટર ને લઈને આવતો જ હશે.
1: ડોક્ટર રશ્મિ દિવાન, આ તારો દિવાનો હસું તને બચાવવા માટે આ ફોનની ટચ સ્ક્રીન ને ઘસું. જો કેન આઈ સ્પીક ટુ એસીપી પરાંચવે પ્લીઝ? આઈ એમ હિઝ પર્સનલ ફ્રેન્ડ ડોક્ટર મણિયાર. પરાંચવે સાહેબ, કસે કાય બરા હે ના? બટ આમી બરા ના હો. આ કોણીતરી ઇન્સ્પેક્ટર આય માને. હા હા બરોબર બરોબર, એ જ કિડની વાલા કેસ. હા હા હા. અરે ભાઈ, એમાં એક અમારા પર્સનલ ફ્રેન્ડ છે ડોક્ટર રશ્મિ દિવાન. એજ લોનાવાલાની પાર્ટીમાં તમે જેની સાથે આખી રાત મન મૂકીને નાચ્યા હતા એ. હવે આ તમારો માને છે ને, એમને કંઈ ફસાવવા માગે છે. તો સાહેબ જરા, હા હા, અરે દાન દક્ષિણા બધું આપીશું સાહેબ. અરે જોઈએ તો બીજી એવી ત્રણ પાર્ટી કરીશું, આખી રાત નાચ્યા કરજો. ઓકે સાહેબ.

0: રોહિત નથી આવ્યો હજુ?
1: નહીં નહીં સર, નહીં નહીં.
0: તમે અહીંયા શું કરો છો?
1: નજર સર, નજર. હું આ આ ભાઈ ઉપર એકદમ નજર રાખીને બેઠો હતો. સર, હોસ્પિટલમાં શું થયું?
0: હા, એ કેસ ચાવડાએ સંભાળી લીધો.
1: ઓ, ચાવડાએ સંભાળી લીધો.
2: આવો આવો ઇન્સ્પેક્ટર માને, પ્લીઝ પ્લીઝ કમ માને. એક્સક્યુઝ મી. હા સાહેબ, જય મહારાષ્ટ્ર સાહેબ. હા, ઓકે ઓકે સર. નહીં નહીં, ઓકે સર, થેન્ક યુ. યસ
3: સાહેબ, આ મારા હોસ્પિટલના ડીન ડૉક્ટર સતાંશુ, આ ડૉક્ટર મણિયાર, અને આમને તો તમે ઓળખો જ છો.
2: જી ના, આમને તો હું કદાચ પહેલી વાર મળી રહ્યો છું.
3: હું વાત કરી રહ્યા છું સાહેબ, જ મને કહ્યું હતું કે પેલા પેશન્ટને ગાંડો સાબિત કરનાર ભાઈ ડોક્ટર દિવાન હતા.
2: ને ને ને સાહેબ, મેં તમને એમ કહ્યું હતું કે એ ભાઈને મેં હોસ્પિટલમાં જોઈ હતી.
3: સાહેબ, તમે મને ઈશારો કરીને આમને જ દેખાડ્યા હતા.
2: નહીં નહીં સાહેબ, મેં તમને જે ઈશારો કરીને દેખાડ્યા હતા એ ભાઈ કોઈ નર્સ કે ડોક્ટર નહોતા, એ તો કોઈ ગર્ભ શ્રીમંત ભાઈ હતા.
3: સાહેબ, તમે તમે ફેરવી જ તોડો છો, તમે મને જુઠ્ઠો સાબિત કરી રહ્યા છો.
2: માફ કરજો સાહેબ, પણ તમને સાચા સાબિત કરવા માટે અમે કોઈ ખોટા માણસે તો ના ફસાવી શકવાના ને.
0: આર યુ શ્યોર ઇન્સ્પેક્ટર? રોહિત ને તમે જે સ્ત્રી બતાવી હતી એ આ નહોતી?
1: એક મિનિટ સર, જુઓ સર, જુઓ, તમે જરા ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ.
2: અરે સાહેબ, એના કોઈ જરૂર નહીં હોવાના, કારણ કે એ ભાઈને તો હું 10,000 માણસના ટોળામાં પણ ઓળખી બતાવવાના. એ ભાઈ

0: ठस्सा रुआब का अलग जता
1: हाँ अनाना में तो ठस्सो के रुआब जो कहीं न थी
0: कहीं
2: सर I don't know why सर आ बदु फिर भी तोड़े जा आज है ना कोई इतना प्रेशर मावी ने का तो लालच मावी ना
0: ए गप ए गप गप गप मिस्टर रोहित गप तबे बनेला गनेला हुआ ना ग्रेजुएट हुआ ना डॉक्टर हुआ ना जरा बोलवा मा ध्यान रखवा ना हाँ अने तमारा बेन साथे कोई पन प्रॉब्लम हुआ ना ने तो ये तमारा पर्सनल प्रॉब्लम छे अमे छे ने कायदा ना रखेवाड़ हुआ ना तमारा आम गुस्सा काढवाना साधन नहीं समझा ने
3: सॉरी टू बॉदर यू सर
2: सर मारी वात
4: रोहित सर आ शू बखेड़ा मांड्या छे ते हाँ શું માંડું છે આ બધું
1: સર મારી મોટી બાકેતી હતી કે દિલ જલેલો માણસ દુનિયા જલાવી નાખે ને એમાં નવાઈ નહીં
4: એટલે હું કઈ સમજો નહીં
5: સર ડોક્ટર રોહિતના હૃદય પર વજ્રઘાત થયો છે અને એમાં એમનું મગજ બેકાબુ
2: ડોક્ટર રશ્મિ તમારા કુકર્મોને મારી અંગત બાબતો સાથે જોડવાની કોઈ જરૂર નથી
1: ડોક્ટર રોહિત ના તો એમણે કોઈ કુકર્મો કર્યા છે ના તમારી સાથે જોડી રહ્યા છે અરે જોડી તો તમે રહ્યા છો તમારા હૃદયમાં સળગતી આગથી તમે બીજાના દામનને સળગાવવા નીકળ્યા છો
5: માન્યું કે જેને તમારું દિલ તોડ્યું તમે એનું તો કઈ બગાડી શકવાના નથી પણ એનો અર્થ એ તો નથી ને કે દુનિયાની તમામ સ્ત્રીઓ સાથે તમે કોઈ સાયકોપેથ કિલરની જેમ બદલો લેવા નીકળી પડો
4: અરે આ બધું શું ચાલી રહ્યું છે મને કોઈ સમજાવશે
1: સર વાત બહુ નાની છે પણ બહુ ગંભીર છે આ ડોક્ટર રોહિતને એક છોકરી સાથે પ્રેમ હતો પણ એ છોકરી એમને છોડી અને કોઈ બીજા પુરુષ સાથે પરણી ગઈ અને આઘાત ડોક્ટર રોહિતથી સહન ન થયો એટલે આપણી કોલેજ અને હોસ્પિટલને બધું છોડીને જવા માંગે છે પણ જતા જતા એમનો સેડિસ્ટ નેચર અહીંયા બધું ખેદાન મેદાન કરીને જવા માંગે છે
5: બટ ધીસ ઇઝ નોટ ગુડ અરે જે વૃક્ષના છાયડામાં તમે આખું જીવન વિતાવ્યું એના જ મૂળિયામાં તમે હેસી જ નાખવા માંગો છો
4: આ બધું સાચું છે રોહિત
2: ના સર ના આ જુઠ્ઠાને ચાલબાજ લોકો એ લોકોના ગુનાઓને છુપાવવા માટે મારી લાગણીઓનો દુરુપયોગ કરી રહ્યા છે આ જુઠ્ઠા છે સદંતર જુઠ્ઠા છે આ લોકો
1: અચ્છા અમે જુઠ્ઠા અમે ચાલબાજ અમે ખોટાળા તો આ મૂકો મૂકો આ તમારા સૌથી વાલા ગુરુના માથે હાથ મૂકો અને સોગંદ ખાઓ કે તમને એની પત્ની સાથે પ્રેમ નથી મૂકો મૂકો હાથ
2: ધીસ
4: વોટ ચૈતાલી સાથે
1: ગુરુ પત્ની સાથે પ્રેમ અરે મૂકો મૂકો ને હાથ મૂકો
2: તમારા માથે હાથ રાખીને ખોટું નહીં બોલી શકું યર બાય રિઝાઇન

0: સર તમને શું થાય છે? સર સર ડોક્ટર દિવાન પ્લીઝ તમે એમ્બ્યુલન્સ ને બોલાવો. સર સર તમારી તબિયત સર સર પ્લીઝ કંટ્રોલ કરો. સર જાઓ, તમે જોયા શું કરો છો, જલ્દીથી એમ્બ્યુલન્સ ને ફોન કરો, બોલાવો જલ્દીથી. સર સર પ્લીઝ કંટ્રોલ કરો, કંટ્રોલ કરો સર, પ્લીઝ પ્લીઝ અમને તમારી જરૂર છે સર.
1: મારા સસરાને સમજાવવા.
2: સસરાને સમજાવવાની શું જરૂર પડી?
1: અરે ડોહો બીજી વાર પરણવા તૈયાર થયો છે.
2: લોકોના કાંધે ચડવાની ઉંમરે
1: ઘોડે
2: ચડવાનું સુરતન ચડ્યું કેમ?
1: મારી સાસુ ને કારણે સતત ઘોંચ પરોણા કરે રાખતી હતી કે આ તો હું હતી કે હા પાડી, બાકી આખી જિંદગી વાંધા રહી જાય. આવું રોજ કેમ?

0: કે એક દી ડોહાએ મન પર લઈ લીધું કે હવે તો તને પૈણીને જ બતાડું.
1: કન્યા મળી ગઈ?
0: હા, મારી સાસુ કરતા અડધી ઉંમરની.
2: તમારા ડોસો તો લકી કહેવાય. અમારે અહીંયા પહેલી ઇનિંગ નું નથી ગોઠવાતું અને બીજી ઇનિંગ માં રમવા માંડ્યા.
0: તમને ખબર છે કન્યા કેવી છે? કે હું એ કન્યાને મળવા માટે એના ઘરે ગયો તો એના બાપાએ કહ્યું કે એ બજારમાં ચપ્પલ લેવા ગઈ છે. થોડીક વારે કન્યા ઘરે પાછી આવી કે બજારમાં ચપ્પલ લેવા ગઈ પણ માપ તો ઘરે જ ભૂલી ગઈ. કદાચ એની બેન માટે કે એની મા માટે લેવા ગઈ હશે, પણ ના, એ પોતાના માટે ચપ્પલ લેવા બજારે ગઈ હતી અને પાછી આવી કે માપ તો ઘરે જ ભૂલી ગયું. છોડ છોડ, ડોસા ને મરશે એના પાપે. મને કે આપણા નવા પડલેલા કેમ છે? અરે આ ચંપો ને કેળ એક જ ક્યારામાં વાવ્યા છે. સપનાના વાવેતર કરવા નીકળેલી એ કલ્લડ છોકરી અને કબીરવડ જેવો જમાનાનો ખાધેલ પુરુષ વચ્ચે મેળ જામે એવી શક્યતા બહુ દેખાતી નથી.
2: સાવ સાચું કીધું. પેલા તો મને છે ને આપણા સાહેબ મહાન લાગતા હતા, પણ મેડમે એમને જે રીતે સાચવા છે ને હવે એમની સામે સાહેબ પણ વામણા લાગે છે.
0: હે? હા, પણ બેન છે ક્યાં?
1: કોલેજમાં.
0: કોલેજ?
1: હા, ભણતર તો પૂરું કરવું પડે ને.
0: હવે ભણવાની શું જરૂર છે બેન? બાતો વગર ડિગ્રીએ સર્જન થઈ ગયા છે. આ હઠ યોગીના હૃદયની બાયપાસ કરી નાખવી એ જેવી તેવી વાત થોડી છે. મને એમ કે જોઈ કે આપણા ડોક્ટર સાહેબ આમ ક્યારેક આમ રોમેન્ટિક વાતો કરે છે ખરા કે નહીં?
1: એક નંબર રોમેન્ટિક વાતો કરે છે.
2: હમણાં થોડાક દિવસ પહેલા શું કહેતા હતા ખબર છે? કે પ્રિય, મને તારી આંખોમાં મારા જીવનનું ટોનિક દેખાય છે અને તારો શ્વાસ એટલે મારા માટે મારા જીવનનો ઓક્સિજન. અને પાછા કે તારા કાળા ઘેઘૂર વાળમાં હું ક્લોરોફોર્મની જેમ મદહોશ થઈ જાઉં છું.
0: તારા વાળ ગોતો જા, નહીં તો એક દી ડોક્ટર સાહેબ આ તારા વાળને ક્લોરોફોર્મની જગ્યાએ વાપરશે. સાચી કે આ ક્લોરોફોર્મ વાળી લાઈન તે તારા તરફથી નાખી ને?
2: પણ હમણાં થોડાક દિવસ પહેલા તમને યાદ કરતા હતા.
0: મને શું કામ યાદ કરતા હતા?
2: એમાં થયું એવું કે સાહેબે મેડમ ને લવ લેટર લખ્યો.
0: શું? સાહેબે મેડમ ને લવ લેટર લખ્યો?
2: હા,
0: તેમાં હું ક્યાંથી વચ્ચે આવી?
2: અરે અક્ષર વંચાણા નહીં અને તમે જઈડા નહીં એટલે મેડિકલ વાળા પાસે જઈને લેટર વંચાવો પડ્યો. મેડમ આવી ગયા. કામ કરવાની એક્ટિંગ કરો, કામ કરવાની એક્ટિંગ કરો.
3: અરે વોરા, કેમ છો તમે?
0: બસ મજામાં. નમસ્તે બેન.
3: નમસ્તે નમસ્તે. હમણાં જ તમારા શ્રીમતીજી મળ્યા હતા, બહુ કમ્પ્લેન કરતા હતા તમારી, બહુ હેરાન કરો છો.
0: અરે ઈ મને સવાલો પૂછી પૂછીને હેરાન કરે છે. એક દિવસ મને કે મારા લગ્ન ધારો કે કોઈ બીજા પુરુષ સાથે થયા હોત તો તમે ખુશ થાત? મેં કીધું હું એટલો બધો કઈ નીચ નથી કે કોઈક બીજાનું બુરું થતું જોઈને ખુશ થાઉં.
3: વેરી બેડ.
0: અરે ખરેખર કહું છું બેન, અરે એવા એવા સવાલો કરે, એવી એવી વાતો કરે. હમણાં મને થોડાક દિવસ પહેલા કે આપણી મેરેજ એનિવર્સરી આવે છે તો આ વખતે આપણે જરા અલગ રીતે ઉજવીએ. એટલે પછી મારે મારાથી કહેવાય ગયું કે આપણે 2 મિનિટનું મૌન પાળીને ઉજવીએ.
3: પછી તો ભડકે જ ને.
0: અરે ગઈ કાલે તો એને હદ કરી નાખી. 2 તપેલા ભરીને ભાત બનાવ્યા. મેં કીધું આપણે 2 જણા માટે તો અડધું તપેલું ભાત બહુ થઈ જાત, આટલા બધા ભાત વધી પડશે. તો કે એના માટે જ બનાવ્યા છે. ખાના ખજાનામાં વધેલા ભાતની વાનગી બનાવતા શીખડાવવાના.
3: બંને જણા એકબીજાનું માથું ભાંગો એવા છો.
0: ચાલો બેન હું જાઉં.
3: અરે બેસો ને, તમારા સાહેબ હમણાં આવતા જ હશે.
0: એટલે જ જઉં છું. જો મારી સાથે વાતો વળગશે તો તમારા ટાઈમમાં ભાગ પડશે. અરે માંડ માંડ એમને તમારી સાથે વાત કરવાનો ટાઈમ મળતો હશે અને મને તો એ ખબર નથી કે ટાઈમ મળતો હશે કે નહીં. સાચું કેજો બેન.

0: he touch you?
1: Of course. No regret in the life. સાચા મોતી મેળવવાની જીદ રાખીએ તો સમુદ્રનું ખારું પાણી પીવાની પણ તૈયારી રાખવી જ પડે ને.
0: હા, આકાશમાંથી વરસતા વરસાદનું પાણી જો પીવું હોય ને તો ચાતકની જેમ 8 મહિના સુધી રાતો જોવી જ પડે. તમારા બંનેની જોડી જોઈને એવું લાગે છે કે મારો ઠાકર કરે એ ઠીક. ચાલો રજા. હવે હસ.
2: બેન, તમારી માટે ચા મૂકું?
1: ના ના ના ના, તારા સાહેબ હમણાં ભૂખ્યા થઈને આવતા જશે. તે બટેટા બાફી રાખ્યા છે.
2: બટેટા બાફી નાખ્યા છે અને વટાણા ફોલી નાખ્યા છે.
1: પરફેક્ટ. તો આજે આપણે પેટીસ બનાવીએ. તું બટેટા છૂનવા માંડ જા.
2: હા, હું અંદર જઈને બેઠીશ, પછી બનાવીશ પેટીસ.
1: આ ખુરશી હું આવીને ત્યારની મને ખટકે છે અને ક્યાં રાખું અને કઈક સારી જગ્યા ગોત. બહુ થાકેલા લાગો છો.
3: કામ પર ગયો તો પાના રમવાની, થાકેલો તો લાગુ જ ને.
1: કેમ આમ બિહેવ કરો છો?
3: તું ઇરિટેટ છે ને કરે છે. તારે ખબર છે ને ગુરુવારે મારે ઓપરેશનનો દિવસ હોય છે.
1: ચા મૂકું?
3: ના.
1: નાસ્તો કરશો? ગરમા ગરમ પેટીસ?
3: ના.
1: થોડું ખાઈ લો, સારું લાગશે તમને.
3: અરે હું મારા ઘરે આવ્યો છું કે પછી કોઈના ઘરે મહેમાન બનીને? તને ના પાડીને ખાવું હશે તો માંગી લઈશ.
1: સોરી સર.
3: અને આ સરસર શું માંડ્યું છે? ક્લાસમાં બેઠી છે.
1: કેમ આમ બિહેવ કરો છો? પ્રોબ્લેમ શું છે તમને? તમે આમ ગુસ્સે થઈ જાઓ છો ને એમાં જ મારા મોઢામાંથી સર નીકળી જાય છે.
3: ઓકે, જા જઈને તારું કામ કર. અને આ શું? મારી ખુરશી કોણે ખસેડી?
1: મેં ખસેડી.
3: મેં તને કેટલી વાર ના પાડી છે મારી કોઈ પણ વસ્તુને મને પૂછ્યા વગર હાથ લગાડો નહીં. સમજાતું નથી તને?
1: ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય.
3: જા જઈને એક ક્રોસિંગ લઈ આવો.
1: કેમ?
3: ચિંગમની જેમ ચગળવી છે. અરે માથું દુખે છે મારું, દરેક વાતમાં સવાલો શેના કરે છે?
1: તું દુખે છે તો પછી આપણે એક કામ કરીએ ને, દરિયા કિનારે જઈને આટો મારતા આવીએ. ખુલ્લી હવામાં તમને મજા આવશે.
3: મને આવા ટાઈલા નથી ગમતા. હું તને શું 20-22 વર્ષનો છોકરો લાગુ છું કે તારી સાથે હાથમાં હાથ નાખીને દરિયા કિનારે ફરવા જાઉં? નથી ગમતું મને આવું બધું.
1: તો તમને ગમે છે શું? એ કોને? લગ્નને આટલો સમય થયો છતાં મને ખબર નથી પડી કે કયા પ્રકારના માણસ છો તમે. મારા હાથની બનાવેલી રસોઈ તમને નથી ભાવતી, મારી ચા તમને કડક લાગે છે, મારું વાંચન તમને બાલિશ લાગે છે, મારી વાતો તમને ફૂલિશ લાગે છે. મારી એકેય વાત તમને નથી ગમતી. સમજાય મને કયા પ્રકારના માણસ છો?
3: તારે સમજીને શું કરવું છે?
1: અરે જીવવું છે તમારી સાથે. જ્યારે હોય ત્યારે ધુતકારો છો, ધમકાવો છો. હું પણ એક માણસ છું, ફાડેલું ઢોર નથી. પત્ની છું તમારી. આખા ગામની બીમારીને ઈલાજનો બોજ માથા પર લઈને ફરો છો. તમારો મનનો ઈલાજ કરવાની પણ તમારી ફરજ છે.
3: ઠીક છે, આ બાબતે આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું. ઓકે?
1: પછી ક્યારેક નહીં. આઈ વોન્ટ ટુ ડિસ્કસ ઇટ રાઈટ નાઉ.
3: ચૈતાલી જીદ મૂકી દે.
1: આજે તમારે મને કહેવું જ પડશે કે પ્રોબ્લેમ શું છે.
3: મારે તારી સાથે કોઈ વાત નથી કરવી હમણાં. મેં તને કહ્યું ને કે મને ઇરિટેશન થાય છે, મારું માથું દુખે છે.
1: સર, ઉભા થયો. શું થયું? જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જીતો જ

0: ઘર ખાલી કરવાની નોટિસ આપવા આવ્યો છું.
1: લો લો લો,
0: આ ઘર હવે ટ્રસ્ટની માલિકીનું છે અને આમે તમે તો અપંગ થઈ ગયા છો. અને મારી મોટી વા કહેતી હતી કે તમારા જેવો અપંગ અને પાંગળો માણસ કોઈના કંઈ કામનો હોતો નથી, એટલા માટે જ અમે નવા ચેરમેનને અપોઇન્ટ કરી લીધા છે. પ્લીઝ વેલકમ સર.

0: નહીં ચૈતાલી, રડવાથી કિસ્મતના ફેસલા નથી બદલાતા.
1: હું આપણી કિસ્મત પર નથી રડતી. જગતમાંથી મરી પરવારેલી માણસાઈનો શોક મનાવી રહી છું.
2: હા સાહેબે જેમને મહાન બનાવ્યા એ જ આજે એમને ઘરની બહાર કાઢી રહ્યા છે.
0: આજકાલનો માણસ ભગવાનને બનાવે છે, એની સ્થાપના એ કરે છે ને એનું વિસર્જન પણ કરી નાખે છે. તો માણસ માણસ સાથે દગો કરે એમાં શું નવાઈ?
3: સાચી વાત છે સર, સાચી વાત છે. પણ શું છે, ક્યારેક માણસની મૂર્ખતા અને એના પરિણામો જ એ ભોગવતો હોય છે.
0: અરે રોહિત, તું એકદમ અડીના સમય આવ્યો છે.
3: ના, તમારી જગ્યાએ આવ્યો છું.
0: રિયલી? એ તો બહુ આનંદના સમાચાર છે.
1: આનંદના સમાચાર તો છે જ. ગુરુ ઘર બહાર જઈ રહ્યા છે અને ચેલો એમાં નિમિત્ત બન્યો છે.
3: એક મિનિટ શાંતિ. ગુરુએ જ્યારે ચેલાની જિંદગી ઉજાડી નાખી હતી ત્યારે કોઈને દુઃખ નતું થયું? હા, અને આજે જ્યારે ચેલાને પોતાના હકનું મળી રહ્યું છે ત્યારે તમારા પેટમાં દુખે છે?
0: ટેક્સી બોલો. મને એક વાત કે રોહિત. હજી તું ચૈતાલીને ચાહે છે?
3: પ્રેમ શું રેતી પર લખાયેલું લખાણ છે કે સમયના વહેણથી ભૂસાઈ જશે?
0: મને મારો જવાબ મળી ગયો રોહિત. હવે તારે મને ગુરુ દક્ષિણા આપવાની છે.
3: હજી શું આપું? હા,
0: તારે ચૈતાલી સાથે લગ્ન કરવાના છે.
1: શું બોલી રહ્યા છો તમે? પત્ની છું હું તમારી.
0: ચૈતાલી, મેં ડાયવોર્સ ના પેપર્સ રેડી કરી રાખ્યા છે. રોહિત આવી ગયો ને, તમારે એને શોધવા જવું.
1: ઝેર પીવડાવી દો મને, જીવતા જીવતા ન ક્યાંતા ના આપો.
0: કી વાત કરે છે ચૈતાલી? હું તો તને સુખનું સ્વર્ગ લખી આપવા માંગુ છું. રોહિત યુવાન છે, કેપેબલ છે, અને સૌથી મોટી વાત એ છે કે એ તારો પ્રેમી છે.
1: વાહ શીતાંશુ વાહ, હું તો તમને મુઠ્ઠી ઉચેરો માનવી સમજતી હતી, પણ તમે તો અદના માણસ થી પામર નીકળ્યા. પત્ની છું હું તમારી. તમે મને કઠપૂતળીની જેમ નચાવવા માંગો છો? આંગળીઓમાં જોર નથી રહ્યું તો દોર કોઈ બીજાને આપવા નીકળ્યા છો?

0: પાડેલું ઢોર છું કે ગરીબ બ્રાહ્મણ ને દાન આપી દેવાય?
1: ચૈતાલી, આ તો કેવી વાતો કરી રહી છે? હું જે કઈ પણ કરી રહ્યો છું એ તારા ભલા માટે કરી રહ્યો છું. ના ઐશ્વર્ય, રોહિત તને બહુ સુખી રાખશે, બહુ સારો માણસ છે.
2: પત્યું કે હવે નીકળો ને, હવે પતાવો જલ્દી, નીકળો, ચલો.
0: સારો માણસ, નીચ નરાધમ છે આ માણસ. જીવન તમારો આશ્રિત રહેનારા માણસ આજે તમને તમારા જ ઘરમાંથી કાઢવા માટે આવ્યો છે. મારું પાળેલું કૂતરું અડકાયો ડાગ્યો બની ગયો છે.
2: કઈ બોલતો નથી ત્યાં સુધી. બોલતી જ જાય છે, બોલતી જ જાય છે.
1: છોડી દે,
2: ચૂપ રહેજે એકદમ. મારી સાથે પ્રેમના નાટક કરી અને આ પાંગળા સાથે પરણી તું.
1: રોહિત,
2: ઓપ શેટ, ચૂપ એકદમ.
1: છોડી દે ચૈતાલી રે.
2: સોશિયોલોજી, સોશિયોલોજી, આ પટ્ટ શિષ્ય. પૂછ્યું તું મને શું સંબંધ છે મારા એની જોડે? પૂછ્યું તું કે મને એક પણ વાર? હા, એ આ પાંગળો મરી જશે હમણાં. આ મરી જશે પછી તું બીજાને શોધવા જઈશ ને? નકર તો હું શું ખોટો છું? પરણી જા મને. હા, પરણી જા.
0: તારી સાથે પરણવા કરતા હું મરવાનું વધારે પસંદ કરીશ.
2: મરી જવું છે આને. આ વધારે સહેલું છે તમારા માટે પણ, મારી માટે પણ. મરી જવું છે આને, મરી જવું છે ને આને, આને મરી જવું છે.
1: શું કરી રહ્યો છો રોહિત?
2: આને તો ચોપ એકદમ, ચોપ
1: રોહિત.
2: આને
3: રોહિત, મને તારા ઉપર બહુ માન છે. એટલું માન છે કે જેટલું માન એક પેશન્ટ ને ડોક્ટર માટે હોય, કાતર ને ઓપરેશન થિયેટર માટે હોય, લાલ દવા ને કાપુસ માટે હોય, અને ડોક્ટર સીતાંશુ મહેતા જેવા ગુરુ ને એના શિષ્ય માટે હોય.
1: વોરા, આ માણસ મારો શિષ્ય બનવાને લાયક નથી. એ બધું છીનવી લીધું છે મારું.
3: શિષ્ય કારે ગુરુ પાસેથી છીનવી નથી લેતો, પણ ન્યોછાવર કરે છે. ગુરુએ આપેલું જ્ઞાન, ગુરુએ આપેલી સમજ, ગુરુએ આપેલું માન સન્માન. અરે સાહેબ, એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યને ગુરુ દક્ષિણામાં એનો અંગૂઠો આપી દીધેલો. જ્યારે શિષ્ય રોહિતે તમને ગુરુ દક્ષિણામાં તમારું બુઠ્ઠું થયેલું અડધું અંગ આપી દીધું છે. સાહેબ, ગુરુનું કામ હોય છે એના શિષ્યની અંદર ચેતના જગાડવાનું, પણ તમારા શિષ્ય રોહિતે એના જૂઠા શબ્દોના વારથી તમારા શરીરમાં ચેતના જગાવી.
4: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7,000 ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर आप सोनो आवाज એટલે કે સામુદાયિક રેડિયો સ્ટેશન પર હું છું આરજે એઆર. આપણે સૌ હંમેશા દર અઠવાડિયે મળીએ છીએ મારા આ શો પર ગુજરાતી સાહિત્યની ઉત્કૃષ્ટ અને એમાં પણ જો કોઈ ઉત્તર ગુજરાતની લોક સંસ્કૃતિની વાત હોય તો તેની સાથે. જીવનમાં આ લોક સંસ્કૃતિ, સાહિત્ય અને આપણી ગુજરાતી માતૃભાષા એ આપણને પડતી ઘણી બધી મુશ્કેલીઓમાંથી બહાર લાવવાનું કામ કરે છે. સુંદર મજાના સામાજિક અનુભવ, પ્રસંગો, સાહિત્યિક વાર્તાઓ, લોકબોલીમાં વહેતી આવી કેટલીક ઘટના અને પ્રસંગોના કથાનક, આ બધું જ આપણા જીવનમાં હકારાત્મક અભિગમ સાથે જીવનને અને સમુદાયને સતત આગળ ધપતા રહેવાનું જોમ આપે છે. હું એમ જ કહીશ કે

આ વાતો પેઢી દર પેઢી આપણી માતૃભાષાના શબ્દોના સંવર્ધનની સાથે સુરક્ષિત રાખીને આ સંસ્કૃતિને આગળ વધારવાથી આપણા સૌનો વારસો ભવ્ય બનશે. અને સામુદાયિક રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના અવાજનું માધ્યમ પણ આ જ કાર્યમાં સતત પ્રયત્નશીલ છે. આપણે કેટલાક સમયથી સુંદર મજાના સાહિત્યિક વાર્તાઓ, નવલકથાઓ જેના ગુજરાતીમાં અનુવાદ થયા હોય તે માણી રહ્યા છીએ. પરંતુ આજે મારે તમારી સાથે વાત કરવી છે. આપણે એક સંત કવિ અને એ કવિએ કટાક્ષની રીતે પણ, ઉપદેશાત્મક રીતે પણ, ભક્તિમય સ્વરૂપમાં પણ, લોકબોલી અને લોક સંસ્કૃતિક રીતે આપણા સમાજને બહુ જ ઉત્કૃષ્ટ પ્રમાણે ગણી શકાય તેવી સુંદર રચનાઓ અને એમની બોલીને કાગબોલી પણ કહેવામાં આવે છે તે આપ્યા છે. વાણી તો અમૃત વદા આ પુસ્તક માહિતી વિભાગ દ્વારા મોરારી બાપુના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાંના કેટલાક અંશોની અને દુલાભાયા કાગ, આપણા સંત કવિ કાગની વાતો આજે આપણે કરીશું, સાહિત્યને માણીશું, એના રસને માણીશું, એટલે આપણી ગુજરાતી ભાષા અને લોક બોલીને પણ સંવર્ધન માટે આપણે આજે રેડિયો ઉપર પ્રસ્તુત કરીશું. વિરામ બાદ શરૂ કરીશું આ નવા અધ્યાયને, પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલ્લો પાલનપુર, આપણે વાત કરી રહ્યા છીએ કવિ દુલાભાઈ કાગની, તેમના સંદેશાઓની, તેમની વાતોની, ભક્તિરસ, કેટલીક એવી વાતો કે જે આપણને સૌને વૈજ્ઞાનિક, સાહિત્યિક અને ભક્તિના એક નવા દ્રષ્ટિકોણ તરફ દોરી જાય છે. માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તકમાં મણિલાલ હ પટેલે સાહિત્ય સાથે દુલાભાઈ કાગ એમને જોડવાની એક સુંદર વાત કરી છે. તેઓ લખે છે કે ઝવેરચંદ મેઘાણીએ દુલા કાગને જીવન પંથના કવિ કહ્યા છે અને એટલે જ તેમણે ઘણી બધી હકારાત્મક વાતોની રચનાઓ આપી છે અને હકારાત્મક વાત સંદેશા સ્વરૂપે સમાજમાં, લોકબોલીમાં, લોકજીવનમાં, લોક સંસ્કૃતિમાં સતત ઉતરતી આવે છે અને એ જીવનને સુંદર બનાવે છે. અત્યારે ઘણા પણ સૂફી સંગીત અથવા તો ભક્તિરસના જે ગાયકો છે એ દુલાભાઈ કાગની આવી જીવન પંથને દર્શાવતી પંક્તિઓને ગાઈને પોતાની નામના મેળવી રહ્યા છે. એ સંદેશાઓનો પ્રચાર કરીને લોક સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છે. સંપત્તિના નશામાં માણસ કોઈને ગાંઠતો નથી તથા સમાજને કામમાં આવતો નથી. એને ખબર નથી કે એની સંપત્તિ વહી જવાની છે ખોટે માર્ગે, છેવટે તો એ ખાલી જ થઈ જવાનો છે. આ વાત દુલા કાગે પીવાને દીધું પાણી એવી સુંદર મજાની રચનામાં નદીનું રૂપક રચીને કરી છે. કવિ જાણે છે અહીં કે તેમણે અર્થાંતર ન્યાસ રચ્યો છે. આવો એ પંક્તિઓને આપણે પણ માણીએ. નદીએ પીવાને દીધું પાણી રેજી, નદીએ પીવાને દીધું પાણી રેજી, ચોમાસામાં હદ છાંડીને ગઈ ઘણાને તાણી રેજી, ચોમાસામાં હદ છાંડીને ગઈ ઘણાને તાણી રેજી, વાદળના વારીથી વિફરી જળ પોતાનું જાણી, પોતે ન પીધું પીવાન દીધું કાગ કે જુઓ કમાણી રે, પોતે ન પીધું પીવાન દીધું કાગ કે જુઓ કમાણી રેજી, મરતા સુધી હઠ ન મેલ્યો છેવટે દરિયે સમાણી, નદીએ પીવાને દીધું પાણી રેજી. સુંદર વાત છે અને સુંદર સંદેશો છે. પાણી કોઈને ન પીવા દીધું અને આખરે દરિયામાં ખારા પાણીમાં ભળી ગઈ એ નદી, એ આપણે સૌ સમજી શકીએ છીએ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આજે એ આર અને આપણે વાત કરી રહ્યા છીએ દુલાભાઈ કાગની કાગવાણીના કેટલાક સુંદર મજાના કાવ્ય પંક્તિ સ્વરૂપના અમૃત બિંદુઓની. વ્યોમથી મેઘને કોણ વરસાવતું

90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને આજે આપણે વાત કરી રહ્યા છીએ માહિતી વિભાગના પુસ્તક કે જેને મોરારી બાપુ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે તે પુસ્તક જેના વિશે છે તે કવિ અને એ કવિના સુંદર મજાના સાહિત્યિક રચનાના તે અંશો વિશે. પુસ્તકનું નામ છે વાણી તો અમૃત વદા અને એ કવિ એટલે કે આપણા સૌના દુલાભાયા કાગ. તેમણે સંબંધો વિશે, માણસના અને માણસની પ્રકૃતિ વિશે પણ બહુ જ વાતો કરી છે. એમાંની થોડીક વાત, એકાદ બે પંક્તિઓ જે મને ગમે છે એ મારે તમને કહેવી છે. જો પહેલા પાણી પાય પોતાવટ પાળે સદા, પહેલા પાણી પાય પોતાવટ પાળે સદા, જળમાં લાકડું જાય કદી ન બોળે કાગડા, જળમાં લાકડું જાય કદી ન બોળે કાગડા. જળ વડે વૃક્ષો ઉછરે છે, જળ અને વૃક્ષ વચ્ચે આમ પોતાવટ છે, એક સંબંધ છે, પોતિકો કહીએ છીએ ને લોહીનો સંબંધ તેવું. વૃક્ષ સુકાઈને લાકડું થાય ને જળમાં પડે ત્યારે જળ એને બચાવી લે છે. તે વાત એક બીજા કવિએ પણ કહી છે, આપણ સિંચ્યું જાણીને નવ બોળે એ રીત, ખરો સંબંધ કદી ડૂબાડે નહીં. અને વ્યવહારમાં આ વાત સમજવા જેવી અને આપણે સૌએ ઉતારવા જેવી છે. નબળા માણસો નબળા જ રહેવાના, એમને સારી સોબત કે સારી વાતો પણ સુધારી નથી શકતી. આ વાત કવિ કાગ સોરઠામાં કહે છે. સાંભળો, સેજ કરીને શામ પોળે જો લક્ષ્મીપતિ, સેજ કરીને શામ પોળે જો લક્ષ્મીપતિ, તોય ઝેર તમામ કદી ન ઘટ્યું કાગડા. શેષ સૈયા પર ભગવાન વિષ્ણુ એ સાપની પથારી પર પોળે છે. રોજ રાત દિવસ ત્યાં વિમર્શ થાય, તે સાપ સત્સંગ ઉપદેશ બધું સાંભળે, પણ એનું ઝેર એમના એમ રહે, ઘટે જ નહીં. કાગ બીજી રીતે પણ આ માર્મિક વાતને કરે છે કે સજ્જન માણસો ખોટી ભ્રમણા પાછળ દોડતા નથી, એ પોતાનું કામ કરતા રહે અને ભ્રમણાઓ એમની આસપાસ ભટકતી રહે. સંસારના સુખો પણ એવા છે, મેળવવા દોડો તો પકડાતા નથી, પણ તમારું કામ કરતા રહો, સુખની ચિંતા ના કરો, સુખ તમારી પાછળ પડછાયાની જેમ આવશે જ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

પંડનો પડછાયો ધોળે કદી ન ધીરશે, મીઠું ન માંડો કેળો ન મૂક કાગડા. આ પંક્તિઓ મેં વિરામ પહેલા કહી તે વાતનો સમજણપૂર્વકનો કાગવાણીનો અંશ છે કે સારા માણસો સતત કામ કરતા રહે છે, આસપાસની ભ્રમણાઓ વિશે જોવે નહીં અને પોતાનું કામ કરતા જ રહે, સુખની ચિંતા ન કરે, તો પણ એકના એક દિવસ સુખ આવે છે, કારણ કે સુખ એમની પાછળ દોડે જ રાખે છે. કાગે છે ને કવિતાઓમાં અને એમની આ કાગવાણીમાં આવી માર્મિક અને સંત કબીરને પણ કેટલીય ભાષાઓની અંદર રજૂ થયેલી પંક્તિઓને ટક્કર આપે તેવી સુંદર મજાની વાતોને રજૂ કરી છે. એટલે એને ગુજરાતીના કબીર કહેવામાં પણ કોઈ વાંધો ન આવે. એ જરા પણ ઊણા ઉતરે તેવા ન હતા, સંત હતા, કવિ હતા, પરંપરાગત લોક સંસ્કૃતિના વાહક હતા, ચારણ હતા. એટલે એમની માન સન્માન અને ભાષાની સાથે જીવનના મર્મનું પણ એક અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત કરેલું હતું. તેઓ ઘણી બધી નાની મોટી કથાઓને અને એના મર્મોને પણ એક કાવ્યદેહે રજૂ કરી ગયા છે. છાના કામ, સંતાડીને કરનારા કામ, એકને છુપાવવા બીજા અનેક જૂઠોનો આશરો લેવો પડે એ આપણે સૌ જાણીએ છીએ. એ વાતને પણ અને તેના લીધે થતી માણસની અવદશા વિશે પણ બહુ સુંદર કાગે કહ્યું છે. માન રહે નહીં, મોટપ રહે નહીં, રહે નહીં ઉર આરામજી. માન રહે નહીં, મોટપ રહે નહીં, રહે નહીં ઉર આરામજી. દેહ એની તાજી રહે નહીં, દેહ એની તાજી રહે નહીં, રાજી રહે નહીં રામ. જે કોઈ કરશે

નાણા કામ. કેટલી સુંદર રીતે કાળા નાણા, કાળા બજાર, કાળી વાતો, કાળા કામ, આ બધાને જ જે પણ કરે એ કડવી વાતને પણ કાગે મીઠાશથી પંક્તિઓમાં કહી દીધી છે કે ભાઈ કશું જ સારું નહીં રહે, કારણ કે તારા છાના છૂપના એ કાળા અંધારાના કામ છે. એટલે કાગે કહ્યું છે કે આ બધા પ્રપંચો ખુલ્લા પાડવા જ જોઈએ, અને એ વિશે પેઢી દર પેઢી આવી રીતે સમજણપૂર્વક જ્ઞાન દ્વારા, સાંસ્કૃતિક શિક્ષણ દ્વારા સૌને જાગૃત કરવા જોઈએ, તો જ આ સુંદર મજાની આ પંક્તિઓને આપણે પણ સ્વભાવગત ઉતારીશું, ત્યારે આપણા જીવનમાં પણ સુંદરતા, એકદમ હકારાત્મકતા લાવી શકીશું. આવી જ પંક્તિઓ વિશે વાત કરીશું આ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

अल्लू पालनपुर 90.4 मेगाहर्ट्ज पर। माहिती खाता नथी पुस्तकमां कवि दुलाभाया काग विषेनी वातो ए डॉक्टर दीपक रावले पण सुंदर रीते रजू करी छे। तेओए लखेला ए आर्टिकलना एक नानकड़ा भागमां तेओ जणावे छे के नानी नानी वातोने पण लोक ढाळोमां कवित એ દુલાભાયા કાગ રચવા લાગ્યા હતા। માનવ પ્રેમ, રાષ્ટ્રભાવના, માતૃભૂમિની વેદના, પ્રજાની જાગૃતિ, અસ્પૃશ્યતાની સમસ્યાઓ પણ એ સાદી રીતે, સરળ રીતે કવિતાઓમાં રજૂ કરતા। તેઓ રાજકવિ થઈ શક્યા હોત એ સમય પ્રમાણે, પરંતુ તેમણે લોકહૃદયમાં વસવાનું સ્વીકાર્યું। માત્ર લોકસાહિત્ય નહીં, મૌલિક કવિતાઓથી ગુજરાતી સાહિત્યમાં એમણે સ્થાન નિશ્ચિત કર્યું। વિનોબા ભાવેની ભૂધાન ચળવળમાં પણ ગીતો અને કેટલીય કવિતાઓથી, અજાગ્ર વૃત્તિથી તેમણે એ ઉત્તમ રચનાઓ થકી યોગદાન આપ્યું। તેઓ ભક્તિરસમાં પણ બહુ સુંદર રચનાઓ રચતા, અને એટલે જ તેમના સેવાભાવથી લોકોએ તેમને ભગત બાપુનું આદરણીય બિરુદ આપ્યું। રામાયણ, મહાભારતના મહાકાવ્યોના પ્રસંગોને પણ તેઓએ રજૂ કર્યા લોકવાણીમાં, અને વ્યક્તિને જીવન કેમ જીવવું, કેવો વ્યવહાર કરવો, કેવી રીતે સરળતાથી આ સમાજ જીવનમાં એક ઉત્કૃષ્ટ માણસ તરીકેની પોતાની છાપ ઉપજાવવી તે વિશે પણ તેમણે રચનાઓ રચી। શિક્ષણ પણ તેમને તેમાં આપવાનો પ્રયાસ કર્યો, અતિથિ વિશે અને સામાજિક સંબંધો અને પરિવાર વિશે પણ। જુઓ, તમે નાની ઝૂંપડી થાજો રે, બંગલો મોટો થાશો નહીં। તમે નાની ઝૂંપડી થાજો રે, બંગલો મોટો થાશો નહીં। તમે નાની વાદળી થાજો રે, સમંદર મોટો થાશો નહીં। તમે ચંદન ચોખા થાજો રે, બાવળનો કાંટો થાશો નહીં। પ્રેમી તળાવ તણાહે પાણી, પ્રેમી તળાવ તણાહે પાણી, સાથે મળીને સંપીને રહેજો। આફળ જો હસતા હસતા પણ પાળતણું રક્ષણ કરજો। કેટલી સુંદર વાતો અહીંયા એમને રજૂ કરી છે। તેમને આ વાતોને જ આજે પણ આપણે અકિંચન મને યાદ કરતા રહીએ છીએ। તો શ્રોતા મિત્રો, વિરામ બાદ સુંદર કાગવાણીની પંક્તિઓ માણતા રહીશું। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4।

કવિ દુલાભાયા કાગને તેમની માતા પ્રત્યે પણ અનહદ પ્રેમ હતો અને આ વિશે ડૉક્ટર દીપક રાવલે માહિતી ખાતાના તે પુસ્તકમાં જ્યાં કવિ દુલાભાયા કાગ વિશેની વાતોની ઉત્તમ વાતોની અનુભવોની અને તેમના વિશેની સમાજ સંસ્કૃતિમાં જે ઓળખ છતી થવી જોઈએ તે વાતોની ચર્ચા કરી છે તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. તેમણે લખ્યું છે એમની જ પંક્તિઓ ટાંકીને, એટલે કે દુલાભાયા કાગની માં વિશેની. ગિયા માંસ ગળે તો હાડ હેવાયા કરે, ગિયા માંસ ગળે તો હાડ હેવાયા કરે, માતા જાય મરે કેમ વિસરીએ કાગડા, માતા જાય મરે કેમ વિસરીએ કાગડા, પંડમાં પીડ ઘણી સાતીને હસતી સદા, પંડમાં પીડ ઘણી સાતીને હસતી સદા, માયા માત તણી કેમ વિસરીએ કાગડા. જમ જડાફા ખાય મોતે નાળિયું માંડિયું, જમ જડાફા ખાય મોતે નાળિયું માંડિયું, છોરોની ચિંતા થાય કેમ વિસરીએ કાગડા, કેમ વિસરીએ કાગડા. માતાના પ્રેમને અદ્ભુત રીતે દુલાભાયા કાગે આ પંક્તિઓમાં વર્ણન કર્યું છે. તેમને અધ્યાત્મનો રંગ પણ બાળપણથી જ લાગ્યો હતો. એમની જીવનશૈલી પણ સાદી અને સાદગીભરી હતી. રામાયણ મહાભારતનું ઊંડું અધ્યયન કર્યું અને એટલે જ તે પાત્રોને લોકબોલીમાં, લોકપાત્રોમાં, લોક સંસ્કૃતિમાં તે પ્રસંગોને પણ ભગત બાપુએ કાવ્ય સ્વરૂપે મૌલિક અર્થઘટનથી જોઈ શકાય તેમ રજૂ કર્યા. ભગવાન રામ, સીતાજી, હનુમાનજી, રાવણ વગેરે પાત્રોને કેન્દ્રમાં રાખીને તેમણે ઘણું લખ્યું છે અને એની વાતો એ આપણે જ્યારે માણતા હોઈએ ને ત્યારે જ અનુભવાય. એક નાનકડું ઉદાહરણ બહુ સુંદર છે. તેમણે પ્રભુ રામ અને સીતાજી લક્ષ્મણ સાથે ગંગાજીને કિનારે પહોંચે ને ત્યારે કેવટની ભક્તિ અને ચતુરાઈનું વર્ણન કર્યું છે.

લખે છે, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પ્રભુ મને શક પડ્યો મનમાં. અને એ શક કેમ પડ્યો એનો જવાબ આપતા કહે છે, રજ તમારી કામણગારી, રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી. અને એમ કહીને સમગ્ર પરિવારનો જે પ્રસંગ છે પગ ધોવાનો, અને પછી નાવની ઉતરાઈ જ્યારે રામ આપે છે ત્યારે તે લેતા નથી. અને અભણ માણસ કેવી રીતે સરસ રીતે વાત કરે છે કાગના શબ્દોમાં, નાઈની કદી નાઈ લે નહીં, નાઈની કદી નાઈ લે નહીં, આપણે ધંધા ભાઈજી, કાગ લે નહીં ખારવાની, ખારવો ઉતરાઈ. અને કેવટ નદી પાર કરાવે તો ઈશ્વર ભવ પાર કરાવે છે. એટલે બંને એક ખારવા હોય તો પછી એક જ વ્યવસાયના ક્યાં કોઈ દાન એટલે કે મોલ લેવાના થાય. આ સુંદર વાત કવિ દુલાભાઈ કાઘે રજૂ કરી છે. વાતને માણીશું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજી યાર અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના ભગત કવિ એવા દુલાભાયા કાગની રચનાઓની. તેમના વિશે અન્ય સાહિત્યકારોએ આપેલી સરખામણીભરી વાતોની. અને હવે આપણા શો જેનો સમય પૂર્ણ થવાની તરફ છે ત્યારે મારે વાત કરવી છે એક સુંદર કાવ્ય જે આપણે સૌ બાળપણથી જાણીએ છીએ પરંતુ ભૂલી જઈએ છીએ કે એના લેખક એના કવિ એ કોણ મહાન સંત છે. એના શબ્દો કહું એ પહેલા આજે એ કાવ્યની સરખામણી મારે એક મહાન ઇન્ટરનેશનલ એમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે જેની કવિતાઓ અને અદ્ભુત કાવ્યો વિશે લોકો કહે છે તે રૂમી અને એમની કવિતા ધ ગેસ્ટ હાઉસ એટલે કે મહેમાન ખાનું એની આપણા આ ઉદાત્ત ઉત્તમ અને ભગત કવિ દુલાભાયા કાગની રચના સાથે થોડીક સરખામણી ભરી વાત કરવી છે જે મિલિંદ ગઢવીએ જેમનું ઉત્તમ પ્રકારનું એ વાંચન અને લેખન એ આર્ટિકલમાં પ્રદર્શિત થાય છે એમને લખી છે. અને જે પહેલા હું આપને કહીશ રૂમી જે લેખક કવિ તરીકે ખ્યાતનામ છે એમની પંક્તિઓને. This being human is a guest house, every morning a new arrival, a joy, a desperation, a meanness, some momentary awareness, comes as an unexpected visitor. અને આપણા દુલાભાયા કાગ જે મેં કહ્યું ને અદ્ભુત કાવ્ય આપણે સૌએ એકવાર તો સાંભળ્યું માણ્યું ને વાંચ્યું છે કે તારા આગણિયા પૂછીને કોઈ આવે એની સાથે સરખાવીએ. તારા આગણિયા પૂછીને જોઈ કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે. ભગત બાપુ અહીં એમ કહે છે કે મીઠો આવકાર કે સૌમ્ય સ્વીકાર છે. રૂમી એને સ્વીકાર કહે છે અને ભગત બાપુ એને આવકાર કહે છે. ભાવનારૂપી અનએક્સપેક્ટેડ વિઝિટર એટલે કે જેન્ટલ એક્સેપ્ટન્સ આ બંને કાવ્યો જીવનમાં આવતા દરેક અનુભવને મહેમાનને સન્માન અને સમાન સ્વીકારવા ઉપર ભાર વ્યક્ત કરે છે. આંગણીઓ એ માત્ર ઘરનું નથી, ખોળિયાનું પણ છે, શરીરનું પણ છે. આવકાર અને લાગણીઓ સૌને વહેંચવી જોઈએ, આપવી જોઈએ. તમામ આવેગો પોઝિટિવ નેગેટિવના જજમેન્ટ વગર આપણે સમાવવા જોઈએ. રાજેન્દ્ર શુક્લ કહે છે આ જ વાત પર કે હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું. એટલે સંકટ સંભળાવનારનો કોઈ સમય ન હોય અને જ્યારે પણ આવે ત્યારે તમારે તટસ્થ ભાવે એને આવકારો તો આપવો જ જોઈએ. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે.

9968 9512996688. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આજે આપણે વાત કરી રહ્યા છીએ ને હવે અંતિમ જિંગલમાં પણ મારે તેની પૂર્ણાહુતિ કરતા કહેવું છે કે દુલાભાઈ કાગની આ સુંદર સામાન્ય કહેવાતી કવિતા ઉત્કૃષ્ટ વાત કરી જાય છે. કેમ તમે આવ્યા છો એમ નવ કહેજે રે, એને ધીરે ધીરે તું બોલવા દેજે રે. મહેમાનોની વાત ધીરે ધીરે સાંભળવી એમ કહીને દુઃખ લાવનાર અનુભવોને પણ આલિંગન આપવું જોઈએ, સન્માન સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવી જોઈએ અને બિનજરૂરી વાય કેમ એ શબ્દને ટાળવો જોઈએ. એવી જ વાત એમને આગળ કરી છે કે વાતું એની સાંભળીને આડું નવ જોજે રે, વાતું એની સાંભળીને આડું નવ જોજે રે, એને માથું રે હલાવી હોંકારો દેજે રે. કાગ એને પાણી પાજે, કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે, આવકારો મીઠો આપજે. આવા હતા આ સુંદર ઉત્કૃષ્ટ કવિ દુલાભાઈ કાગ. મેં કેટલીક પંક્તિઓ એ પુસ્તક જે માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે જેનું નામ વીણા તો અમૃત વદા અને મોરારી બાપુના હસ્તે તે સુંદર પુસ્તક પ્રકાશિત થયું છે એના અંશો સાથે વાત કરી છે. પણ સાહિત્યિક દ્રષ્ટિએ કાગ વાણીને સાંભળવી પણ જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ એ શબ્દોને સમજવા અને પુસ્તકોને વાંચવા, જે આપણી જીવન સંસ્કૃતિને આગળ હકારાત્મક તપાવવા ઉત્તમ છે. તમે પણ આવી સાહિત્યિક રચના કવિઓ વિશેની વાતો અમને મોકલી શકો છો 9592-9968-88 પર, ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ પર તમારા સંદેશા મોકલી શકો છો. અને આ સાથે અમે રેડિયો ગાર્ડન પર ઉપલબ્ધ છીએ, મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને આઈફોન પર છે તેમાં પણ માધ્યમ છે. અને ઈમેલ થકી શું સાંભળવું છે, તમારે વાત કરવી છે તો એના વિશેની વાત મોકલો, અમે ચોક્કસ સમિતિમાં નિર્ણય લઈ આપને જણાવીશું. આ વાત સાથે હું અહીંયા વિરમો છું, ફરી મળીશ 90.4 MHz પર આવતા અઠવાડિયે બીજી હકારાત્મક વાતો સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

જનગણનાના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર।

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

જનગણના ના પ્રથમ ચરણ માં ઘર યાદી અને મકાનો ની ગણતરી એટલે કે તમારા મકાન ની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારી થી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર. હરે ગો.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.